નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે અષાઢ માસ, દિનાંક 12, શક સંવત 1948 એટલે કે જેઠ વદ 3, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 3 જુલાઈ 2026 ને શુક્રવાર. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં એટલે કે આ પ્રાતઃ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શુક્રવારની આ સવારની શરૂઆત શરણાઈના મંગળસૂરો સાથે કરીએ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળા સાથે મિત્રો હું આપની રેડિયો દોસ્ત આસ્થા આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. સભાના આરંભે આવો સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણમાં એટલે કે બરાબર 6:05 લઈને આવીશું પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતન શ્રેણી અમૃતધારા. અમૃતધારા અંતર્ગત આજે ડોક્ટર ચંદ્રકાંત શેઠનું લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. આજનો વિષય પ્રયત્ન. 6:35 શ્રી રામચરિત માનસ કાન ભાગ 207. 6:45 વડોદરા કેન્દ્રનું પ્રસારણ ગાંધી વંદના. બરાબર 7:00 સદાબહાર ગીત અને 7:20 ગુજરાતી ગીતોની રમઝટ આપ માણી શકો છો. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ કરીશું. સવારે બરાબર 9 નાટકો અમારી સાથે જોડાઈને આપ માણી શકો છો માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. 9:30 ગુજરાતી ગીતો. 10:02 સિંધી કાર્યક્રમ સુરહાણા અંતર્ગત એક ફિલ્મ નકલી શાન. સાથે સાથે વાત થશે વન મહોત્સવ સપ્તાહની અને આપ સાંભળશો નાટક મંગળસૂત્ર. લેખન કલા પ્રકાશ. 10:30 લઈને આવીશું ફિલ્મ સંગીત. 10:45 સુગમ સંગીત. 11:02 ફિલ્મ સંગીત અંતર્ગત નવા ફિલ્મી ગીતો આપ માણી શકો છો. 11:30 હશે હિન્દી ગીતો. 12:02 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. આજે કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર તપન શાહ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત આપ સાંભળશો. 11:10 સુગમ સંગીતમાં ભાલચંદ્ર શુક્લ અને હેતલ રાવલના કંઠે કેટલાક સુમધુર ગીતો આપ માણશો. 11:30 ફોજી દોસ્તો માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીત અંતર્ગત મૌલિક રામાનંદીના સ્વરે પ્રાચીન ભજન અને કનુભાઈ કેવલના સ્વરમાં લોકગીતો આપ માણશો. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી રાજકોટ કેન્દ્ર પરથી રિલે કરીશું. 7:00 આપ સાંભળશો ગેર ફિલ્મી ગીતો. 7:22 ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 8:00 સુરીલા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 જી હા મિત્રો, 9:15 અમારા દિલ્હી કેન્દ્રોનું પ્રસારણ સ્પોટ લાઇટ. 9:30 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 હિન્દી ફિલ્મ સંગીત લઈને આપના સુધી પહોંચીશું. આ સાથે સાથે દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર તેના નિયત સમયે આપના સુધી પહોંચાડતા રહીશું. તો આ હતી અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન સમાચાર વિભાગની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું તથા શહેરનું ગઈકાલનું લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું. આજે સવારે 5:30 શહેરનું તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% નોંધાયું. આગાહી છે કે આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે તથા વરસાદના 1-2 ઝાપટા પડવાની શક્યતા છે. આ સાથે સાથે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 6 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:00 અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો હિન્દીમાં સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે નૂરની રચના, ગહન ભારતી ગોસ્વામીનો સ્વર.

સંગીતા લાબડિયાના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કોદડની રચના, અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો. પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરી છે ચિંતન શ્રેણી અમૃતધારા. અમૃતધારા અંતર્ગત આજે પ્રયત્ન એ વિષય પર ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ ચિંતનાત્મક

0: વાર્તાલાપ આપ સાંભળશો.
1: એટલે પુરુષ પ્રયત્ન પુરુષાર્થ, જે ચૈતન્યનો, જે પ્રાણતત્વનો આપણા પિંડમાં સંચાર છે, તેના કારણે જ આપણાથી જીવવા માટેની, સાર્થકપણે જીવવા માટેની મથામણ થઈ શકે છે. તે મથામણનું નામ પ્રયત્ન. જીવનના ચાર પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મનો પુરુષાર્થ જીવનભર ચાલતો રહેવો જોઈએ. એ માટે આપણા ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં આપણો કોઈ ને કોઈ રીતે પ્રયત્ન પુરુષાર્થ સતત ચાલતો જ રહેવો જોઈએ. સતત કંઈ ને કંઈ પ્રયત્નમાં રહેવું એ આપણી પ્રકૃતિ છે ને નિયતિ પણ છે. સક્રિયતા આપણા શ્વાસમાં છે, તે આપણી જાગૃતિમાં છે, તેમ સુષુપ્તિમાંય છે. સક્રિયતા એટલે જીવન, નિષ્ક્રિયતા એટલે મરણ. એ ન્યાયે આપણા પ્રયત્નમાં આપણી પ્રાણમયતા છે, આપણા પ્રમાદમાં આપણી જડતા. જીવનના કોઈપણ ક્ષેત્રમાં પ્રમાદ વર્જ્ય જ હોય, પ્રયત્ન કે પુરુષાર્થ વિના મનુષ્યનું પ્રારબ્ધ ઉઘડતું નથી એમ કહી શકાય. પહેલો પ્રયત્ન પછી પુરુષાર્થ, પહેલો પ્રયત્ન પહેલો પુરુષાર્થ અને પછીથી પ્રારબ્ધ. આળસુ માણસનું મન શૈતાનની કોટ બની જાય છે. આળસની ઉધઈ માણસને અંદરથી કોરીને પોલો બનાવી દે છે. એ આળસ આપણા માટે તો અસુર, શરીરના એ મહાન રિપુનો તો વિનાશ જ હોય. એ માટે જોઈએ આપણો પુરુષ પ્રયત્ન પુરુષાર્થ અને પરમતત્વના પ્રેરણા તથા પ્રસાદ. આપણે પ્રયત્ન કર્યા વિના, પુરુષાર્થ કર્યા વિના ખાઈએ તો એ હરામનું ખાઈએ છીએ એમ કહેવાય. આપણા કર્મધર્મ સાથે અન્ન અર્થ જોડાયેલા છે. આપણે જો યોગ્ય દિશામાં યોગ્ય કર્મ કરતા રહીશું તો તેના યોગ્ય પરિણામો સ્વાભાવિક રીતે જ આવવાના છે. અને આપણે તેથી જ જે કંઈ આયુષ્ય મળ્યું છે તેનો દુર્વ્યય ન કરતા તેની પળે પળનો જીવનના ઉત્તમ કર્તવ્ય કર્મોમાં ઉપયોગ થાય એ આપણે સજાગપણે જોવું જોઈએ. આપણે જે કંઈ પ્રયત્ન કરવાના છે તે કઈ બાબતમાં અને કઈ રીતે તેનો ઊંડો વિચાર કરવાનો રહે છે. આપણે આપણા પ્રયત્નોનું લક્ષ્ય નક્કી કરતાં ઘણી ખબરદારી ને સૂઝ સમજ દાખવવાના રહે છે. આપણા પ્રયત્નોનું લક્ષ્ય ઉતાવળથી, રાગદ્વેષથી, સંકુચિતતાથી તો નક્કી ન જ થાય. વળી આપણે આપણી ગુંજાશનો, આપણી હેસિયતનો પણ પાકો ખ્યાલ કરવાનો રહે છે. આપણે આપણા પ્રયત્નોનું લક્ષ્ય, આપણું સાધ્ય નક્કી કરવામાં ભલે થોડો સમય લઈએ, પણ એ લક્ષ્ય કે સાધ્ય એવું નક્કી થાય કે પછી તે માટે પસ્તાવા પણ ન રહે. એકવાર લક્ષ્ય કે સાધ્ય નક્કી કર્યા પછી આપણી બધી શક્તિ આપણે એ લક્ષ્યવેધ કરવામાં વાળવી રહી. એમાં કૃષ્ણ જેવી કોઈ ગુરુત્તમ વિભૂતિનું માર્ગદર્શન મળે તો પૂછવું જ શું. આપણે જે લક્ષ્ય નિર્ધારિત કરીએ તે પછી હાંસલ કરવા માટે આપણે અર્જુનની જેમ એકાગ્રતાપૂર્વક કાર્યરત થવાનું રહે છે. આપણે જેવા પ્રયત્નો કરીશું એવું પરિણામ આવશે. જેવી વાવણી એવી લણણી, જેવી મહેનત એવી બરકત. આપણે આપણી શક્તિનો બરાબર સદુપયોગ થાય એવા જ પ્રયત્નો કરવાના રહે છે. પરમાત્માની સત્કૃપાથી જ આપણને મનુષ્ય રૂપે કેટલોક પુરુષાર્થ કરવાનો અધિકાર, એ માટેની પાત્રતા સાંપડી છે. એ માટે આપણે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ જ અનુભવવાનો રહે છે. પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું, આપણને ધીર્યું, તેને કૃપા પ્રસાદ માનીએ અને આપણે એવા પ્રયત્નો કરીએ કે જેથી પરમાત્માએ આપણને જે આપ્યું છે, જે ધીર્યું છે, તે બમણું થઈને રહે. આપણે પ્રયત્નપૂર્વક આપણામાં જે અઘટિત ઉગી નીકળ્યું હોય તેની નિંદામણ કરીએ અને એવી ખેતી કરીએ ને એવું સત્વશીલ પકવીએ, એવું અમૃતદાન મેળવીએ કે જેથી ભગવાન બુદ્ધ જેવા શીલના મહાન કૃષિકાળની સાતાદાયક અમી નજર આપણા પર ઠરીને રહે.
0: પ્રયત્ન આ વિષય પર ડૉક્ટર ચંદ્રકાંત શેઠનું લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ આપ માણી રહ્યા હતા. ચિંતન શ્રેણી અમૃતધારા અંતર્ગત અમૃતધારા કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રીરામચરિત માનસ ગાન. આજે 207મી કડી. આજની પ્રસ્તુતિમાં કલાકાર અનુપ જલોટા અને શ્રીકાંત પરગાંવકર. સંગીત નિર્દેશક

શ્રોતા મિત્રો, ગાંધી વંદના કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગો પુસ્તકમાંથી પાના નંબર 288 પર આવેલ ઉપવાસ પરની વાત. દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા. આમાં પણ મિસ્ટર કેલનબેક ભળ્યા. પૂર્વે ઉપવાસો કરતો તે કેવળ આરોગ્યની દ્રષ્ટિએ, દેહ દમનને સારું ઉપવાસ કરવાની આવશ્યકતા છે તે એક મિત્રની પ્રેરણાથી સમજો. વૈષ્ણવ કુટુંબમાં જન્મ હોવાથી ને માતા કઠિન વ્રતોનું પાલન કરનારી હોવાથી એકાદશી વગેરે વ્રતો દેશમાં રાખેલા, પણ તે દેખાદેખીએ અથવા માતા પિતાને રીઝવવાના હેતુથી તેવા વ્રતોથી કશો લાભ થાય છે એમ ત્યારે નહોતો સમજ્યો, માનતો પણ નહોતો. પણ મજકૂર મિત્રના પાલન ઉપરથી અને મારા બ્રહ્મચર્યના વ્રતને ટેકો આપવા સારું મેં તેનું અનુકરણ શરૂ કર્યું અને એકાદશીને દિવસે ઉપવાસ કરવાનું ઠરાવ્યું. સામાન્ય રીતે લોકો એકાદશીના દિવસે દૂધ અને ફળ લઈને એકાદશી રાખી ગણે છે, પણ ફળાહારનો ઉપવાસ તો હવે હું હંમેશા પાળતો થઈ ગયો હતો, એટલે મેં પાણીની છૂટ રાખીને પૂરા ઉપવાસ શરૂ કર્યા. ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષે રમઝાન અને શ્રાવણ માસ સાથે હતા. ગાંધી કુટુંબમાં વૈષ્ણવ વ્રતોની સાથે શૈવ વ્રતો પણ પડાતા. કુટુંબીઓ જેમ વૈષ્ણવ દેવાલયોમાં જતા તેમ શિવાલયોમાં પણ જતા. શ્રાવણ માસના પ્રદોષ કુટુંબમાં કોઈક તો દર વર્ષે રાખતું જ, તેથી આ શ્રાવણ માસ રાખવાની મેં ઈચ્છા કરી. આ મહત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓના કુટુંબો સાચવીને કેલનબેક અને હું રહેતા. આમાં બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં 4-5 મુસલમાન હતા. તેમણે ઇસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો, નિમાજ વગેરેની સગવડ કરી આપતો. આશ્રમમાં પારસીઓ અને ખ્રિસ્તીઓ પણ હતા. આ બધાને પોતપોતાના ધર્મ પ્રમાણે ચાલવાનું પ્રોત્સાહન આપવાનો નિયમ હતો, એટલે આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા, પણ હિન્દુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિન્દુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલા જમી લેતા કે જેથી મુસલમાનોને તેઓ પીરસે ને તેઓને સારું ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે, તેમાં બીજાઓને ભાગ લેવાપણું નહોતું, અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા. આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એક ટાણાનું મહત્વ સૌ સમજવા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યા. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિયમનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિન્દુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારું કરતા. મારા ઉપવાસનું વર્ણન કરતા આ વિષયાંતર મેં ઇરાદાપૂર્વક કર્યું છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત, અને તે વિષયાંતર કરીને મારી એક ટેવનું વર્ણન પણ મેં કરી નાખ્યું છે. જે સારી વસ્તુ હું કરું છું એમ મને લાગે તેમાં હું મારી સાથે રહેનારાઓને હંમેશા ભેળવાનો પ્રયત્ન કરું. આ ઉપવાસ અને એકટાણાના પ્રયોગો નવી વસ્તુ હતી, પણ પ્રદોષ અને રમઝાનને મિશે મેં બધાને તેમાં સંડોવ્યા. આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા, અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. સંયમની અસર બધાના હૃદય ઉપર કેટલી થઈ, બધાના વિષયોને રોકવામાં કેટલો ભાગ ઉપવાસ આદિએ લીધો એ હું નિશ્ચયપૂર્વક નથી કહી શકતો, પણ મારી ઉપર તો આરોગ્ય અને વિષયની દ્રષ્ટિએ ઘણી અસર થઈ એમ મારો અનુભવ છે. છતાં ઉપવાસ આદિની એવી અસર બધા ઉપર થાય જ એવો અનિવાર્ય નિયમ નથી એ હું જાણું છું. ઇન્દ્રિય દમનના હેતુથી થયેલા ઉપવાસની જ વિષયોને રોકવારૂપ અસર થાય. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસકાન ભાગ 207. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા અનુપ ચલોટા તથા શ્રીકાંત પરકાઉંકર. સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

કે ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે, એટલે કે ઉપવાસ દરમિયાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. હેતુ વિના મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નિપજશે એવું માનવું કેવળ ભૂલ ભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રશ્વા નિદર્તતે. ઉપવાસીના વિષયો શમે છે, તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વર દર્શનથી જ, ઈશ્વર પ્રસાદથી જ શમે. એટલે કે ઉપવાસાદી સંયમીના માર્ગમાં એક સાધન રૂપે આવશ્યક છે, પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે. શ્રોતા મિત્રો, ગાંધીવનના કાર્યક્રમ અંતર્ગત પૂજ્ય ગાંધીજી દ્વારા લિખિત સત્યના પ્રયોગ પુસ્તકમાંથી પાના નંબર 288 પર આવેલ ઉપવાસની વાત આપે સાંભળી. શ્રોતા મિત્રો, પૂજ્ય બાપુને સમર્પિત આ ભજન સાંભળીએ.

આનંદકડા વિજ્ઞાપન વિરામ બાદ ફરી એકવાર આપનું કાર્યક્રમમાં સ્વાગત. સદાબહાર ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને હવે કાર્યક્રમમાં સાંભળીએ ચોરી ચોરી ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને સાથીઓનો સ્વર, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

ચોરી ચોરી ફિલ્મના આ ગીત સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:10 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ.

0: રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર સ્પર્ધાનો આરંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ નવી નિમણૂક મેળવેલા 2300થી વધુ યુવાનોને ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રેવન્યુ તલાટીને મહેસૂલ તંત્રની કરોડરજ્જુ અને ગામડાના વહીવટનો આધારસ્તંભ ગણાવતા ગ્રામજનોના પ્રશ્નો, સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિવારણ લાવી દેવાનું સેવા દાયિત્વ નિભાવવા આહવાન કર્યું.
1: તમારું કામ અને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે. તમારા થકી ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે. અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઉભો થાય. તમે ધારો એ રીતે કામ કરી શકો છો.
0: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે તાપી જિલ્લામાં નિમણૂક પામેલા 80 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે નવનિયુક્ત 146 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક દરમિયાન ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે ખુશી વ્યક્ત કરી. રાજ્યમાં 5G સેવાઓનો પ્રારંભ અને ભારત નેટ પ્રોગ્રામ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યંત મજબૂત બનાવી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી ઝડપથી સુધરી રહી છે.
2: हम आज के दिन में 5G क्षेत्र में भी काम कर रहे हैं और हमारे राज्य में जहां तक कनेक्टिविटी का और नेटवर्क का सवाल है हम ऑलमोस्ट 100% हमें कवरेज मिल चुका है. आज कोई भी ऐसी जगह नहीं मिलेगी जहां हमें कोई ना कोई सर्विस प्रोवाइडर का हमें नेटवर्क नहीं मिलता. भारत सरकार ने ये भारत नेट का प्रोग्राम जो गुजरात का SPV है GFGNL उनको ये काम दिया गया है.
0: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાશે. અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જૂન મહિનામાં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gscb.org પર આજે સવારે 11 વાગે જાહેર કરવામાં આવશે. માંજલપુર વિધાનસભા બેઠક પર જાહેર થયેલી પેટાચૂંટણી અન્વયે માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ઉલ્લેખનીય છે કે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ગઈકાલે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો. આ પેટાચૂંટણી માટે 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ, જેમાંથી 17,000થી વધુ વસ્તુઓનો નિકાલ કરાયો. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગઈકાલે રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સવારે 6 વાગ્યા સુધીમાં 150થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કેશોદ, માંગરોળ, માણિયા અને માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઉપલેટાના વેણુ બે ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા નદીના પટમાં કોઈને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ગધેથળ, વરજાંગ જાડિયા, મેખાટીંબી, નાગવદર અને નીલખા ગામના લોકો માટે પણ ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં ગઈકાલે ઉમરાણામાં સાંજ સુધીમાં 1.25 ઇંચ વરસાદ પડ્યો હતો. ઘોઘામાં 1.25 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ, જ્યારે ગોહિલવાડમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મેઘરજ, શામળાજી અને મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
3: અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે.

0: પેઢ શામળાજી અને મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. મોડાસા શહેર તેમજ દદાલિયા, સાકરિયા અને આનંદપુરા કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિઝનનો અરવલ્લી જિલ્લામાં નોંધપાત્ર પ્રથમ વરસાદ થવાથી ધરતીપુત્રોમાં નવી આશા જાગી છે. બીજી તરફ મોડાસા શહેરમાં માત્ર અડધો કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
1: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચરખા, કેનાલપારા, ગરમલી, પાણિયા, કથિયોદર, શંભુપારા, નવા ચરખા અને ચાડકેરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાથે જ બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વલસાડ અને પારડી તાલુકામાં 3 ઇંચ તો કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકામાં આશરે 2.5 ઇંચ વરસાદ પડ્યો. વાપી અને નાના પોંઢામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સાથે જ અનેક ગામોમાં વીજળી પડતા પશુઓના મોત નિપજ્યા છે. વીરપુર તાલુકામાં વીજળી પડતા 2 ગાયોના મોત નિપજ્યા. લુણાવાડા તાલુકાના કેનબારિયા ગામે વીજળી પડતા 3 પશુના મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકોને ઇજા પહોંચી હતી. આ સાથે જ રાજગઢ અને થાન સાવલી ગામમાં ઘરની બહાર બાંધેલ પશુ પર વીજળી પડતા 3 પશુના મોત નિપજ્યા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા. પાટણ સહિત જિલ્લામાં હજુ પણ વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ સાથે જ મહિલાઓએ જૂની પરંપરા મુજબ ઢૂંઢિયા બાપજીની મૂર્તિ બનાવી શેરીએ શેરીએ ભ્રમણ કરી પક્ષીઓ માટે ચણ એકત્રિત કરી અનોખી પરંપરા જીવત કરી છે. રાજ્યમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની, તો સાથે જ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
2: 3 જુલાઈ કે લીએ એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વેરી હેવી રેનફોલ ઓરેન્જ વાર્નિંગ કે સાથ નર્મદા, ભરૂચ, ડાંગ ઓર તાપી કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ કા વાર્નિંગ આનંદ, પંચમહલ, બરોડા ઓર છોટા ઉદયપુર કે લીએ દિયા ગયા હૈ. સૌરાષ્ટ્ર કચ્છ મેં એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ દિયા ગયા હૈ રેડ વાર્નિંગ કે સાથ. વેરી હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ પોરબંદર, જૂનાગઢ ઓર ગીર સોમનાથ કે લીએ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ રાજકોટ, દ્વારકા ઓર બોટાદ.
1: પોરબંદરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
3: 24 કલાક સુધી દરિયામાં 3.5 થી પણ વધારે મીટરથી ઊંચા મોજા ઉછળવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને વાડીનાર બંદરથી હરસદ બંદર સુધીના વિસ્તારમાં વધારે સંભાવના છે. તે અનુસંધાને હું પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે 24 કલાક સુધી દરિયાકાંઠાથી દૂર રહીએ. માધવપુર બીચ, પોરબંદર ચોપાટી, અસ્માતી ઘાટ કે અન્ય પણ જે દરિયાકાંઠાના સ્થળો છે કે જ્યાં સામાન્ય રીતે લોકો ફરવા કે અન્ય હેતુ માટે જતા હોય છે, ત્યાં 24 કલાક દરમિયાન ન જાય.
1: અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3નો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ વિન્ડો 3ની યજમાની કરી રહ્યું છે, જેમાં ભારતીય પુરૂષ બાસ્કેટબોલ ટીમ 2 જુલાઈથી 5 જુલાઈ 2026 દરમિયાન નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના 2 મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે ટકરાશે. ગઈકાલે ભારતે કતાર સામે પોતાના અભિયાનની શરૂઆત કરી અને ત્યારબાદ 5 જુલાઈએ લેબનોન સામે ટકરાશે. ક્વોલિફિકેશન માટે આ બંને મેચો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ પેટાચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર સ્પર્ધાનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ. ધ્રુવ ભટ્ટની રચના, અમર ભટ્ટનો સ્વર, ક્ષેમુદ્દી બેટિયાનું સંગીત.

ગુજરાતી ગીતોની આ કાર્યક્રમમાં રમેશ પારેખની રચના હવે આપના સુધી. અમર ભટ્ટનો સ્વર, સંગીત ક્ષેમ મોટીવેટિયાનું.

રમેશ પારેખની આ રચના માલી રહ્યા હતા અમર ભટ્ટનો સ્વર હતો. અને હવે રમેશ પારેખની અન્ય એક રચના આપના સુધી હેમા દેસાઈનો સ્વર, આશિત દેસાઈનું સંગીત.

રમેશ પારેખની આ રચના માણી રહ્યા હતા. હેમા દેસાઈનો સ્વર હતો અને સંગીત હતું આશિત દેસાઈનું. અને ગુજરાતી ગીતો કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ હરેન્દ્ર દવેની રચના હવે આપના રેડિયો સેટ પર. સ્વર તથા સંગીત આશિત દેસાઈના.

હરીન્દ્ર દવેની આરાચના સાથે જ ગુજરાતી ગીતો કાર્યક્રમને અહીં વિરામ આપીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 7:45 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે, તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયાએ યુક્રેનના ક્યુ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. ભારત અને જાપાને વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આર્થિક સુરક્ષાના પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી છે. આર્થિક સુરક્ષા સલાહકાર પર ભારત જાપાન સંયુક્ત ઘોષણામાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુરક્ષા ભાગીદારી પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને સંકલિત હિતો પર આધારિત છે.

0: आर्थिक दुनिया सप्लाई चेन में रुकावटें, ट्रेड में अनिश्चितता और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है, लेकिन जैसे कहा जाता है, व्हेन द गोइंग गेट्स टफ द टफ गेट गोइंग। भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है। पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही। इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलोसॉफी यानी कंटिन्यूअस इम्प्रूवमेंट अपनाते हुए अपने इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं।
1: બંને પક્ષોએ 5 મુખ્ય ક્ષેત્રો સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, ક્લીન એનર્જી અને ફાર્માસ્યુટિકલમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે. શ્રી મોદીએ ભારત જાપાન સંબંધને વિશેષ ગણાવ્યા.
0: ભારત જાપાન સંબંધ વાકઈ બહુ સ્પેશિયલ હૈ. હમારી ઇકોનોમિક પાર્ટનરશિપ કી સફળતા કે કઈ ઉજ્જવલ ઉદાહરણ હૈ. અભી અભી હમને હરિયાણા કે ખરખોદા મેં मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. पूरे विश्व में सुजुकी की 2/3 कार्स भारत में बनती है और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ સનાઈ તાકાઇકીએ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી થતા આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સ્પષ્ટપણે અને કડક નિંદા કરી છે. ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનના સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ગત વર્ષે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે 29 જુલાઈ 2025ના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મોનિટરિંગ ટીમ રિપોર્ટમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRFનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ગયા વર્ષે 10 નવેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનાની પણ કડક શબ્દોમાં નિંદા કરી. બંને પ્રધાનમંત્રીઓએ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક સહિયારા ધ્યેય તરફ સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચે સહયોગને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતી રાજમંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય પંચાયતી રાજમંત્રી રાજીવ રંજનસિંહ આ કાર્યશાળાની અધ્યક્ષતા કરશે. કાર્યશાળા દરમિયાન 16મા નાણાપંચના ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના અનુદાનના અમલીકરણ માટેની માર્ગદર્શિકા પર ચર્ચા કરવામાં આવશે. આ કાર્યશાળા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન પ્રદાન, અમલીકરણ પડકારોની ચર્ચા અને નાણાપંચના અનુદાનના અસરકારક ઉપયોગ માટે વ્યવહારુ વ્યૂહરચનાઓનું આદાન પ્રદાન કરવા માટે મંચ પૂરું પાડશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે 2 દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓથી પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદઘાટન કરશે. આ સત્રનો ઉદ્દેશ્ય નવા ચૂંટાયેલા સભ્યોને સમિતિ પ્રણાલીઓ, નાણાકીય દેખરેખ, સંસદીય વિશેષ અધિકારો અને વિધાનસભામાં ઉભરતી ડિજિટલ વિવિધ પહેલોની સમજ આપવાનો છે. આ કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હાજરી આપશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિતા માર્ગરીતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સમારોહમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિત્વ બંને દેશો વચ્ચેના સંબંધોના મહત્વ પર ભાર મૂકે છે, જે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત પાયો પૂરો પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમરનાથ યાત્રા આજથી જમ્મુ અને કાશ્મીરના પહેલગામ અને બાલતાલ બંને રૂટથી શરૂ થઈ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના તહેવાર સાથે સમાપ્ત થશે.
2: બમ બમ બોલે ઓર હર હર મહાદેવ કે જયકારો કે બીચ અમરનાથ યાત્રીઓ કા પહેલા જટ્ટા આજ સુબહ પવિત્ર ગુફા કી તરફ રવાના હો ગયા. અગલે 57 દિનો કી ઇસ યાત્રા કે દૌરાન લાખો શ્રદ્ધાલુ નુનવન પહેલગામ ઓર બાલતર રાસ્તો સે હોતે હુએ બાબા બર્ફાની કે યહાં અપની હાજરી દેંગે. દોનો રાસ્તો પર

0: अधिकारियों ने मेडिकल कैंप, आराम करने की जगहें, लंगर, पीने के पानी की सुविधा और मौसम की पल पल की जानकारी रखने जैसे व्यापक इंतजाम किए हैं। यात्रा को सुरक्षित रूप से पूरा करने के लिए सुरक्षा के कड़े इंतजाम किए गए हैं। इस बीच यात्रियों का दूसरा जत्था आज सुबह जम्मू के भगवती नगर यात्री निवास से निकलकर घाटी की तरफ रवाना हो गया है। आकाशवाणी समाचार के लिए मैं श्रीनगर से इश्फाक शाह।
1: દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
2: અગલે દો તીન દિનોમાં ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા ઓર પશ્ચિમી મધ્યપ્રદેશ મેં ભારી સે બહુત ભારી વર્ષા કા અનુમાન લગાયા હૈ. ઇસી દૌરાન છત્તીસગઢ, તટીય કર્ણાટક, રાજસ્થાન, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરલ, માહે, ઉત્તરાખંડ ઓર વિદર્ભ મેં ભી મૌસમ કી એસી હી સ્થિતિ બની રહેગી. મૌસમ વિભાગ ને બતાયા કી અરુણાચલ પ્રદેશ, અસમ ઓર મેઘાલય મેં મૌસમ ગરમ ઓર ઉમસ ભરા રહેગા. હાલાંકિ દિલ્હી में अगले 24 घंटों के दौरान आसमान में बादल छाए रहने और हल्की बारिश होने की संभावना है. नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
1: યુક્રેનમાં રાજધાની કીવ પર રશિયા દ્વારા ડ્રોન અને મિસાઇલ હુમલામાં 27 લોકો માર્યા ગયા છે અને 90 લોકો ઘાયલ થયા છે. સમગ્ર કીવમાં 30 સ્થળોએ મુખ્યત્વે રહેઠાણક ઇમારતો અને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાતક બોમ્બારો યુક્રેન દ્વારા રશિયા પર કરવામાં આવતા હુમલાનો આવડતો જવાબ છે. તે ઉપરાંત યુક્રેન સતત રશિયાની તેલ રિફાઇનરી પર હુમલાઓના કારણે રશિયામાં ઇંધણનું સંકટ સર્જાયું છે. સીરિયામાં ગઈકાલે દમાસ્કમાં એક કાફેમાં વિસ્ફોટક ઉપકરણ મૂકી વિસ્ફોટ કરાયો હતો, જેમાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા હતા. ગૃહ મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે આ વિસ્ફોટક ઉપકરણ રાજધાનીના હેઝાલ જિલ્લામાં ન્યાય મહેલથી 100 મીટર દૂર સ્થિત કાફેની અંદર મૂકવામાં આવ્યું હતું. થાઇલેન્ડમાં મુકદહાન પ્રાંતમાં ગઈકાલે તીર્થયાત્રા પર જઈ રહેલા સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુકદહાન પ્રાંતના કુલ 35 સાધુઓ યાત્રા પર હતા. 5 સાધુઓ ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4 અન્ય સાધુના હોસ્પિટલમાં મોત થયા હતા. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં લંડન ખાતે રમાયેલી બીજી સેમીફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નેટ સાઇવર બ્રન્ટના 47 બોલમાં 75 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 169 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ બનાવી શક્યું. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
3: આજના અખબારોમાં જાપાનના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે થયેલી બેઠક, ગુજરાતમાં પડેલા વરસાદ અને રશિયા યુક્રેન પર કરેલા હુમલાના સમાચાર વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. નવ ગુજરાત સમય લખે છે, રશિયા યુક્રેન પર 11 કલાક મિસાઇલો ઝીંકી, 22ના મોત. ફુલછાપની હેડલાઇન છે, જૂનમાં રિસાયેલા જુલાઈમાં રીઝ્યા, ગુજરાત પર વેધર ચક્રવ્યું, 5 સિસ્ટમ એક સાથે ત્રાટકશે. અને સંદેશની હેડલાઇન છે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને જાપાન મજબૂત ભાગીદારી માટે કટિબદ્ધ.
1: ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી, આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ, યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. રશિયા યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 90થી વધુ લોકો ઘાયલ. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ

0: वैशाली त्रिवेदी, तारीख 6 जुलाई 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
1: મહતો
2: શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

તુષાર શુક્લની આ રચના આપ માણી રહ્યા હતા. ચાલો દોસ્તો, ખૂંદી વળીએ ધરતી આ હિન્દુસ્તાનની. આકાશવાણી ગાયક વૃંદનો સ્વર હતો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને 8:15 દિલ્હી કેન્દ્રથી મોર્નિંગ ન્યૂઝ રિલે કરીશું. તો પ્રતીક્ષા કરીએ સમાચારની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.

સવારે સવારે મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 9 થયા છે, લઈને આવી ગયા છે માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. સવારે સવારે કાર્યક્રમ સાંભળનારા સૌ શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત આસ્થાના સાદર પ્રણામ, પ્રેમ ભર્યા અભિવાદન સાથે આવો કરીએ કાર્યક્રમની શરૂઆત. મિત્રો, કાર્યક્રમમાં સર્વપ્રથમ જેમને યાદ કરવા છે તે વ્યક્તિ વિશેષ છે, પરમવીર ચક્રથી સન્માનિત કેપ્ટન મનોજકુમાર પાંડે. 11મી ગોરખા રાયફલ્સ 1/11 GR માં તેઓ 1st બટાલિયનના અધિકારી હતા. કેપ્ટન મનોજે કારગિલ યુદ્ધના સમયે ઓપરેશન વિજય દરમિયાન પ્લાટૂન કમાન્ડની જવાબદારી સંભાળી અને બટાલિક સેક્ટરની ખાલુબાર પહાડીઓની તરફ તેઓ આગળ વધ્યા. તેમણે અને તેમની ટુકડીએ અતિ મહત્વપૂર્ણ જુબાર ટોપને પાછી મેળવવા 3 જુલાઈ 1999 ની વહેલી સવારે પ્રસ્થાન કર્યું અને વીરતાપૂર્વક દુશ્મનોનો સર્વ

વિનાશ કર્યો. ગંભીર ઈજાઓ થવા છતાં અસાધારણ હિંમત બતાવીને કેપ્ટન મનોજે એકલા હાથે દુશ્મન પર હુમલો કર્યો અને એક પછી એક દરેક બંકર કબજે કર્યા. 1999માં આજના જ દિવસે મા ભારતીની રક્ષક આજે આપણા ત્રિરંગાની શાન માટે તેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. ભારતમાતાના આ બહાદુર પુત્રને ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રથી મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા. 2003માં આવેલી ફિલ્મ એલઓસી કારગિલમાં પણ કેપ્ટન મનોજકુમાર પાંડેના પાત્રને બખૂબી રીતે આપે જોયું જ હશે. તો ત્રિરંગાની આન બાન અને શાનની રક્ષક આજે પોતાના પ્રાણની પરવા ન કરનારા મા ભારતીના સપૂતને તેમના બલિદાન દિવસ પર કોટી કોટી વંદન કરીએ.

0: બી પ્રાગ અને સાથીઓના સ્વરમાં આ હતું યોદ્ધા ફિલ્મનું ગીત. તનિષ્ક બાગચીનું સંગીત હતું અને શબ્દરચના હતી મનોજ મુન્દ્રીની.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ વસાણો. અજાણ્યા એપથી બચો,
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
3: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: સવારે સવારે કાર્યક્રમમાં માહિતીની ગાડી ફરીવાર દોડાવીએ અને હવે વાત કરીએ વન મહોત્સવ સપ્તાહ વિશે. મિત્રો, આપ જાણો છો કે આપણા દેશમાં જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું એટલે કે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી આપણે ઉજવીએ છીએ વન મહોત્સવ, જેમાં વૃક્ષારોપણ, પ્રકૃતિ, પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે. અને તમે પણ આ મુહિમમાં જોડાઈ જ ગયા હશો, તો આપના જુસ્સાને થોડું વધારે બળ આપે એવી 2026ની પદ્મ પુરસ્કારની યાદીમાંથી કેટલાક હીરોઝની વાત આપના સુધી પહોંચાડવી છે. સૌથી પહેલાં વાત કરીએ મેઘાલયના શ્રી હેલી વોર્ડની. લિવિંગ રૂટ બ્રિજને ઉછેરવા માટે તેમના જીવનભરના સમર્પણ માટે તેમને આ વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેઓ માત્ર 10 વર્ષના હતા ત્યારે તેમના દાદા પાસેથી તેમણે રબરના ઝાડના હવાઈ મૂળને આકાર આપવાની પરંપરાગત કળા શીખી. 5 દાયકાથી પણ વધુ સમય તેમણે કુદરતી માળખાઓની સફાઈ, મજબૂતીકરણ અને વિકાસમાં વિતાવ્યો અને આ સ્વદેશી ઇકોલોજીકલ વારસો ભવિષ્યની પેઢીઓ માટે તૈયાર કર્યો. આવા જ એક બીજા હીરો એટલે કેરળના 92 વર્ષીય પર્યાવરણવિદ દેવકી અમ્મા. વનદાદી અને વન મુથાસી તરીકે ઓળખાતા દેવકી અમ્માએ લગભગ 5 એકર ઉજ્જડ દરિયાકાંઠાની જમીનને 3000થી પણ વધુ વૃક્ષોની સાથે દુર્લભ સ્વદેશી અને ઔષધીય છોડની વિશાળ વિવિધતા દ્વારા તપોવનમ, અથવા જેને લોકો કોલ્લાકક્કલ તપોવનમ તરીકે ઓળખે છે, તેવા લીલાછમ માનવસર્જિત જંગલમાં પરિવર્તિત કરી. પોતાના જીવનનો 4 દાયકાથી પણ વધુ સમય આપીને વનીકરણ અને જૈવિક વિવિધતા સંરક્ષણનું કામ કરનાર શ્રી દેવકી અમ્માને પણ 2026માં પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. અને આવા જ એક અન્ય હીરો એટલે મધ્યપ્રદેશના મોહન નાગર. હજારો ગ્રામજનોને આશરે 75,000 પાણીના માળખા બનાવવા માટે તેમણે એકત્રિત કર્યા, જેમાં મુખ્યત્વે કોન્ટુર ટ્રેન્ચ બનાવ્યા અને જળાશયોને પુનઃસ્થાપિત કર્યા. મોટા પાયે તેઓએ વૃક્ષારોપણની ઝુંબેશ પણ ચલાવી અને હજારો વૃક્ષો વાવ્યા. સ્થાનિક જળસ્ત્રોતોના રક્ષણ અને પુનરુત્થાન માટે તેમણે નદી ઉત્સવોનું પણ આયોજન કર્યું. તેમને પણ આ ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2026માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો. બસ, તો તમે પણ કોની રાહ જુઓ છો? પાણી સંરક્ષણ, પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણની આ હકલમાં જોડાઈ જાઓ અને આ ધરતીને હરિયાળી બનાવવામાં, લીલીછમ બનાવવામાં લાગી જાઓ. અને આવું જ હરિયાળું અને લીલુંછમ વાતાવરણ ધરાવતું એક ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છે બનફૂલ. ફિલ્મનું આ ગીત કિશોર કુમારનો સ્વર, લક્ષ્મીકાંત પેરેલાલની ધૂન, આનંદ બક્ષીના શબ્દો.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સવારે કાર્યક્રમ માણી રહ્યા છો શ્રોતા મિત્રો. આપ માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો દૈનિક કાર્યક્રમ આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. અને કાર્યક્રમમાં હવે વાત કરવી છે એક ગરવા ગુજરાતીની, અને તેઓ છે સૌમ્ય જોશી. 1973માં આજના દિવસે એટલે કે 3 જુલાઈએ જન્મેલા સૌમ્ય જોશી એટલે આધુનિક ગુજરાતી થિયેટર સાહિત્ય અને સિનેમા જગતના એક ખૂબ જ જાણીતા અને લોકપ્રિય કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા. વેલકમ જિંદગી, 102 નોટ આઉટ, દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસ્તુ હતું. આજ જાને કી જીદ ના કરો, જો અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે, ઓ વુમન્યા, 8મા તારાનું આકાશ, આવા કેટલાય નાટકો એટલે તેમની ભાવનાત્મક શૈલીના લખાણનું ઉત્તમ ઉદાહરણ. 2013માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા એવોર્ડ, 2008-09 માટે તખતસિંહ પરમાર પારિતોષિક, 2007માં ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા સૌમ્ય જોશીનું કવિતાઓનું સંગ્રહનું પુસ્તક ગ્રીન રૂમમાં. આ પુસ્તક એકવાર તો જરૂરથી વાંચવું જ રહ્યું. હેલ્લારો ફિલ્મના ગીતો હોય કે ગોતીલો ખલાસી જેવા નોન ફિલ્મ ગીતો, અનોખી છતાં સ્થાનિક સંસ્કૃતિને સ્પર્શતી વાત સૌમ્ય જોશી તેમની કલમથી સહજતાથી આપણા સુધી પહોંચાડતા રહ્યા છે. જીવનને ભરપૂર રીતે જીવવાનો સંદેશ આપતું તેમનું જ નાટક એટલે કે 102 નોટ આઉટ, અને આ નાટકને તેમણે પોતે જ ફિલ્મમાં રૂપાંતરિત પણ કર્યું. અમિતાભ બચ્ચન

ऋषि कपूर અને જીમી ત્રિવેદી દ્વારા અભિનીત આ જ ફિલ્મનું ગીત હવે આપના રેડિયો સેટ પર. 102 નોટ આઉટ ફિલ્મનું ગીત, અરમાન મલિકનો સ્વર, સલીમ સુલેમાનનું સંગીત, સૌમ્ય જોશીની શબ્દરચના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અને શ્રોતા મિત્રો, હવે સવારે સવારે કાર્યક્રમમાં એક ભારતીય નારી રત્નને યાદ કરવા છે. આ ભારતીય નારી રત્ન એટલે પ્રસિદ્ધ સમાજ સેવી, સ્વતંત્રતા સેનાની અને શિક્ષણવિદ હંસા જીવરાજ મહેતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગમાં ભારતીય પ્રતિનિધિના રૂપમાં માનવ અધિકારોની સાર્વભૌમ ઘોષણા, આ જે ઘોષણા હતી તેનો દસ્તાવેજી ડ્રાફ્ટ, તેમાં હતું કે ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. આ ડ્રાફ્ટમાં આ વાક્યને તેમણે બદલાવીને ઓલ હ્યુમન બિઈંગ્સ આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ, આવું વાક્ય તેમણે પરિવર્તિત કરાવ્યું, અને દરેક લિંગ માટે એટલે કે સ્ત્રી પુરુષ બધા માટે જ આ ડ્રાફ્ટને સમાવેશી બનાવ્યો. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વિદેશી વસ્ત્ર અને દારૂની દુકાનોની ઘેરાબંધી માટે તેમણે નેતૃત્વ કર્યા અને તેઓ જેલમાં પણ ગયા. 1945 અને 46માં અખિલ ભારતીય મહિલા સંમેલનના તેઓ અધ્યક્ષ રહ્યા. ભારતની સંવિધાન સભામાં જે માત્ર 15 મહિલાઓ હતા તેમાંના એક એટલે હંસા જીવરાજ મહેતા. એક પ્રમુખ શિક્ષણવિદના રૂપમાં તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના પહેલા મહિલા કુલપતિ એટલે કે વાઇસ ચાન્સેલર તરીકે પણ સેવાઓ આપી. ભારત સરકારે તેમની આ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને 1959માં પદ્મભૂષણથી પણ સન્માનિત કર્યા હતા. અને જો સાહિત્યક જગતની વાત કરીએ તો તેમણે ગુજરાતીમાં બાળકો માટેની ઘણી બધી પુસ્તકો પણ લખી અને શેક્સપિયરના કેટલાક નાટકોનું ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો. 1897માં તેમનો આજના દિવસે જન્મ થયો હતો. આજે તેમની જન્મજયંતિ પર તેમને સાદર નમન કરીએ.

સવારે સવારે કાર્યક્રમ અંતર્ગત આપ માણી રહ્યા છો માહિતી સાથે પીરસાતા ફિલ્મી ગીતો. અને મિત્રો, હવે કાર્યક્રમની અંતિમ માહિતી આપના સુધી પહોંચાડવી છે. આપ તો જાણો છો કે 11 જૂનથી શરૂ થયેલ ફિફા વર્લ્ડ કપ 2026 એ વિશે થોડીક વાત કરવી છે. તો એ વિશે આપ જેમ જાણો છો કે ઇતિહાસનો સૌથી મોટો ફૂટબોલ વર્લ્ડ કપ છે. આ વખતે પહેલીવાર 48 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. હાલ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. જૂનના અંતમાં ગ્રુપ સ્ટેજની મેચ સમાપ્ત થઈ ગઈ અને હવે નોકઆઉટ સ્ટેજમાં રાઉન્ડ ઓફ 32 ચાલી રહ્યો છે. અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં ચાલી રહ્યા આ વિશ્વકપની ફાઇનલ 19 જુલાઈ 2026ના રોજ રમાનાર છે. ત્યારે એવા ચોક્કસ છે કે ફૂટબોલ ફીવર દિવસે ને દિવસે વધતો જવાનો. અને આમ પણ મિત્રો, રમત એટલે શું? સામાજિક અને ભૌગોલિક અંતરો તોડીને એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે જોડતી કડી એટલે રમત. આ રમતો માણસને નિષ્ફળતાનો સ્વીકાર કરતા શીખવાડે છે, નિરાશા ખંખેરીને ફરીથી બેઠા થવાની હિંમત આપે છે. શારીરિક રીતે તમને મજબૂત બનાવતી રમતો તમને જીવનના મહત્ત્વના કૌશલ્યો શીખવીને પરસ્પર સંવાદ, વિશ્વાસ વિકસાવીને એક ઉમદા વ્યક્તિત્વ બનાવે છે. અને જીવનના મેદાનમાં એ જ સાચો ગોલ હોય છે.

ધંધના ધનગોલ આ ફિલ્મનું શીર્ષક ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. દલેર મહેંદી અને સાથીઓનો સ્વર હતો, પ્રીતમની ધૂન હતી અને જાવેદ અખ્તરનું હતું શબ્દાંકન. તો મિત્રો આ હતો માહિતી સાથે મનોરંજન પીરસતો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. જો તમે પણ આ જ રીતે દિન વિશેષની સાંપ્રત સમયની વાત જાણવા માંગતા હોય તો અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. સમય દરરોજ સવારે 9 કલાકે કાર્યક્રમ સવારે સવારે. અને હા, હવે આપો આપની રેડિયો દોસ્ત આસ્થાને રજા. આપનો દિવસ મંગલમય રહે. સવારે સવારે કાર્યક્રમનું સમર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. મિત્રો, ક્યારે વિચાર્યું છે કે સંગીત એટલે શું? આમ જોવા જઈએ ને તો સંગીત એ જીવન જેવું જ છે. થોડી ખાટી મીઠી વાતો, થોડીક લાગણીઓ, થોડાક શબ્દો અને થોડીક શબ્દો વિનાની વાતો. સૂર તાલની સુમધુર જુગલબંદી એટલે સંગીત, અને શબ્દ અને લયની અનોખી ગૂંથણી એટલે પણ સંગીત. અને આજ સૂર તાલ શબ્દ લયની ગૂંથણીઓ સાથે, રંગોળી સાથે, વિવિધ રંગી ગીતો સાથે પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની પહેલી પ્રસ્તુતિ અંકિત ત્રિવેદીની રચના, પાર્થિવ ગોહિલ અને સાથીઓનો સ્વર, ગૌરાંગ વ્યાસનું સંગીત.

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંકિત ત્રિવેદીની અન્ય એક રચના ગૌરાંગ વ્યાસની ધૂન, પાર્થિવ ગોહિલ અને સાધના સરગમનો સ્વર, પ્રસ્તાવના સ્વર અંકિત ત્રિવેદી.
3: એક બે સપનાથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કંઈ અમથા જ પગભર ના બને.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. મિત્રો, વાતાવરણ અજબ જામ્યું છે. એમ લાગે છે કે ગમે ત્યારે મેઘરાજાની એન્ટ્રી થશે, પણ આ વાદળછાયા વાતાવરણમાં હજુ વરસાદ વરસ્યો નથી ત્યારે રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે છે. રમેશ પારેખ કહે છે કે આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, આજ વરસાદ નથી એમ ના કહેવાય રમેશ, એમ કહીએ કે હશે આપણે ભી ના થાય. તો રમેશ પારેખની આ પંક્તિઓ સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ વધીએ. રમેશ પારેખની જ એક રચના હવે આપના સુધી મોકલી રહ્યા છે, રેખા ત્રિવેદી અને ઉદય મજુમદારનો સ્વર, શ્યામલ તથા સૌમિલ મુનશીનું સંગીત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે પછીની પ્રસ્તુતિ આપને સંભળાવીએ. પહેલા માધવ રામાનુજની કેટલીક પંક્તિઓ આપના

સાથે વાંચું છું. માધવરા મનોજ લખે છે, એક એવું ઘર, એ રચનાની આ પંક્તિઓ છે. તેઓ લખે છે કે એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશાય કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ મળે, બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું. કેમ છો એવું એ ના કહેવું પડે, સાથ એવો પંથમાં ભાવ બહુ મળે, એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશાય કારણ વિના પણ જઈ શકું. અને પછી જ્યારે આ ઘર કોઈ નાયિકાને મળે છે ત્યારે એ જ ઘરમાં ખૂબ શાંતિથી, સુખથી, સવલતથી તેની સૈયર સાથે નાયિકા શું વાત કરે છે, ખટમીઠી ખેંચતાણમાં, મજાક મસ્તીમાં જે વાત કરે છે તેવા ભાવ જગતનું ગીત માધવ રામાનુજે જ લખ્યું છે. તો આજ રચના આપના સુધી સાધના સરગમ અને દીપાલી સોમૈયાના સ્વરમાં શ્યામલ સૌમિલ મુનશીના સંગીત સાથે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: અને આ સાથે શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 500 અંકનો ઉછાળો, જ્યારે નિફ્ટી 150 અંક વધીને ખુલ્યો. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષાના પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતીરાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં પંચાયતીરાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ. યાત્રા 28 ઓગસ્ટે પૂર્ણ થશે. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતા આજે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા ગ્રાન્ડ આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કારના દુઃખદ પ્રસંગે હાજરી આપવા માટે ઈરાનની મુલાકાત લેશે. આંધ્રપ્રદેશના માર્કપુરમ જિલ્લામાં કંભમ નજીક આજે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે કોલકાતામાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા સભ્યો માટે 2 દિવસીય સંસદીય અને કાયદાકીય કામગીરીના વિવિધ પાસાઓની પરિચિત કરવાના વિશેષ સત્રનું ઉદઘાટન કરશે. રશિયાએ યુક્રેનના કીવ પર કરેલા હુમલામાં 27ના મોત, 70થી વધુ લોકો ઘાયલ. સીરિયામાં ગઈકાલે દમાસ્કસના એક કાફેમાં કરાયેલા વિસ્ફોટમાં 9ના મોત. થાઇલેન્ડમાં સાધુઓના જૂથ પર 11 વર્ષના છોકરાએ પિકઅપ ટ્રક અથડાવી દેતા 9 સાધુઓના મોત થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈ પેટાચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતા લાગુ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર. આઈઆઈટી ગાંધીનગર ખાતે શાશ્વત ઉર્જા, સ્વચ્છ ઉર્જા, હરિત પર્યાવરણ, સુરક્ષિત ભવિષ્ય વિષય પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. રાજ્યના 150 તાલુકાઓમાં વરસાદ. કેશોદ, માંગરોળ, માળિયા, માણાવદરમાં 10 ઇંચથી વધુ વરસાદ. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરી છે સિંધી કાર્યક્રમ સુરહાણ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સિંધી કાર્યક્રમ સુરહાણ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. ફિલ્મ સંગીતનું પહેલું ગીત દિલ સે ફિલ્મનું આ ગીત સુખવિંદર સિંઘ અને સપના અવસ્થીનો સ્વર, એ આર રહેમાની ધૂન, ગુલઝારના શબ્દો.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં એક વાત આપના સુધી વહેંચવી છે. યાદ કરવા છે એક શક્તિશાળી અભિનેતાને, જેમણે પોતાના અભિનય અને સંવાદ માટેની વિશિષ્ટ શૈલીથી લોકોના દિલમાં રાજ કર્યું. આમ તો તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત, પણ આપણે તેમને ઓળખીએ છીએ રાજકુમારના નામથી. 1952માં આવેલી રંગોલી ફિલ્મથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને પછી હિન્દી સિનેમામાં વિશિષ્ટ અંદાજથી લોકોના દિલ જીત્યા. ફિલ્મ દિલ એક મંદિર 1963માં આવેલી આ ફિલ્મે તેમને પોતાના ભાવુક અભિનયને કારણે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર અપાવ્યો. બીજો ફિલ્મફેર એવોર્ડ તેમને મળ્યો નીલકમલ ફિલ્મ માટે. અને પછી શામુનું જે પાત્ર હતું, મધર ઇન્ડિયા ફિલ્મનું આ પાત્ર દ્વારા તેઓ દેશભરમાં જાણે કે છવાઈ ગયા. પાકિઝા, વક્ત, સોદાગર, તિરંગા, હીર રાજા, મર્યાદા, કુદરત, હમરાઝ, પૈગામ આવી કંઈ કેટલીય સફળ ફિલ્મોમાં અભિનય તેમણે આપ્યો. આજે મશહૂર અભિનેતા રાજકુમારની પુણ્યતિથિ પર તેમને સાદર વંદન કરીએ. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા તાલ ફિલ્મનું ગીત આપણે સંભળાવીએ સુખવિંદર સિંઘ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, એ આર રહેમાનનું સંગીત અને આનંદ બક્ષીના શબ્દો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે જાનકી મીઠાઈવાલા, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળીએ હરીન્દ્ર દવેની રચના

શ્રોતા મિત્રો, આપે હમણાં સાંભળી રાત રૂપે મઢી, હરીન્દ્ર દવેની રચના. તો હવે સાંભળે શબ્દોને સંગત દઉં, હરીન્દ્ર દવેની જ રચના, જાનકી મીઠાઈવાલાના સ્વરમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારત અને જાપાને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક અને આર્થિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મહત્વપૂર્ણ ગણાવી આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરી. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં પંચાયતી રાજ મંત્રીઓની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી મોદીએ સૌ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે 2300થી વધુ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. નમો સ્વચ્છતા અભિયાનના બીજા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 60,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ અને નિકાલ કરાયો. ભારતે ઓપરેશન અમિસ્થાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી અને તબીબી સહાય વધુ તીવ્ર બનાવી. ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સુરક્ષાના ચિંતાઓને કારણે તેમના પિતા ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે નહીં. આઈઆઈટી ગાંધીનગર ખાતે સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ શરૂ કરાશે. 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ અપાશે. નવજાત શિશુઓને બાળ મૃત્યુદર ઘટાડવા અરવલ્લીમાં પાયલટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ કરાશે. ચોટીલા આકસ્મિક ચેકિંગ દરમિયાન 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રસર સીલ કરી 3.71 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આ શ્રેણી 15 થી 27 ઓગસ્ટ વચ્ચે રમાશે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળશો. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. રેડ ફિલ્મનું ગીત સાંભળીએ.

આતિફ અસલમ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ટ્યુબલાઇટ. અરિજિત સિંઘ હર્ષદીપ કૌરને સાંભળીએ, ફિલ્મનું નામ રઈસ.

નુસરત ફતેહ અલી ખાનના સ્વરમાં બાદશાહો ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગજેન્દ્ર વર્મા અને સાથીઓને સાંભળીએ. ગીતના શબ્દો છે તેરા ઘાટા.

કે મહાલક્ષ્મી અય્યર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ, આજે સવારથી રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ થતાં દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસ્યા. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ, ગણદેવીમાં 4 કલાકમાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. જામનગરના જામજોધપુર પંથકમાં વરસાદથી વેણુ નદી 2 કાંઠે, ડોલવણ તાલુકામાં વરસાદથી ઓગણ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં અરવલ્લી જિલ્લામાં નદીઓના પાણીની આવક વધી, સારો વરસાદ નોંધાતા ઊભા પાકને જીવતદાન મળ્યું. તાપીના વાલોડમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ડાંગર પકવતા ખેડૂતોમાં આનંદ, જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. ભારતે વેનેઝુએલાના અધિકારીઓને નાવિક રાકેશ ચૌહાણના મૃત શરીરમાંથી અંગો કાઢવાની ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી. પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચીએ આતંકવાદના તમામ સ્વરૂપોની કડક નિંદા કરી. યુવા બાબતોના વિભાગે આજે નવી દિલ્હીમાં માય ભારત માટે ઉદ્યોગ સંગઠન પરિષદનું આયોજન કર્યું. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને માનવતાવાદી અને તબીબી સહાય વધુ તીવ્ર બનાવી. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી ટકાઉ, સ્થિતિસ્થાપક અને નવીનતા આધારિત વિકાસના આગામી તબક્કાને આગળ વધારવા માટે સારી સ્થિતિમાં. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી ફાઇનલમાં પહોંચ્યું. અમદાવાદ ખાતે ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 એશિયન ક્વોલિફાયર્સ સ્પર્ધાનો પ્રારંભ. દેશની પ્રથમ નેશનલ પેરા કિકબોક્સિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાશે અને ફીફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝર્લેન્ડે અલ્જીરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. રેખા ત્રિવેદી, ઉદય મજમુદારને સાંભળીએ. રચના છે રમેશ પારેખની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: મિસ્ટર નટુલાલ ફિલ્મના આ ગીત સાથે જ વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હરિયાળું સ્વાગત કરીએ છીએ. આપને મળવા આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જંગલ અને જંગલી પ્રાણીઓની વાતો, વાર્તાઓ, એમના કિસ્સા નાના મોટા સૌને હંમેશા રોમાંચિત કરી દે છે. લિપિ, તમે ક્યારે ગયા છો જંગલમાં?
1: હા, હું નાની હતી ને ત્યારે ગિરનાર ગયેલી અને અમે લોકો છે ને ગિરના જંગલમાં ગયા હતા. ત્યારે મેં પહેલી વાર સિંહ જોયો. પહેલા તો જ્યારે સિંહ જોયો ને ત્યારે સાવ એક સામાન્ય પ્રાણી જેવો લાગ્યો, મોટા કૂતરા જેવો. અને મને થયું કે આને શા માટે જંગલનો રાજા કહેતા હશે લોકો. પછી એ થોડો નજીક આવ્યો અને જોરથી દાડ્યો. અરે બાપ રે, ત્યારે મને ખબર પડી કે કેમ સિંહ જંગલનો રાજા કહેવાય છે. અલ્પા, તમારો આવો કોઈ એક્સપિરિયન્સ છે?
0: યસ લિપિ, અમે પણ એકવાર છે ને દીવ ગયા હતા અને પછી ત્યાંથી ગીરના જંગલમાં. અને ખબર છે, ગીર જવાનું નક્કી કર્યું હતું ને ત્યારથી જ સિંહને જોવાનું એક ગજબ એક્સાઇટમેન્ટ હતું. અને અમારા નસીબ એટલા સારા હતા કે અમને સિંહ, સિંહણ અને એમનું બચ્ચું, એમ આખું સિંહ ફેમિલી જોવા મળ્યું હતું. અમે જ્યારે એમને જોયા ને ત્યારે એ વખતે એમનું પેટ ભરેલું હતું અને એ ત્રણેય આરામ કરી રહ્યા હતા. અને તો પણ બોલો, અમારા દિલની ધડકન તો તેજ થઈ જ ગઈ હતી.
1: આવા તો ઘણા બધા એક્સપિરિયન્સીસ બધાની લાઈફમાં હશે. પણ શ્રોતા મિત્રો, આ ઉપરાંત જંગલ, વન બીજી પણ ઘણી રીતે અગત્યતા ધરાવે છે, જેમ કે એમાં રહેલા અઢળક વૃક્ષો. અને શ્રોતા મિત્રો, આપણે જાણીએ જ છીએ કે કુદરતી સમતુલા જાળવવામાં વૃક્ષોનો ફાળો કેટલો મહત્વનો છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. હવા અને પાણીને શુદ્ધ રાખવા માટે વૃક્ષોનું હોવું અનિવાર્ય છે.
0: બિલકુલ. અને વળી જમીનનું ધોવાણ અને રણને આગળ વધતું અટકાવવાનું કામ પણ વૃક્ષો કરે છે. વૃક્ષો પક્ષીઓ

0: પ્રાણીઓ સહિતની સમગ્ર જીવસૃષ્ટિને આશ્રય પણ આપે છે. આ ઉપરાંત વૃક્ષો જમીનને ફળદ્રુપ બનાવવામાં, વરસાદને આવકારવામાં અને વાતાવરણને ખુશનુમા બનાવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, હવા, પાણી, જમીન, પશુ, પંખી, જીવજંતુ, મનુષ્ય, વૃક્ષો આ બધા જ કુદરતના અલગ અલગ ઘટકો છે અને બધા જ એકબીજા સાથે સંકળાયેલા છે.
1: મનુષ્ય પોતાની ઘણી જરૂરિયાત માટે વૃક્ષો પર નિર્ભર છે. વૃક્ષો કાપીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે અને એટલે જ વધુ વૃક્ષો વાવવા જરૂરી છે, જેથી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે. આવા જ કંઈક વિચારને કેન્દ્રમાં રાખીને વન મહોત્સવની શરૂઆત થઈ. દેશ આઝાદ થયો ત્યારબાદ 1949માં તે વખતના કેન્દ્ર સરકારના ખેતી અને વન વિભાગના માનનીય મંત્રીશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને વૃક્ષ પ્રેમી એવા શ્રી કનૈયાલાલ મુનશીએ લોકો દ્વારા વૃક્ષો વાવવા અને જતન કરવાનો વન મહોત્સવનો કાર્યક્રમ આપ્યો અને ત્યારથી દર વર્ષે વન મહોત્સવ ઉજવાય છે.
0: વન મહોત્સવ એટલે વૃક્ષોનું મહત્વ અને તેની ઉપયોગિતાને યાદ કરવાનો અવસર, નવા વૃક્ષો વાવવાની ઉછેરવાની વાતને યાદ કરવાનો અવસર. દર વર્ષે ચોમાસાની ઋતુના પ્રારંભે તારીખ 1-7 જુલાઈ દરમિયાન વન મહોત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની એટલે કે 2026ની વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ 3.0 અભિયાન સાથે જોડાઈને વન મહોત્સવની ઉજવણી તો શરૂ થઈ ગઈ છે. મિત્રો, એક રસપ્રદ વાત એ છે કે વન મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં સાંસ્કૃતિક વન બનાવવાની એક અનોખી પરંપરા પણ રહેલી છે, જે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રકૃતિ અને સંસ્કૃતિને એક સાથે જોડે છે.
1: તો ચાલો જાણીએ ગુજરાતમાં કયા કયા સાંસ્કૃતિક વન બનાવવામાં આવ્યા છે. પુનિત વન, સેક્ટર 18, ગાંધીનગર.
0: અંબાજી ખાતે આવેલું માંગલ્ય વન.
1: તીર્થંકર વન, તારંગા, મહેસાણા.
0: ગીર સોમનાથમાં આવેલું હરિહર વન.
1: તો ચોટીલા સુરેન્દ્રનગર ખાતે આવેલું ભક્તિ વન.
0: શ્યામલ વન, જે આવ્યું છે શામળાજી અરવલ્લીમાં.
1: પાવક વન, પાલીતાણા, ભાવનગર.
0: પાવાગઢ પંચમહાલમાં આવેલું વિરાસત વન.
1: માનગઢ મહીસાગરમાં આવેલું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન.
0: નાગેશ વન, જે છે નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં.
1: કાગવડ રાજકોટ ખાતે આવેલું શક્તિ વન.
0: જાનકી વન છે વાંસદા નવસારીમાં.
1: આમ્ર વન, જે આવ્યું છે વલસાડ ખાતે.
0: સુરતમાં છે એકતા વન.
1: તો આણંદમાં મહીસાગર વન.
0: શહીદ વન બન્યું છે જામનગરમાં.
1: પાલદડ વાવ સાબરકાંઠા ખાતે આવેલું વીરાંજલી વન.
0: તો કચ્છમાં બનાવવામાં આવ્યું છે રક્ષક વન.
1: જડેશ્વર વન, જે બનાવવામાં આવ્યું છે ઓઢવ અમદાવાદમાં.
0: રાજકોટ ખાતે છે રામ વન.
1: મારુતિનંદન વન, જે કલગામ વલસાડમાં છે.
0: તો વળી દુધરેજ સુરેન્દ્રનગરમાં છે વટેશ્વર વન.
1: તો હરસિદ્ધિ વન, જે દેવભૂમિ દ્વારકામાં છે.
0: અને ગત વર્ષ 2025માં ગળતેશ્વર ખેડા ખાતે બનાવવામાં આવ્યું છે ગળતેશ્વર વન. મિત્રો, ગ્રીન કવર વધારવા માટે સરકાર તો પ્રયત્નશીલ છે જ, પરંતુ વૃક્ષો ઉછેરવાની જવાબદારી માત્ર સરકારી તંત્રની નથી, એક નાગરિક તરીકે વૃક્ષો વાવવાની જવાબદારી આપણે પણ નિભાવવી પડશે.
1: શ્રોતા મિત્રો, માત્ર રોપા વાવવાથી નહીં ચાલે, રોપા વૃક્ષો તરીકે વિકસે એ રીતે એનું જતન પણ કરવું પડશે. આપણે જાણીએ છીએ કે દરેક સજીવ પોતાના જીવન માટે હવામાંના પ્રાણવાયુનો ઉપયોગ કરે છે.
0: જીવન, ત્રણ અક્ષરનો આ શબ્દ, અને આ શબ્દનું વિશ્લેષણ કરીએ તો એનો 2/3 ભાગ છે વન. આમ વન વગર જીવન શબ્દ પણ શક્ય નથી અને વાસ્તવિકતામાં પણ વન વગર જીવન અશક્ય જ છે ને.
1: ચાલો શ્રોતા મિત્રો,

0: જેટલું આપણું આંતરડું હોય છે તેમાં બેક્ટેરિયા નોર્મલી હોય છે, જે ખોરાકના પાચનમાં હેલ્પ કરે છે. એટલે એપેન્ડિક્સમાં પણ બેક્ટેરિયા હોય જ છે.
1: બરોબર.
0: પણ જ્યારે આ બેક્ટેરિયા જે તેનું નોર્મલ કામ છોડીને તેમાં અવરોધ ઉભો કરે ત્યારે તેમાં ચેપ લાગે છે, અને જેને આપણે એપેન્ડિસાઇટિસ કહીએ છીએ.
1: બરોબર. એટલે એપેન્ડિક્સ અને એપેન્ડિસાઇટિસ વચ્ચે આ એક તફાવત છે, આપણે કહી શકીએ.
0: એપેન્ડિક્સ એક અવયવ છે, એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં થતું ઇન્ફેક્શન, તો આપણે એને એપેન્ડિસાઇટિસ કહીએ.
1: જી જી. હવે આ તકલીફ કોઈને પણ થઈ શકે?
0: હા, 1 વર્ષથી લઈને 90 વર્ષ સુધીની વ્યક્તિને આ થઈ શકે.
1: અચ્છા. હવે એપેન્ડિસાઇટિસ થવાના લક્ષણો શું હોય, એટલે આપણને કેમ ખબર પડે કે આ પ્રકારે તકલીફ ઊભી થઈ છે આપણા શરીરમાં?
0: ઘણીવાર એપેન્ડિક્સ જ્યારે ચેપ લાગે એપેન્ડિક્સમાં, ત્યારે પેટમાં ગેસ થવો, પેટ ભારે થવું, આ શરૂઆતના લક્ષણો છે.
1: બરોબર.
0: જ્યારે એપેન્ડિક્સમાં ચેપ તેની ચરમસીમા પર જાય, વધારે થઈ જાય, ત્યારે પેટની જમણી બાજુમાં દુખાવો થવો અથવા નાભીની નીચે દુખાવો થવો.
1: બરોબર.
0: તાવ આવવો, ઉલટી થવી, ઘણીવાર અસહ્ય દુખાવો અને તેની સાથે ઝાડા થવા, ડાયરિયા થવા, તે પણ તેના લક્ષણોમાં જોવા મળે છે.
1: હવે સામાન્ય રીતે ઘણીવાર આપણને આવો દુખાવો પણ થતો હોય, તો દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી એવું આપણે કહી શકીએ?
0: હા, દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી.
1: બરોબર.
0: પેટમાં અગણિત અવયવો છે.
1: જી.
0: તો તેમાં કોઈ પણ માં ચેપ લાગે અથવા તો પેટમાં ગેસ થાય કે કઈ પણ બીજી તકલીફ થાય તો તે પેટમાં દુખાવો કરી શકે છે.
1: એટલે દરેક દુખાવાને આપણે એપેન્ડિસાઇટિસ જોડે જોડવાની જરૂર નથી, પણ આવો દુખાવો થતો હોય તો આપણે વહેલાસરે આપણા તબીબ પાસે પહોંચી જઈએ બહુ જરૂરી છે.
0: હા, પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન હોઈ શકે તેવું માનીને તબીબને બતાવવું જરૂરી છે.
1: જી. હવે નિદાન કઈ રીતે થતું હોય કે આ દુખાવો કયા પ્રકારનો છે? આ એપેન્ડિસાઇટિસનો દુખાવો છે કે બીજો કોઈ પ્રકારનો દુખાવો છે, એ આપણે જેને ડાયગ્નોસિસ કહે એ કઈ રીતે થતું હોય છે?
0: અમે સામાન્ય રીતે જ્યારે જનરલ સર્જરીનું જ્યારે અમે ભણતા હોઈએ છીએ ત્યારથી અમને અમુક લક્ષણો અમુક રોગોમાં જે કોમન છે શીખવાડવામાં આવતા હોય છે કે તાવ આવ્યો, ઉલટી થઈ, પેટમાં જમણી બાજુમાં દુખાવો અમુક ચોક્કસ જગ્યાએ થાય તો એ એપેન્ડિક્સનો દુખાવો હોઈ શકે.
1: બરોબર.
0: એટલે આ ક્લિનિકલ લક્ષણો જોયા પછી મોટાભાગે ડોક્ટર સોનોગ્રાફી અને અમુક લોહીના રિપોર્ટ સજેસ્ટ કરે છે. સોનોગ્રાફીમાં એપેન્ડિક્સનો સોજો જોવા મળે છે અને લોહીના રિપોર્ટમાં ઇન્ફેક્શનના કણો, શ્વેત કણો ઘણા વધારે જોવા મળે છે.
1: બરોબર. એટલે એક રીતે આપણે આપણને કન્ફર્મ થઈ શકે કે ખરેખર આ એપેન્ડિસાઇટિસ છે કે નહીં એ આપણે આ રીતે અમુક પરીક્ષણો કરાવીએ પછી આપણે.
0: હા
1: જી. હવે એક વખત નિદાન થઈ ગયું કે એપેન્ડિસાઇટિસ છે તો એનો ઉપચાર શું હોઈ શકે?
0: એપેન્ડિક્સ એટલે આપણે એમ કહીએ કે ચોપડીઓમાં સૌથી છેલ્લા પાના હોય એને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, કે જેની શરીરમાં જરૂર નથી.
1: બરોબર છે.
0: તો એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થાય તો તેનું ઓપરેશન એટલે કે સર્જરી એ જ એક ઉપાય છે.
1: અચ્છા. એટલે કે જે ભાગમાં ઇન્ફેક્શન છે એ ભાગ દૂર કરવાનું એવું આપણે કહી શકીએ.
0: હા.
1: હવે આપણને સર્જરીથી કોઈને પણ બધાને ડર લાગતો હોય તો આ સર્જરી પણ આપણે ડરવા જેવી સર્જરી છે કે આનાથી ડરવાની જરૂર નથી?
0: આપણે શરૂઆતમાં જ વાત કરીને કે જો આપણને એપેન્ડિક્સમાં ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે આપણે તરત જ ડોક્ટરને બતાવીને ડોક્ટર નિદાન કરીને તરત જો ઓપરેશન કરવાનું કરીએ તો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી, લેપ્રોસ્કોપી છે, રોબોટિક સર્જરી છે, આ બધાના કારણે તમે સેમ ડે સાંજે તમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે.
1: શું વાત છે. અને સર્જરી પછી કોઈ આપણે સાવધાની રાખવાની હોય છે?
0: શરૂઆતના દિવસોમાં ભારે ખોરાકને અવોઈડ કરવાનો, વજન ઉપાડવાનું, હેવી વર્ક એ બધું થોડું અવોઈડ કરવું જોઈએ. બાકી બીજી કોઈ મેજર કોઈ જ સાવધાની રાખવાની જરૂર નથી.
1: જી. હવે આપણે જ્યારે સર્જરીની વાત કરીએ, હવે ઘણા લોકો સર્જરી ટાળવાનું ઈચ્છે, એટલે કે એમ થાય કે આપણે સર્જરી ન કરાવીએ તો એમને કોઈ તકલીફ થઈ શકે એપેન્ડિસાઇટિસની સર્જરી ન કરાવીએ તો?
0: હા, એપેન્ડિક્સ એક બાજુથી બંધ અને એક બાજુથી ખુલ્લું અવયવ છે. હવે આપણે ફુગ્ગાને ક્યાં સુધી ફોલાઈ શકે? જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી.
1: બરોબર.
0: હવે જો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થયું, તેમાં પરું થયું ને તેનું પાણી ભરાયું, તો એપેન્ડિક્સ ત્યાં સુધી ફૂલી શકે જ્યાં સુધી એની કેપેસિટી હશે. જો એની કેપેસિટી પતી જશે તો એ ફાટવાની શક્યતા રહે છે અને તે પરું આખા પેટમાં ફેલાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
1: એટલે તકલીફ થઈ શકે. અચ્છા. હવે એ જ આ સંદર્ભમાં જ એક બીજો સવાલ, ઘણીવાર આપણે એકદમ ઇમરજન્સીમાં એપેન્ડિસાઇટિસની સર્જરી કરવી પડતી હોય છે, એ આવા કોઈ સંજોગો હોય તો એકદમ ઇમરજન્સીમાં સર્જરી કરવી પડતી હોય એવું થાય?
0: એપેન્ડિક્સમાં ઇમરજન્સીમાં સર્જરી બે કારણોથી કરવી પડે છે. જો ઇન્ફેક્શનના શ્વેત કણો ઘણા વધારે હોય, અસહ્ય દુખાવો હોય અને તાવ હોય, અથવા તો એપેન્ડિક્સ પેટમાં ફાટી ગયું હોય, આ બે કન્ડિશનમાં ઇમરજન્સીમાં એપેન્ડિક્સમાં સર્જરી કરવાની જરૂર પડે છે.
1: અચ્છા. હવે ડોક્ટર તપનભાઈ, એક જે બીજો સવાલ એ થાય કે બધાને એમ થાય કે આપણને આ તકલીફ ન થાય એવું આપણે ઈચ્છીએ, તો આ પ્રકારની તકલીફ ન થાય એ માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ, એટલે પ્રિકોશન્સ આપણે શું શું લેવા જોઈએ?
0: આપણે પ્રિકોશનમાં જોઈએ તો અત્યારે આપણી લાઇફસ્ટાઇલ બહુ જ ચેન્જ થઈ ગઈ છે. વારે ઘડીએ આપણે જંક ફૂડ ખાઈએ છીએ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ, ખોરાકમાં ઘણી બધી

0: વસ્તુઓ જે હોય છે સ્વચ્છ નથી હોતી, ચોખ્ખી નથી હોતી. તો જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ, લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ, સ્ટ્રેસ ઓછો રાખવો જોઈએ. આપણી જે લાઇફસ્ટાઈલ છે એને ચેન્જ કરીને આ વસ્તુને આપણે અવોઈડ કરી શકીએ છીએ.
1: બરોબર. એટલે આપણી લાઇફસ્ટાઈલમાં ચેન્જ કરીએ તો આપણને એપેન્ડિસાઇટિસ થવાની શક્યતાઓ ઓછી થઈ શકે એવું આપણે કહી શકીએ.
0: હા, ઓછી થઈ શકે.
1: અચ્છા, બીજું એક તબીબ તરીકે આપણે આ એક તકલીફ વિશે વાત કરી, એક શારીરિક તકલીફ વિશે વાત કરી, પણ એક તબીબ તરીકે આપ એવી ટિપ્સ આપો અમારા શ્રોતા મિત્રોને કે જે એમને સ્વસ્થ જીવન જીવવા માટે ઓવરઓલ મદદરૂપ થઈ શકે, એવી બે કે ત્રણ ચાર ટિપ્સ આપો.
0: જનરલ સર્જરીમાં હું જેટલા રોગો ભણ્યો છું, જેટલા ઓપરેશન કર્યા છે, એ બધી વસ્તુઓને જો આપણે થતી અટકાવી હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. ખોરાક નિયમિત અને જંક ફૂડ ઓછું,
1: બરોબર,
0: સ્ટ્રેસ ઓછો,
1: બરોબર,
0: ઊંઘ નિયમિત,
1: બરોબર,
0: અને કસરત એટલે વ્યાયામ પ્રોપર કરીએ તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ.
1: એટલે એક રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નિવારવા માટેની એક ચાર કે પાંચ વસ્તુઓનું પાલન કરીએ એ છે આપણે કહી શકીએ.
0: ચોક્કસ.
1: તો ડોક્ટર અપર્ણભાઈ, આપે પ્રમાણમાં જેનાથી આપણને ડર લાગે છે એવી એક શારીરિક તકલીફ એપેન્ડિસાઇટિસ વિશે આપે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી અને સરળ ભાષામાં બહુ ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો આભાર. અને ફરીવાર કોઈ નવી વાત સાથે આપણે મળીશું એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છા.
0: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર તપન શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. તો મિત્રો, આ વાતચીત બાદ હવે સમય છે આપના ફરમાઈશી ગીતોનો. તો ચાલો સાંભળીએ લાઠીથી દીપક પરમારની પસંદગીનું આ ગીત. ગીતકાર છે અવિનાશ વ્યાસ.

0: તો આ સરસ મજાના ગીત સાથે જ મિત્રો સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, અમે જઈએ એના પહેલા તમારે એક પ્રોમિસ ચોક્કસ આપવું પડશે કે આ ચોમાસામાં તમે એક વૃક્ષ જરૂર વાવશો.
1: તો બોલો, વાવશો ને? અને વાવ્યા બાદ એનું જતન કરવાનું ના ભૂલાય. હા,
0: તો આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી ને.
2: આવજો, ફરી મળીશું.
3: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
4: વાહ, દિવસ સુધરી ગયો.
5: ફસાણો.
6: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
7: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતે

0: હેતલ રાવલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી ભગવતી કુમાર શર્માની. તે પહેલાં આપણે સાંભળ્યું બાલચંદ્ર શુક્લના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચના. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં.
1: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ. અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની ટીકા કરી છે. નવી દિલ્હીમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ આતંકવાદ અને હિંસક ઉગ્રવાદની સખત ટીકા કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाए ताकाइची ने पिछले वर्ष 10 नवंबर को दिल्ली में हुई आतंकी घटना की भी कड़ी निंदा की. दोनों देशों ने इस निंदनीय कृत्य के अपराधियों, आयोजकों और वित्त पोषकों को बिना किसी देरी के सजा दिलाने का आह्वान किया. श्री मोदी और सुश्री ताकाइची ने अलकायदा, जैश ए मोहम्मद सहित संयुक्त राष्ट्र में सूचीबद्ध सभी आतंकी समूहों तथा संस्थाओं के खिलाफ समन्वित कार्रवाई का आह्वान किया. दोनों प्रधानमंत्रियों ने सुगम और समृद्ध हिंद प्रशांत क्षेत्र के लिए समान विचारधारा वाले देशों के बीच सहयोग बढ़ाने की प्रतिबद्धता को दोहराया. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
1: દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સફળ મુલાકાત બાદ ભારતથી રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની આ મુલાકાત બંને દેશોની ભાગીદારીને વધારવા અને ભારત પ્રશાંત ક્ષેત્ર તથા શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે અને સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. શ્રી મોદી બાલોત્રામાં લગભગ 1.6 લાખ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. સાંજે તેઓ ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4માંથી એક છે અને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. ભારત ફ્રાન્સ વેપાર ગોળમેજી પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો ટેકનોલોજી, નવીનતા, ઉર્જા અને ડિજિટલ વિકાસના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. શ્રીમતી સીતારમણે ફ્રેન્ચ કંપનીઓ અને રોકાણકારોને વિકસિત ભારત 2047ની યાત્રામાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ એઆઈ ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપાર બમણો થયો છે. શ્રીમતી સીતારમણે ભારતમાં કાર્યરત લગભગ 1,000 ફ્રેન્ચ કંપનીઓની હાજરીની પણ પ્રશંસા કરી હતી. નવી દિલ્હીમાં આજે યુવા બાબતોના વિભાગે માય ભારતનું ઉદ્યોગ સંગઠન સંમેલન યોજ્યું. એસોચેમ, ફિક્કી, સીએઆઈટી અને સીઆઈઆઈ સહિત અગ્રણી ઉદ્યોગ સંસ્થાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ ઉદ્યોગ હિસ્સેદારોને માય ભારત ઇકોસિસ્ટમનો પરિચય કરાવવાનો અને ઉદ્યોગ સંગઠનો, કોર્પોરેટ્સ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોને આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરવાનો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય યુવા

0: બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશના યુવાનો 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મુખ્ય પ્રેરક બળ છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ અને માય ભારત વચ્ચેનો સહયોગ આ યુવા ઉર્જાને રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય તરફ આગળ વાળવામાં મદદ કરશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: તિરુવનંતપુરમમાં કેરળના મુખ્યમંત્રી VD સતીશને સ્પષ્ટતા કરી કે વિઝીજામ બંદરના હિસ્સામાં કોઈપણ ફેરફાર સરકારની પરવાનગી વિના શક્ય નથી. તેઓ વિઝીજામ બંદરનું સંચાલન કરતી કંપનીમાં ખાનગી રોકાણકારોના હિસ્સામાં ફેરફાર અંગેના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે વિદેશી કંપની દ્વારા 49% હિસ્સાના રોકાણની જાહેરાત રાજ્ય સરકારને જાણ કર્યા વિના કરવામાં આવી હતી. પવિત્ર અમરનાથ યાત્રા આજે સવારે જમ્મુ કાશ્મીરના પહેલગામ અને બાલતાલ રૂટથી શરૂ થઈ. 57 દિવસની યાત્રા દરમિયાન દેશભરમાંથી લાખો યાત્રાળુઓ પવિત્ર અમરનાથ ગુફા મંદિરના દર્શન કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: હમ બમ બોલે ઓર હર હર મહાદેવ કે જયકારોં કે બીચ અમરનાથ યાત્રીઓ કા પહેલા જટ્ટા આજ સુબહ પવિત્ર ગુફા કી તરફ રવાના હો ગયા. અગલે 57 દિનો કી ઇસ યાત્રા કે દૌરાન લાખો શ્રદ્ધાલુ નુનવન પહેલગામ ઓર બાલતર રાસ્તોં સે હોતે હુએ બાબા બર્ફાની કે યહાં અપની હાજરી દેંગે. દોનો રાસ્તોં પર અધિકારીઓ ને મેડિકલ કેમ્પ, આરામ કરને કી જગહે, લંગર, પીને કે પાણી કી સુવિધા ઓર મોસમ કી પલ પલ કી જાનકારી રખને જૈસે વ્યાપક ઇંતજામ કિયે હૈ. યાત્રા કો સુરક્ષિત રૂપ સે પૂરા કરને કે લિયે સુરક્ષા કે કડે ઇંતજામ કિયે ગયે હૈ. ઇસ બીચ યાત્રીઓ કા દૂસરા જત્તા આજ સુબહ જમ્મુ કે ભગવતી નગર યાત્રી નિવાસ સે નિકલ કર ઘાટી કી તરફ રવાના હો ગયા હૈ. આકાશવાણી સમાચાર કે લિયે મેં શ્રીનગર સે ઇશફાક શાહ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રા કરી રહેલા યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમરનાથ યાત્રા શ્રદ્ધા, સાંસ્કૃતિક એકતા અને સેવાના મૂલ્યોને મજબૂત બનાવતી રહેશે. તેમણે ભારતીય સેના, CRPF, જમ્મુ કાશ્મીર પોલીસ, BSF, NDRF, ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓ, વહીવટી અધિકારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને યાત્રાળુઓની સેવામાં રોકાયેલા દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જુનાગઢના માંગરોળ અને સુત્રાપાડામાં 13 ઇંચ, તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 10 ઇંચ વરસાદ થયો છે. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો થયો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લામાં 5 ઇંચથી વધુ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને ગણદેવીમાં 6 ઇંચથી વધુ તો ડાંગમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે NDRFની ટીમ તૈયાર કરાઈ છે. રાજ્ય પર એક સાથે 5-5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફની ટીમે 9 કરોડ રૂપિયાનો 8 કિલોગ્રામથી વધુ નશાકારક પદાર્થ જપ્ત કર્યો. આ સાથે તેની હેરાફેરીમાં સામેલ 3 નેપાળી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ ભારત નેપાળ સરહદ પરથી આ પદાર્થ મેળવતા હતા અને વોટ્સએપ આધારિત ડિલિવરી નેટવર્ક દ્વારા તેને દિલ્હીમાં વેચતા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. BCCIએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું છે. આ શ્રેણી 15-27 ઓગસ્ટ દરમિયાન રમાશે. પહેલી ટેસ્ટ 15 ઓગસ્ટથી ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ છે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગમાં 5મા ક્રમે છે. દરમિયાન ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ બુધવારે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરાઈ હતી. બીજી T20 આવતીકાલે માન્ચેસ્ટરમાં રમાશે. ફિફા વર્લ્ડ કપમાં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે, જ્યારે સ્પેને ઓસ્ટ્રેલિયાને 3-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. દરમિયાન પોર્ટુગલ પણ રાઉન્ડ ઓફ 32 મેચમાં ક્રોએશિયાને 2-1થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ્યું છે. આજે ઓસ્ટ્રેલિયા ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગે ઇજિપ્ત સામે ટકરાશે. દરમિયાન ગઈકાલે બેલ્જિયમ, અમેરિકા અને

0: ઇંગ્લેન્ડ પણ રાઉન્ડ ઓફ 16માં પહોંચ્યા હતા. ફ્રાન્સ, નોર્વે, કેનેડા, મોરોક્કો, બ્રાઝિલ અને પેરાગ્વે પણ ક્વોલિફાય થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીએ તમામ પ્રકારના આતંકવાદની સખત ટીકા કરી. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી હોવાનું જણાવતા નાણામંત્રી નિર્મળા સીતારમણ. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાત્રાળુઓને શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતના નવસારી, વલસાડ, ગણદેવીમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ અને બીસીસીઆઈએ શ્રીલંકા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીનું સમયપત્રક જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં અત્યાધુનિક મેગા ઓએસએટી ફેસિલિટીનું લોકાર્પણ કરશે. આ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટ એક ઉદ્યોગ નહીં પરંતુ હાઇટેક ઉત્પાદન, અદ્યતન એન્જિનિયરિંગ, વૈશ્વિક પુરવઠા શૃંખલા અને હજારો રોજગારીની તકના નવા યુગનો પ્રારંભ છે.
1: આજે દેશમાં 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે અને એમાં પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાના છે. એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે.
0: સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે આઈઆઈટી ગાંધીનગરમાં ટૂંક સમયમાં સિલિકોન એન્ડ એડવાન્સ્ડ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ સમર્થ શરૂ થશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ કેન્દ્રમાં રાજ્યના ઇજનેરી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો તેમજ ઔદ્યોગિક વ્યવસાયિકો માટે સંશોધન અને તાલીમની વ્યવસ્થા કરાશે. આ માટે આઈઆઈટી ગાંધીનગર રાજ્યની કોલેજો સાથે સમજૂતી કરાર કરશે. આ કેન્દ્રમાં 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા આ કેન્દ્રના સંચાલન માટે જરૂરી સાધનોની ખરીદી અને બાંધકામ માટે સલાહકારોની નિમણૂક કરવા માટેની જરૂરી પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓ અહીં સેમિકન્ડક્ટર ક્ષેત્રની આધુનિક અને ઉદ્યોગોની માંગ અનુસારની તાલીમ મેળવી શકશે. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અંતર્ગત ડાંગમાં છેલ્લા 6 કલાકમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ થતાં જિલ્લાના 28 માર્ગો અવરોધાયા છે. ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં વેરાવળ, કોડીનાર, તલાળા, ઉના અને ગીરગઢડામાં ભારે વરસાદ થયો છે.
2: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં 5 તારીખ સુધી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર વાઘેલાએ આપતકાલીન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ કર્મચારીઓને રાહત કામગીરી માટે કોઈપણ સમયે સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી હતી. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
0: અરવલ્લીમાં મોડાસા, માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતા પાકને જીવનદાન મળ્યું છે.
3: અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદે ધુવાધાર બેટિંગ કરી છે અને જિલ્લાના ભિલોડા, શામળાજી, મેઘરજ, માલપુર અને મોડાસા સહિતના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકાની ગોદરી નદીમાં નવા નીરની આવક થઈ છે તો શામળાજીના મોટા કંથારિયા નજીક પણ નદીમાં રાજસ્થાનનું નવું પાણીની આવક નોંધાઈ છે. આ સાથે જ સાઠંબામાં 48 મિલીમીટર અને બાયડમાં 58 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે.
0: તો જૂનાગઢના માળિયા, કેશોદ અને માંગરોળમાં 9-11 ઇંચ વરસાદ થતાં લોકોને નીચાણવાળા વિસ્તારમાં અને દરિયાકાંઠે ન જવા અપીલ કરાઈ છે. નવસારીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં આજે રજા અપાઈ છે. મહેસાણાના વિજાપુરમાં 3 ઇંચ વરસાદ થયો છે. ઉપરાંત તાપી, દ્વારકા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. રાજ્યભરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધી રાજ્યના 68 તાલુકામાં વરસાદના અહેવાલ છે, જેમાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ ડાંગના વઘઇ તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના ચીખલી અને વાંસદા, સુરતના અંબિકા, વલસાડ, તાપીના ડોલવણ અને નવસારીના ગણદેવી તાલુકામાં 7-8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાયના તાલુકામાં 7.5 ઇંચ વરસાદ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. દરમિયાન હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું મોડું આવતા રાજ્યમાં અત્યાર સુધી આ મોસમનો 9.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાઈએ મે મહિનામાં ભરૂચ શહેર અને નજીકના વિસ્તારોમાં હાથ ધરાયેલ સ્વતંત્ર ડ્રાઈવ ટેસ્ટના તારણો સામાન્ય ટેલિકોમ ગ્રાહકોની માહિતી માટે જાહેર કર્યા છે. આ ડ્રાઈવ ટેસ્ટનો હેતુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ નેટવર્ક સેવાઓના વાસ્તવિક સમયની ગુણવત્તાનું મૂલ્યાંકન અને ચકાસણી કરવાનો છે. દરમિયાન ટ્રાઈ કવરેજ, કોલ ડ્રોપ રેટ, કોલ સેટઅપ સક્સેસ રેટ, ડેટા

ડાઉનલોડ અને અપલોડ થ્રુપુટ વગેરે જેવી મુખ્ય ગુણવત્તા સેવા પરિણામો માટે ટીએસપીએસના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક જનક જાગીરદાર. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ખેડામાં આગામી 8 તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. તેમ છતાં સમગ્ર ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો. ખેડામાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લાના 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સઘન સફાઈ હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત 1 સિવિલ હોસ્પિટલ, 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 14 સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા 246 આયુષ્યમાન આરોગ્ય મંદિર સહિતની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. ખેડા જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનને બહોળો પ્રતિસાદ મળ્યો. પહેલા જ દિવસે 3,02,606 બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવતા 92.57% રસીકરણની કામગીરી પૂર્ણ થઈ. જિલ્લાના કમળા ગામ ખાતે મહેસૂલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે 0-5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓને તેમના બાળકોને પોલિયોની રસી અવશ્ય અપાવવાની અપીલ કરવામાં આવી હતી. નડિયાદમાં એક નવા આધાર સેવા કેન્દ્ર ASK નું ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણના હસ્તે ઉદ્ઘાટન કરાયું. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAIએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે. 5-17 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા અપાશે. આ અંગે સાંસદશ્રીએ કહ્યું હતું કે ખેડામાં આ આધુનિક ASK નાગરિકો માટે ઝડપી, વધુ અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓનો સુનિશ્ચિત કરશે. ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્રીય પ્રભાવને વિસ્તારવા તરફ આ એક અનન્ય મહત્વની સિદ્ધિ છે. ગોલબેજ ખાતે વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ખેડા પ્રાદેશિક પરિષદ યોજાઈ ગઈ. તેમાં વિવિધ ઉદ્યોગો સાથે 1,763 કરોડ રૂપિયાથી વધુના 43 જેટલા સમજૂતી કરાર કરાયા. દરમિયાન મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન મંજૂરી પત્રો અને સહાય પત્રોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે ગણાવતા કહ્યું હતું કે વિશ્વભરના રોકાણકારો માટે ગુજરાત પ્રથમ પસંદગી તરીકે ઉભર્યું છે. મહુધાના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના હસ્તે ચકલાસી ખાતે નવી શાળાઓના ભવનનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરાયું હતું. 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કન્યા શાળા અને 96 લાખ રૂપિયાના ખર્ચે કુમાર શાળા ચકલાસી માટે નવા શાળા ભવનનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે શ્રી મહેડાએ શિક્ષણની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ સંપન્ન કરવા સરકાર સક્રિય હોવાનું જણાવ્યું. ગુણવત્તાસભર શિક્ષણ માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓનો મહત્વ પર પણ તેમણે ભાર મૂક્યો હતો. ખેડામાં PM શ્રી બ્રાન્ચ શાળા ચકલાસી અને સર્વોદય વિનય મંદિર માધ્યમિક શાળા ચકલાસીના સંયુક્ત ઉપક્રમે પ્રગતિનો પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ કહ્યું હતું કે રાજ્યની પ્રથમ સોલાર આધારિત AC શાળામાં સરકારી સહાય અને દાતાઓના સહયોગથી ડિજિટલ ક્લાસરૂમ, બ્રોડબેન્ડ, વાઇફાઈ તથા અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ શાળા આજે વૈશ્વિક સ્તરની બની છે. સરકારી શાળામાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા રાહ જોઈ રહ્યા છે. તે સરકારી શિક્ષણ પ્રત્યે વાલીઓના મજબૂત વિશ્વાસનું પ્રતીક હોવાનું પણ શ્રી મહેડાએ ઉમેર્યું હતું. ખેડામાં ખેત બચાવો અભિયાન શરૂ કરાયું. જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂત અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠલાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગળતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ વિસ્તારોમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમનું ગત 20 જૂને

0: આયોજન કરાયું હતું. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. નિગમ ઉપાધ્યાય અમીકોટી છે અને સાંભળીએ રચના છે કેશુભાઈ પટેલની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

હમણે સાંજે 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો મૌલિક રામાનંદી અને કનુભાઈ કેવલ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આજ કે ફનકારનો સમય રહેશે 9:30. 10:00 ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે પ્રગતિબેન રમેશભાઈ મકવાણા. જેઓ તારીખ 20/6/2026ના રોજ જનતા પ્લોટ નંબર 2, સ્લમ નંબર 9, મારુતિ હનુમાન પાસે મહુવા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, શરીરે મધ્યમ વાદાના છે, રંગે ઘઉંવાણા, વાળકાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે સફેદ કલરની કુર્તી તથા ગ્રે કલરનું સલવાર પહેરેલો છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 4 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઉર્મિલાબેન ભીમજીભાઈ ભીલ, જેઓ તારીખ 13/6/2026ના રોજ ગામ કંટાળા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 20 વર્ષ, શરીરે મધ્યમ વાદાના છે, રંગે ઘઉંવાણા, વાળકાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 9 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર જિલ્લાની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ભરતભાઈ અશોકભાઈ પડિયા, જેઓ તારીખ 13/6/2026ના રોજ સરદારનગર, શાસ્ત્રીનગર પાછળ, મહુવા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 40 વર્ષ, શરીરે મધ્યમ વાદાના છે, રંગે ઘઉંવાણા, વાળકાળા, આંખો કાળી, ચહેરો ગોળ છે. તેમણે પેન્ટ તથા શર્ટ પહેરેલું છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 5 ઇંચ. જે કોઈને વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ mob-sp-bav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું મહાલક્ષ્મીએ ગાયેલા સૂર ફિલ્મના ગીતથી.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: ફિલ્મ છે તહેઝીબ, કલાકારો આશા ભોંસલે અને સુખવિંદર સિંઘ।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા। આપની સજાગતા અને તકેદારી

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અરે ભાઈ, તૈયાર સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
0: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી।

0: પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: ગુલમોહર કાર્યક્રમમાં હવે સાંભળશો મેં એસા હી હું ફિલ્મનું ગીત, જેને ગાયું છે સુનિધિ ચૌહાણ અને જયેશ ગાંધીએ.
2: લોટ કર આઉંગી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતો કાર્યક્રમ ગુલમહોરે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક

0: રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: કાર્યક્રમની શરૂઆત કરીશું મૌલિક રામાનંદીએ ગાયેલી મૂળદાસની રચનાથી, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
2: મારા પ્રયાસ એક

0: पधिराई कई आहे। 24 जून ते मुल्क में आयल जबरदस्त धरती जे दोडन में मारजी वेलन जो तइदाद वधी 2595 ते पहुतो आहे। भारत मुहिम अमिस्ताद ज़रिए ज़िलज़िले सां मुतासिर वेनेज़ुएला लाइ इंसानी ऐं तबी मदद पहुचण जी रफ़्तार तेज़ कई आहे। परॾे वज़रात सोशल मीडिया जी राहत कमनि जूं तस्वीरूं मंडींदे चयो त भारत फ़ौज जे फील्ड अस्पताल मुतासिर माण्हुनि खे लॻातार तुर्त तबी शेवाऊं ॾेई रही आहे। अमरीकी खिलाई एजेंसी स्विफ्ट वेछशाला खे बचाइण लाइ हिकु अहम खिलाई मिशन शुरू कयो आहे। नॉर्थरॉप ग्रूमैन कैटलिस्ट स्पेस तकनीक सां जुड़ियल खिलाई यान खे पेगासस रॉकेट ज़रिए अॼु मार्शल उपबेट मेड़ तां छोड़ियो वियो। आबहवा महकमे गुजरात, कोंकण, गोवा विच महाराष्ट्र, ओडिशा ऐं ओलह मध्य प्रदेश में सुभाणे तेज़ बरसाति लाइ रेड अलर्ट जारी कयो आहे। महकमे छत्तीसगढ़, ओभर मध्य प्रदेश, उत्तर प्रदेश ऐं विदर्भ में गजगोड़ ऐं बिजलीअ जे तूफ़ान जा इम्कान पिणु ज़ाहिर कया आहिनि। रांदि जगत न रुख वराईंदे अचो त ॿुधूं अहिवाल असांजे निमाईंदे सरफिरोज़ीअ खां।
1: फीफा विश्व कप में स्विट्जरलैंड ने अल्जीरिया को 2-0 से हराकर राउंड ऑफ 16 में जगह बना ली है। एक अन्य मैच में कैलिफोर्निया लॉस एंजेलिस स्टेडियम में खेले गए राउंड ऑफ 32 के मुकाबले में स्पेन ने ऑस्ट्रिया को 3-0 से हराकर राउंड ऑफ 16 में प्रवेश किया। आज अर्लिंगटन में ऑस्ट्रेलिया का मुकाबला मिस्र से होगा। मैच भारतीय समय अनुसार रात 11:30 बजे से खेला जाएगा।
0: सरकार बैट BMS, ईपोक आईओन ऐं लॉसिगी एप्स खे गूगल प्ले स्टोर ऐं एप्पल एप स्टोर तां हटाइण जो हुकुम ॾिनो आहे। इहो क़दम सलामती सां जुड़ियल चिंताउनि खे ॾिसंदे खयों वियो आहे। इन्हनि ऐप्स जो इस्तेमालु ई रिक्शा जी बैटरीअ खे ब्लूटूथ जे ज़रिए परियां खां बंदि करण लाइ थी रहियो आहे। आख़िर में ख़ासि ख़बरूं हिकु बार ॿीहर ॿुधंदा। भारत चयो त जेसिताईं पाकिस्तान सरहद पार दहशतगर्दी जी पुठभराई करणु कोन छॾींदो तेसिताईं सिंधु जल नदी महमल रहंदी। प्रधानमंत्री श्री मोदीअ श्री अमरनाथ यात्रा खे मुल्क जी रूहानी रवायत ऐं सकाफ़ती एकता में हिकु दाइमा बाब करे मञियो ऐं श्रद्धालुनि जी नेक तमनाऊं ॾिनियूं। माली वज़ीराणी निर्मला सीतारमन फ्रांस जे सीड़पकारियुनि खे विकसित भारत 2047 जी यात्रा में हिसो वठण लाइ अपील कई। प्रधानमंत्री नरेंद्र मोदी सुभाणे गुजरात ऐं राजस्थान जे दौरे ते रहंदो। गुजरात, गोवा, मध्य प्रदेश ऐं विच महाराष्ट्र जे कुझु हिसनि में तेज़ बरसाति लाइ रेड अलर्ट जारी कयो वियो। ख़बरुनि जो इहो अंक ते पूरो थियो। नमस्ते।
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ।
3: ઓલા ચીમનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
4: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
5: કાકા, તમને શરમ નથી આવતી એમ રસ્તા પર કચરો ફેંકતા?
6: શરમ લે, એમ શેની શરમ?
5: તમે સવારે ઉઠીને બ્રશ કર્યું,
6: હા,
5: પછી નાઈ ધોઈને તમારા શરીરને સ્વચ્છ કર્યું, આ ધોયેલા નવા કપડા પહેરીને બહાર નીકળ્યા કે નહીં?
6: તે તો નાઈએ એટલે ધોયેલા કપડા પહેરવા જ પડે ને, એમ ગંધાતું થોડું રહેવાય।
5: બસ, તમે તમારા શરીર માટે આટલું ધ્યાન રાખો છો કાકા, તો ધરતી માતાનું થોડું તો ધ્યાન રાખો। એ સ્વચ્છ રહેશે તો તમે સ્વસ્થ રહેશો, એ વાત સમજી લેજો।
6: ભૂલ થઈ ગઈ દીકરી, ભૂલ થઈ ગઈ। આ કચરાની કોથળી મેં ઉપાડી લીધી અને હવેથી હું એને કચરા ટોપલીમાં જ નાખીશ।
7: ભારત સ્વચ્છ તો આપણે સ્વસ્થ। સ્વચ્છ ભારત અભિયાન, એક ડગલું સ્વચ્છતા તરફ।
8: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
9: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે।

0: અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહોતું.
6: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો? ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
0: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
6: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
0: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો અમારો હવે પછીનો કાર્યક્રમ યુવાણી.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી. અને દોસ્તો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જે આપણે અરસપરસ આપણી માહોલ જે જોઈ રહ્યા છીએ કે દેશ દેશ વચ્ચેના જે માહોલ જોઈ રહ્યા છીએ, આ માહોલ વખતે આપણે તમામ સમજદાર અને ભણેલ ગણેલ જે વ્યક્તિઓ છે, યુવા નાગરિકો છે તમામ, એ લોકોએ તો ખાસ સમજવાની જરૂર છે કે આપણે લોકો કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ, આપણા દેશને અધરવાઇઝ આપણી આ સૃષ્ટિને, આપણી આખી દુનિયાને આપણે કઈ દિશા તરફ દોરી રહ્યા છીએ, એમાંથી જરાક જાગૃત થઈને આપણે આપણા દેશને, આખા વિશ્વને શાંતિ તરફ જે છે એ પ્રેરવાનું કામ કરવાનું છે.

દોસ્તો. અને એના માટે જ થઈને આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિ ઉપસ્થિત છે કે જે વિશ્વ શાંતિ અને વિજ્ઞાન આ બંને બાબતો એકબીજાની સાથે ક્યાં સંલગ્ન છે અને કેવી રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની સરસ મજાની માહિતી આપણી સમક્ષ રજૂ કરવાના છે. તો પ્રસ્તુત છે તેમનો ઇન્ટરવ્યુ જેનું નામ છે પ્રાધ્યાપક શકુંતલા નેને. તેઓ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની સરસ મજાની માહિતી આપવાના છે. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ એની પહેલા માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે નાસદીય સૂક્ત. આ સૂક્ત લેવામાં આવ્યો છે ઋગ્વેદમાંથી અને ફિલ્મ આલ્બમ છે ભારત એક ખોજ તેમાંથી. તો સાંભળીએ નાસદીય સૂક્ત.

0: યુવાણી કાર્યક્રમના સૌ દોસ્તોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાણી કાર્યક્રમમાં આજે એક તદ્દન નવા વિષયની વાત કરવાની છે. વિજ્ઞાન ધર્મ આ બંને વચ્ચેના સંબંધની વાત કરીએ છીએ, સાથે સાથે અત્યારે વિશ્વમાં જે પ્રકારે આતંકવાદનો માહોલ ફેલાઈ રહ્યો છે તેના સંદર્ભમાં વિશ્વ શાંતિની વાતો પણ થઈ રહી છે. પણ આ બધામાં આપણે વિજ્ઞાન અને વિશ્વ શાંતિ એ બંનેનો સંબંધ કઈ રીતે છે અને એમાં વિજ્ઞાન કઈ રીતે મદદરૂપ થઈ શકે અને વિજ્ઞાનની ભૂમિકા શું છે, આ વિષયની કેટલીક વાતો આજે સાંભળીએ. રજૂ કરી રહ્યા છે પ્રાધ્યાપક શકુંતલા નેને. તો સાંભળીએ વિશ્વ શાંતિ અને વિજ્ઞાન.
1: ઓમ દેવઃ શાંતિઃ, અંતરિક્ષમ શાંતિઃ, પૃથ્વી શાંતિઃ, આપઃ શાંતિઃ, ઔષધયઃ શાંતિઃ, વનસ્પતયઃ શાંતિઃ, વિશ્વે દેવા શાંતિઃ, બ્રહ્મ શાંતિઃ, સર્વ શાંતિઃ, શાંતિરેવ શાંતિઃ, સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. અર્થાત સ્વર્ગમાં શાંતિ હો, અંતરિક્ષમાં શાંતિ હો, પૃથ્વી પર શાંતિ હો, જળમાં શાંતિ હો, ઔષધિઓની શાંતિ હો, વનસ્પતિમાં શાંતિ હો અને અંતમાં શાંતિ અને કેવળ શાંતિ જ હો અને તે શાંતિ મારામાં હો. યજુર્વેદમાંની આ પ્રાર્થનામાં વિશ્વ શાંતિ માટેનો વૈશ્વિક સંદેશ સમાયેલો છે. એટલું જ નહીં, તેમાં વિજ્ઞાન પણ સમાયેલું છે. અંતરિક્ષમાંથી વિનાશક કિરણો આવે અને હાલની ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય, પૃથ્વી હચમચી ઉઠે તો શું થાય એનો આપણને સૌને અનુભવ છે. મેઘરાજા કે દરિયાના તાંડવનો પણ આપણે સ્વાદ

ચાખ્યો જ છે. અને સૌથી મહત્ત્વની છે આપણી આંતરિક શાંતિ. આમ સમગ્ર વિશ્વમાં સર્વત્ર શાંતિ હોય તે માટે સંવાદિતાની જરૂર છે. સંવાદિતા હોય તો જ શાંતિ શક્ય છે. વિસંવાદિતા કે વિખવાદના વાતાવરણમાં ક્યારેય શાંતિ શક્ય જ નથી. વિશ્વનો અત્યંત મહત્ત્વનો ઘટક મનુષ્ય છે. મનુષ્ય ધારે તો સંવાદિતા સર્જી શકે અને નહીંતર વિખવાદ પણ સર્જાય. મનુષ્યનું મન અને શરીર સ્વસ્થ હોય તો સંવાદિતા સર્જવામાં કંઈ જ મુશ્કેલી ન હોય. મન વિચારોનું ઉદ્ભવ સ્થાન તો છે જ અને શરીર સ્વાસ્થ્યને પણ અસર કરે છે. વિજ્ઞાનની શોધો પણ વિચારોમાંથી ઉદ્ભવે છે અને વિજ્ઞાનની શોધોમાંથી જ મનુષ્યના જીવનને ઉપયોગી ટેકનોલોજી જન્મે છે. જરા બારીકાઈથી વિચારીએ તો વિસંવાદ કે વિખવાદ સર્જાય છે શાને કારણે? મનુષ્યને જીવવા માટે જરૂરી વસ્તુઓ, રોટી, કપડાં અને મકાન, આ મેળવવા માટે તે સતત મહેનત કરે છે, જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. આવું કરવા છતાં જો આમાંથી જરૂરી કંઈક ન મળે ત્યારે પછી વિસંવાદ અને વિખવાદ શરૂ થાય છે. આમાં સંચિતો અને વંચિતો વચ્ચેના ભેદને કારણે પણ વિસંવાદ થાય છે. વળી આવું માત્ર માણસ માણસ વચ્ચે જ નહીં, પ્રજા પ્રજા કે દેશો દેશો વચ્ચે પણ થાય છે અને તે યુદ્ધનું સ્વરૂપ લે છે. વિજ્ઞાન આમાં કંઈ મદદરૂપ થઈ શકે ખરું? કેટલાક લોકોને તો એવું લાગે છે કે યુદ્ધ માટે નવા નવા શસ્ત્ર અસ્ત્રો વિજ્ઞાનની મદદથી જ બને છે, એટલે તે તો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. હકીકતે વિજ્ઞાન થકી જ શાંત હરિત ક્રાંતિ કે શ્વેત ક્રાંતિ પણ શક્ય બન્યા છે. એટલે કે ભૂખ્યાને અન્ન પૂરું પાડવા અને તન ઢાંકવા કપડું વિજ્ઞાનની મદદથી જ બનાવી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રકારના અભાવને દૂર કરવા જો કોઈ મહત્વનું પરિબળ કામ કરતું હોય તો તે વિજ્ઞાન છે. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત જીવનને અસર કરતી બીજી ઘણી બાબતો છે. એક મહત્વની બાબત છે આરોગ્ય. માનવ જીવનમાં આરોગ્ય વિશે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જુદી જુદી શારીરિક તકલીફો કે દર્દો જાણે કે જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. કેટલાક લોકોને લાગે છે કે હાલમાં જૂના સમય કરતાં રોગોનું પ્રમાણ વધી ગયું છે. થોડે ઘણે અંશે એ સાચું છે કે આધુનિક સમયમાં પ્રદૂષણોનું પ્રમાણ વધવાને કારણે કેટલાક દર્દો વધ્યા છે, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે વિજ્ઞાનના અભ્યાસને કારણે દર્દોનું સચોટ નિદાન શક્ય બન્યું છે. અને નિદાન સચોટ હોય તો સ્વાભાવિક રીતે એની ચિકિત્સા પણ યોગ્ય રીતે કરીને માણસ રોગમુક્ત બની શકે છે. વળી ચિકિત્સા માટેના સાધનો અને ઔષધો પણ વિજ્ઞાન જ આપે છે. વનસ્પતિમાંથી કે રસાયણોનો ઉપયોગ કરી ઔષધો બનાવવા માટેની વિજ્ઞાનની શાખાનો પણ ઘણો વિકાસ થયો છે. ઉપરાંત કેવી જીવનશૈલી અપનાવવાથી દર્દોથી બચી શકાય એ જ્ઞાન પણ વિજ્ઞાન જ આપે છે. પ્રજાઓ વચ્ચે કે દેશો વચ્ચે સરળતાથી સંપર્ક થાય તો કોઈ પણ જ્ઞાનનો ઉપયોગ પણ સહજતાથી થાય. વિજ્ઞાનની મદદથી આવા સંપર્ક સેતુઓ ઝડપથી રચાય છે. આપણે જાણીએ છીએ કે છેલ્લી એક સદીમાં કોમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર ક્ષેત્રે નેત્રદીપક સિદ્ધિઓ મળી છે. આ ક્રાંતિ એટલી ઝડપી અને સર્વવ્યાપી છે જેણે સ્થળ કાળ વચ્ચેનો ભેદ મિટાવી દીધો છે. સમગ્ર માનવ વિશ્વ જાણે કે એક નાનું ગામ બની ગયું છે તેવું લાગે. આપણે પૃથ્વીને એક ગ્લોબલ વિલેજ તરીકે ઓળખવા માંડ્યા છીએ. વળી માહિતીનો વિસ્ફોટ થવા છતાં બધી જ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની ગઈ છે, એ પણ એટલું જ સાચું છે. વાવાઝોડું કે પૂર જેવી કુદરતી આફતો માટે હવે આગોતરા જાણી શકાય છે અને આથી એના વિનાશની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલાં અગાઉથી લઈ શકાય છે. આને કારણે જાનમાલની ખુવારી ઓછામાં ઓછી થાય તેવી વ્યવસ્થા કરી શકાય છે. અને વિજ્ઞાનની અવિરત પ્રગતિથી કદાચ ભવિષ્યમાં વાવાઝોડાને બિલકુલ વિખેરી શકાય એવી કોઈ શોધ થાય તો પણ નવાઈ નહીં.
સંદેશ

0: પૈસા વ્યવહાર ઝડપી બન્યો છે, તેવી જ રીતે વાહન વ્યવહાર પણ હવે ઝડપી બન્યો છે. માત્ર વાહન ઝડપથી ચાલે તે પૂરતું નથી. ઉદાહરણ તરીકે, જે રસ્તા પર કાર કે બસ કે ટ્રક દોડવાના હોય તે પણ યોગ્ય હોવા જોઈએ. રસ્તાઓની રચના એવી હોવી જોઈએ કે વિઘ્નો વગર લાંબા અંતર સુધી વાહનો ઝડપ જાળવી શકે. ટ્રેનો માટે પણ એવા પ્રકારના રેલવે ટ્રેક હોવા જોઈએ જે ઝડપથી ચાલનારી ટ્રેન માટે અનુકૂળ હોય. વિમાન માર્ગે પણ વ્યવહાર વધ્યો છે. આને માટે જે તે વિમાનો માટે જરૂરી વિમાન પટ્ટીઓ અને એરોડ્રોમ એટલા જ જરૂરી છે. વળી અકાશમાં મુક્ત ઉડાનો માટે માર્ગદર્શક પ્રણાલીઓનો પણ વિકાસ થયો છે. પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ઝડપથી પહોંચી શકાય એવા વિમાનો ઉપલબ્ધ થવાથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે કોઈ કુદરતી આપત્તિ આવે તો અન્ય દેશો જરૂરી સાધન સામગ્રી સાથે તરત જ મદદે દોડી જાય છે. આમ માણસ માણસ વચ્ચે, એટલે કે પ્રજા પ્રજા વચ્ચે પ્રેમ અને સમજણનો સેતુ બાંધવામાં પણ વિજ્ઞાન જ મદદે આવે છે. એક તરફ જ્યાં ધર્માંધતાને કારણે પ્રજા પ્રજા કે દેશ દેશ વચ્ચે યુદ્ધો લડાતા હોય, ત્યારે સમજણના કે પ્રેમના સેતુઓ શાંતિનો શીતળ લેપ કરી શકે છે. અને આ માટે પણ માનવ જાતે વિજ્ઞાનનો જ પાડ માનવો રહ્યો.
1: દોસ્તો, વિશ્વ શાંતિ અને વિજ્ઞાન વિશેની માહિતી આપણે આમ જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેકનો. માણીએ એક મસ્મજાનું ગીત જેના શબ્દો છે કે ઘર કબ આઓગે. ફિલ્મ છે બોર્ડર ટુ. ગીત ગાયું છે સોનુ નિગમ, રૂપકુમાર રાઠોડ, અરિજિત સિંઘ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંજે. સંગીત આપ્યું છે અનુ મલિક અને મિથુને, અને લિરિક્સ લખ્યા છે જાવેદ અખ્તર અને મનોજ મુંતશીરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું કર્ણપ્રિય ગીત ઘર કબ આઓગે.

તો દોસ્તો, આ હતા પ્રાધ્યાપક શકુંતલા નેને, કે જેઓએ આપણને વિશ્વ શાંતિ અને વિજ્ઞાન એના વિશેની ઝીણવટભરી સરસ મજાની માહિતી આપણને આપી છે. દોસ્તો, વિજ્ઞાનનો ઉપયોગ કરીને કેવી રીતે વિશ્વ શાંતિ સ્થાપી શકાય તેના વિશેની પણ આપણી સમક્ષ વાત કરી. આપણે તમામ યુવાનોની આ જવાબદારી છે, તમામ દેશના નાગરિકોની આ જવાબદારી છે કે કેવી રીતે દેશો દેશો વચ્ચે, રાજ્યો રાજ્યો વચ્ચે કે લોકો લોકો વચ્ચે એકદમ શાંતિભર્યું વાતાવરણ છવાયું રહે. અને જેથી કરીને જેટલી જ વિશ્વમાં શાંતિ હશે, દેશોમાં શાંતિ હશે દોસ્તો, એટલા જ તમામ દેશો એક સાથે આગળ વધી શકશે અને એની અંદર રહેનારા તમામ લોકો પણ શાંતિપ્રિય રીતે, વ્યવસ્થિત રીતે પોતાનું જીવન વ્યાપન કરી શકશે. જો વિશ્વમાં શાંતિ નહીં હોય, બરાબર, બધી જ જગ્યાએ અરાજકતા છવાયેલી હશે, તો તેનાથી વિશ્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ થશે અને એમાં રહેનારા લોકો સાથે સાથે કુદરતી સંપત્તિઓને પણ નુકસાન થવાનું છે. અને તેનો એક કે બીજી રીતે આજે નહીં તો કાલે એના જે બી દુષ્પરિણામો આવશે એ તમામ પ્રકૃતિએ સાથે સાથે તમામ લોકોએ પણ એ દુષ્પરિણામો, એ ડિઝાસ્ટર ભોગવવા માટે આપણે સતત તૈયાર રહેવું પડશે. જો આપણે અત્યારથી જાગી જઈશું અને વિશ્વ શાંતિ માટે થઈને ઘણા બધા પ્રયોગો કરીશું, ઘણા બધા આપણે ઉપાયો કરીશું જેમાં આપણને અત્યારે વિજ્ઞાન પણ ઘણું ખરું ઉપયોગી થઈ શકે એમ છે દોસ્તો, તો ચાલો વિજ્ઞાનનો સકારાત્મક રીતે ઉપયોગ કરી અને વિશ્વ શાંતિ માટે થઈને આપણે જે પણ પ્રયત્નો કરી શકીએ તે પ્રયત્નો નાના તો નાના ડગલે આપણે શરૂઆત કરીએ. તો આવા સુંદર મજાના વિચારો સાથે દોસ્તો, આવતીકાલે સાંજે 6:30 કલાકે ફરી વખત મળીશું અહીં જ તમારા યુવાણી કાર્યક્રમમાં, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. તો ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.
1: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચુક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
0: હવે સાંભળીએ આશા ભોંસલે ગયેલી મિર્ઝા ગાલિબની રચના, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચુક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે

0: ઉદ્ઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: આશા ભોસલેના સ્વરમાં હવે સાંભળશો શહેઝાદ જલંધરીની રચના.

આશા ભોસલે ગયેલી શહેઝાદ જલંધરીની રચના આપે સાંભળી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત એટીએસની કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે હવે જમીનના બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અગાઉ 3 તબક્કામાં ચૂકવણાની જગ્યાએ એક સાથે શરૂઆતમાં જ 100% ચૂકવણું કરાશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી MRCની રચના કરાશે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું.
1: જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે લીધો છે. આ ઉપરાંત ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ 4 એના પાયા હોય છે. એ પાયાના તેની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે. 765 kV ની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું. હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા OSATનું લોકાર્પણ કરશે. અંદાજે 7,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સુવિધાને દેશના સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું મનાઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું હતું કે દેશના 12માંથી 6 સેમીકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં

0: સ્થપાશે. તે પૈકી રાજ્યના ત્રીજા પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે કરાશે.
1: ગુજરાત આ સેમિકન્ડક્ટર રિવોલ્યુશનને લીડ કરી રહ્યું છે. 12માંથી 6 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાના છે. એ પૈકી આ ત્રીજો જે પ્લાન્ટ છે એ સીજી પાવર સેમિકોનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવશે, પ્રોડક્શન લાઇનમાં મૂકવામાં આવશે. અને આજે ગુજરાતમાં 1,70,000 કરોડના મૂડીરોકાણથી 6 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ પેટાચૂંટણી અને 30 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે. રાજ્ય ચૂંટણી આયોગની યાદી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની 1, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાની 7, આણંદ જિલ્લા પંચાયતની 1 તથા હળવદ પોશીના સતલાસણા હારીજ નેત્રંગ અને ફાગવેલ તાલુકા પંચાયતની 6 મળી કુલ 15 બેઠકની પેટાચૂંટણી યોજાશે. આ માટે આગામી 14 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ જિલ્લા અને તાલુકા પંચાયત માટે 16 અને મહાનગરપાલિકા તથા નગરપાલિકા માટે 17 જુલાઈ રહેશે. ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં સમર્થ એટલે કે સિલિકોન અને અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન તથા તાલીમ કેન્દ્ર શરૂ કરશે. આ માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા 190 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. સત્તાવાર યાદી મુજબ આ માટે IIT ગાંધીનગર રાજ્યની વિવિધ કોલેજ સાથે સમજૂતી કરાર MOU કરશે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATSએ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તપાસ દરમિયાન આ તમામ લોકો ગુજરાતમાં ફરીથી આતંકી સંગઠનને સક્રિય કરવા કામ કરી રહ્યા હોવાનું ATSને જણાવ્યું હતું. ATS દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હોવાના ગંભીર આરોપ હેઠળ પકડાયેલા 8 લોકોની આગળની તપાસ અને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. રાજકોટમાં ખાદ્ય વિભાગ દ્વારા 90 પેઢી અને રેસ્ટોરાંની તપાસ દરમિયાન 1,094 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો, જ્યારે 5 જેટલી પેઢીને સીલ કરવામાં આવી તેમજ 26 પેઢીને સંગ્રહ લાયસન્સ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ બદલ નોટિસ પાઠવી છે. આ ઉપરાંત 1,24,700 રૂપિયા દંડ વસૂલ કરાયો હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે. પંચમહાલમાં કૃષિ વિભાગે ગુણવત્તા નિયંત્રણ માટે સઘન તપાસ હાથ ધરી. જિલ્લાના 72 ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણ કેન્દ્રની તપાસ દરમિયાન 26 નમૂના સરકારી પ્રયોગશાળામાં મોકલાયા હતા, જ્યારે કાંકણપુર વિસ્તારમાં નિયમ ભંગ બદલ 2 ખાતર વિક્રેતાના પરવાના 15 દિવસ માટે રદ કરાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. અરવલ્લીમાં પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલ બાદ અમૃતપાન અભિયાન સમગ્ર રાજ્યમાં તબક્કાવાર લાગુ કરાશે. આ અંગે માહિતી આપતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, આ માટે સરકારે 2,55,00,000 રૂપિયા મંજૂર કર્યા. નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવવા અને બાળ મૃત્યુદરમાં ગુણાત્મક ઘટાડો લાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણીતા ઓન્કોલોજીસ્ટ પદ્મશ્રી ડોક્ટર પંકજ શાહના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, કેન્સરના દર્દીઓની સેવા સારવાર તથા તબીબી ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તેમના અવસાનથી તબીબી જગતને અપૂરણીય ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્નેહીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુખદ અને સલામત યાત્રા માટે સોશિયલ મીડિયા સંદેશમાં ભક્તોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યભરમાં આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.

0: एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में, सूरत, दांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में एक्सट्रीमली हेवी रेनफॉल जूनागढ़, अमरेली, गिर सोमनाथ और दीव के लिए दिया गया है रेड वार्निंग के साथ। अगले 5 दिन तक फिशरमैन वार्निंग दिया गया है। इसमें स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। LC3 सिग्नल फर्स्ट किया गया है।
1: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો. વલસાડમાં 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની એક ટુકડી વલસાડ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની એક ટુકડી વાપીમાં તહેનાત કરવામાં આવી છે. સુરતમાં આવતીકાલથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે કલેક્ટર તેજસ પરમારે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો.
2: જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે. તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, DRC સેન્ટર બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે. અને તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે, ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે, નદી નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.
1: તાપીમાં ભારે વરસાદથી બુહારી તરફ જતા રાજમાર્ગ પર પાણી ભરાતા એક તરફનો માર્ગ બંધ કરાયો. ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે પૂર્ણા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. દરમિયાન વાલોડ ગામમાં પાણીના નાળામાં પડી જવાથી 2 લોકોના મોત થયા. નવસારીમાં 63 રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા. ભાવનગર અને બોટાદમાં પણ બપોર પછી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી. બીજી તરફ ગીર સોમનાથના કલેક્ટરે વરસાદની સ્થિતિને અનુલક્ષીને ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી થઈ છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગાંધીનગરમાં તેમના કાર્યાલયમાં આ ખેલાડી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી વાજાએ લખ્યું, ભાવનગરના મોટા બાખરીયાદ ગામના ખેડૂત પરિવારના આ ખેલાડી રાષ્ટ્રમંડળ રમત 2026માં સેરેબ્રલ પાલ્સી T37 શ્રેણીની 100 મીટરની દોડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યના એકમાત્ર દિવ્યાંગ ખેલાડી તરીકે મેળવેલી તેમની આ સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે ગૌરવ અને આનંદની વાત હોવાનું પણ શ્રી વાજાએ ઉમેર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના સાણંદમાં CG સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાનું લોકાર્પણ કરશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ. ગુજરાત ATSની કાર્યવાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટની રાષ્ટ્રમંડળ રમત 2026માં ભારતીય ટીમમાં પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બાબા યેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રો

0: ઝાઝા કરીને રામ રામ. મિત્રો, આપણે ચોરે આવીએ ને એટલે અલક મલકની વાતો કરીએ, નવા નવા વિષયો પર વાત કરીએ. આજે હું ચોરે આવતો હતો ને તો મને એવો વિચાર આવ્યો કે ગ્લોબલ વોર્મિંગ એટલે ઋતુચક્ર પરિવર્તનની સમસ્યા આજે માત્ર આપણા જિલ્લા, રાજ્ય, દેશ પૂરતી સીમિત નથી રહી, પણ પૂરાએ વિશ્વમાં આ સમસ્યા વકરી રહી છે અને એનો સામનો બધા જ કરી રહ્યા છે. એને કારણે બધી જ ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યું છે. હવે આપણે ખેતીના વિષયોની ચર્ચા કરતા હોય એટલે આપણે ખાસ વરસાદની વાત કરીએ તો વરસાદની પેટર્ન, વરસાદ છે એ કાં તો બહુ મોડો આવે, કાં વહેલો આવી જાય, આવે તો એક સામટો ઝાઝો બધો આવી જાય, જેને કારણે ખેડૂત ભાઈઓ બહેનોને આ પરિસ્થિતિનો સામનો કરવામાં બહુ જ મુશ્કેલી પડતી હોય છે. એટલે હવે એ સમય આવી ગયો છે કે આપણે જે આપણી ખેત પેદાશો છે, આપણા જે પાકો છે, એનું બિયારણ છે એ સમજી વિચારીને, જાણીને વાવીએ, જેથી કરીને એ બિયારણ છે એ આવી વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવામાં સક્ષમ હોય. હવે આટલી બધી પૂર્વ ભૂમિકામાં તમને વાત કરી છે એટલે તમે સમજી જ ગયા હશો કે આજે આપણે આવો જ કંઈક વિષય ચોરે ચર્ચવાનો છે. તો આજનો વિષય છે ચોમાસુ મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો, અને આ વિશે આપણને માર્ગદર્શન આપવા, આપણા પ્રશ્નોના જવાબ આપવા આપણી સાથે વિષય નિષ્ણાંત તરીકે ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી સાહેબ ટેલિફોનિક રીતે જોડાવાના છે. રાજાણી સાહેબનો ટૂંકમાં પરિચય આપું તો તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલેબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે અને જૂનાગઢથી આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાઈ ગયા છે. તો રાજાણી સાહેબનું સ્વાગત કરીએ, સાહેબને કહીએ સાહેબ રામ રામ. રામ રામ.
1: રામ રામ. રામ રામ ખેડૂત મિત્રો. રામ રામ
0: સાહેબ. આમ ચર્ચા એવી જ કરતા હતા કે ભાઈ આ ચોમાસું મગફળી છે એની અગત્યની જાતો અને એના ગુણધર્મો વિશે આપણે વિગતે વાત કરવી છે. તો પ્રથમ પ્રશ્ન અમને લોકોને એ થાય કે ભાઈ મગફળીની અગત્યતા પહેલા વહેલા તો શું છે એ અમને વાત કરો.
1: ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે મગફળી આપણા રાજ્યનો અગત્યનો રોકડિયો પાક છે. આપણા રાજ્યના લોકોના ખાદ્યતલ માટેનો એક મુખ્ય પાક છે. આ ઉપરાંત તેમાંથી આપણે વનસ્પતિ ઘી, દૂધ, સિંગ, ચીક્કી જેવી આપણે અન્ય વાનગી પણ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત મગફળીનો પાલો એ આપણા પશુઓ માટેનો સૌથી પૌષ્ટિક આહાર છે. તેના ઉપરાંત મૂળ ઉપરની ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ જીવાણુ હવામાનનો નાઇટ્રોજન ખેંચી તેને જમીનમાં સ્થિર કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલે જ તેને કુદરતી જૈવિક ખાતર પણ કહેવામાં આવે છે. તેની પૌષ્ટિકતાને લીધે આપણે તેને ગરીબોના કાજુ કે બદામ પણ તરીકે ઓળખી શકીએ છીએ.
0: હવે સાહેબ, ચોમાસુ ઋતુમાં મગફળી વાવવાથી ખેડૂતોને શું ફાયદો થાય એની ખાસ વાત કરો.
1: હવે મગફળીની આપણે વાત કરીએ તો મગફળીના છોડની ખાસ કરીને જે આપણે વેલડી પ્રકારની જે જાત છે તે જમીન ઉપર પથરાઈ જતી હોય છે. એટલે કે સૂકા અને અર્ધ સૂકા જેવા વિસ્તારવાળા જે ઢાળવાળા ખેતરો છે તેનું જમીનનું ધોવાણ અટકાવી શકે છે. આ ઉપરાંત આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાકોની માફક ઢળી પડતો નથી. છોડ નાનો હોય અને બીજા કેટલાય પાક સાથે આપણે મિશ્ર પાક તરીકે, આંતર પાક તરીકે વાવી શકાય. બે પાકથી આપણે વધુ ઉત્પાદન લઈ શકાય છે, તેમજ આપણે જે ખેતીનું જે જોખમ છે આના દ્વારા આપણે ઘટાડી શકીએ છીએ.
0: બરોબર. તો સાહેબ, હવે આપણે વિષયમાં વધારે આગળ વધીએ. ચોમાસુ મગફળીની જે ખેતી પદ્ધતિઓ છે એના વિશે અમને ટૂંકમાં માહિતી આપો.
1: ખેડૂત મિત્રો, આપણે મગફળીની વાવેતર કરવું છે તો ક્યાં આધારે કરી શકીએ, કેવી પ્રકારની વેરાયટી વાવી શકીએ તેની આપણે પ્રાથમિક માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણે વાવેતર આગોતરું કરવું હોય એટલે કે 15 મે થી 15 જૂન સુધીમાં જો વાવેતર કરવાનું હોય તો વેલડી પ્રકારની અને મોડી પાકની મગફળીની જાત વાવવી જોઈએ. સમયસરના વાવેતર એટલે 15 જૂન થી 30 જૂન માટે વેલડી, અર્ધ વેલડી અને ઉભડી એમ દરેક પ્રકારની આપણે મગફળી વાવી શકીએ છીએ. પણ જો મોડું વાવેતર કરવું હોય એટલે કે 1 જુલાઈ થી 15 જુલાઈ સુધી તો આપણે ઉભડી અને વહેલી પાકતી જાત જ પસંદ કરવી જોઈએ. આ ઉપરાંત આપણે વાવણી અંતર વિશે વાત કરીએ તો ઉભડી મગફળી માટે 45x10 સેન્ટીમીટર એટલે કે બિયારણનો દર 100 થી 110 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે, અથવા 30x10 સેન્ટીમીટર જો વાવેતર કરવામાં આવે તો બિયારણનો દર 150 થી 170 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઈએ. અર્ધ વેલડી મગફળી માટે વાવેતર અંતર 60x10 સેન્ટીમીટર અને બિયારણનો દર 120 થી 125 કિલોગ્રામ

0: પ્રતિ હેક્ટર અને 45x10 cm 130-135 kg પ્રતિ હેક્ટરે રાખવો જોઈએ. વેલડી મગફળીની જો વાત કરીએ તો તે પથરાતી હોય, તેનું વાવેતર અંતર થોડુંક વધારે હોય છે, એટલે કે 75x15 cm આપણે તેનું વાવેતર અંતર રાખવું જોઈએ. આ સાથે બિયારણનો દર થોડોક ઓછો જોઈએ છે, એટલે કે 100-110 kg પ્રતિ હેક્ટર આપણે રાખવો જોઈએ. હવે સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો મગફળી માટે પાયા માટે 8-10 ટન ગળતિયું ખાતર અથવા તો 500 kg દિવેડીનો ખોળ પ્રતિ હેક્ટરે આપણે આપવો જોઈએ. અને રાસાયણિક ખાતરમાં મગફળીનો આપણે 12.5 kg નાઇટ્રોજન, 25 kg ફોસ્ફરસ અને 50 kg પોટાશ પ્રતિ હેક્ટરે પાયાના ખાતર તરીકે આપી શકીએ. આના માટે આપણે 9 kg DAP, 1 kg યુરિયા અને 13 kg મ્યુરેટો પોટાશ અથવા 25 kg સિંગલ સુપર ફોસ્ફેટ, 10 kg એમોનિયમ સલ્ફેટ અને 13 kg મ્યુરેટો પોટાશ વીઘા દીઠ આપવું જોઈએ, જે આપણે મગફળીની પાયાની જરૂરિયાત પૂરી પાડે છે.
1: જી જી, તો મગફળીની ખેતી પદ્ધતિઓ વિશે આપે સરસ અમને વાત કરી. હવે સાહેબ, બીજો પ્રશ્ન થાય કે ભાઈ ચોમાસુ મગફળીની સુધારેલી કઈ કઈ જાતો વાવેતર માટે આપણે ભલામણ થયેલ છે અને ક્યાં સમયે એનું વાવેતર કરવું જોઈએ?
0: ખૂબ સરસ વાત છે. ખેડૂત મિત્રો, સામાન્ય રીતે ચોમાસુ વાવેતર 3 તબક્કામાં કરવામાં આવે છે. ખૂબ સારું ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલા, એટલે કે 15 મે થી 15 જૂન સુધીમાં પિયત આપીને મગફળીનું જો આગોતરું વાવેતર કરવું હોય તો GG11, GG12, GG13, GG HPS1, GG17, GG41 અથવા તો GG42 જેવી મોડી પાક તે આપણે વેલડી પ્રકારની મગફળી વાવી શકીએ. જો ટાઈમસરનું વાવેતર એટલે કે 15 જૂનથી 30 જૂન સુધીમાં જો વરસાદ થાય તો સમયસર વાવેતર માટે ઉભળી, અર્ધવેલડી અથવા તો વેલડી એમ આપણે કોઈ પણ પ્રકારની મગફળીની જાત વાવી શકીએ છીએ. જેમાં જો અર્ધવેલડી મગફળીમાં જોઈએ તો GG20, GG22, GG HPS2, GG23 અથવા તો GG24 તથા ઉભળી જાતોમાં GG32, GG39, GG40, GG101 જેવી જાતોને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. પરંતુ જો જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જાત જેવી કે GG7, GG9, GG35 અથવા તો GG38 જેવી ફક્ત ઉભળી અને વહેલી પાકતી જાતોનું જ વાવેતર કરી શકાય.
1: વાહ, તો સાહેબ શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે ગ્લોબલ વોર્મિંગને કારણે વહેલો મોડો વરસાદ થાય, તો મોડો વરસાદ થાય તો કઈ કઈ જાતો વાવી શકાય એ પણ તમે વિગતવાર અમને જણાવ્યું. હવે સાહેબ, ચોમાસુ મગફળીના વાવેતર માટે કેવા બિયારણોનો ઉપયોગ ખાસ તો કરવો જોઈએ?
0: ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ પ્રમાણે કે સારું બિયારણ તે આપણે સારી ઉપજ આપે છે, એટલે કે મગફળીમાં ઉત્પાદનમાં સુધારેલ જાતોનું ખણું જ મહત્વ છે. સુધારેલ બીજ વાપરવાથી ઉત્પાદનમાં સામાન્ય રીતે 20-30% જેવો વધારો મેળવી શકાય છે. આથી વાવેતર માટે બિયારણ સારી જનીનિક ગુણવત્તા ધરાવતું, સારી સ્ફુરણ શક્તિવાળું અને અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાતરી લાયક હોવું જરૂરી છે. બને ત્યાં સુધી પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ.
1: જી સાહેબ, હવે સાહેબ તમે હમણાં જ અમને બધાને કીધું કે સુધારેલી જે જાતો ભલામણ કરવામાં આવેલી હોય અને એમાં તમે વિવિધ જાતોની વાત કરી કે ઉભળી છે, અર્ધ વેલડી છે, વેલડી છે, તો સૌથી પહેલા અમોને વેલડી મગફળીના ગુણધર્મો વિશે વાત કરો.
0: હવે વેલડી પ્રકારની મગફળીના ગુણધર્મોમાં આપણે જૂની વેરાયટી જોઈએ જે પ્રચલિત હતી, જેમાં GG11 જેમાં મોટા કદના ગુલાબી દાણા હોય છે, 111 દિવસ આસપાસ પાકે છે અને આ જાતમાં તેલના ટકા 48.6 છે, જ્યારે દાણાનો ઉતારો 72.6% છે અને હેક્ટરે સરેરાશ 1430 kg ઉત્પાદન આપે છે. બીજી વેરાયટી GG12 જે મધ્યમ કદના ગુલાબી દાણા ધરાવે, 112-115 દિવસે પાકે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.6% છે, જ્યારે દાણાનો ઉતારો 71.2% છે, હેક્ટરે સરેરાશ 1437 kg ઉત્પાદન આપે છે અને આ જાત સૂકા વિસ્તાર માટે ખૂબ જ અનુકૂળ જાત છે. GG13 વિશે જોઈએ તો મધ્યમ કદના ગુલાબી દાણા 120 દિવસ પાકે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.6 છે, જ્યારે દાણાનો ઉતારો 69.2% છે અને હેક્ટરે સરેરાશ 1511 kg ઉત્પાદન આપે છે. GG17 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે અને 121 દિવસ પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 50.3 છે, જ્યારે દાણાનો ઉતારો 66.2% છે અને હેક્ટરે સરેરાશ 1798 kg ઉત્પાદન આપે છે તથા આ જાતે સુકારા સામે પ્રતિકારકતા ધરાવે છે.
1: જી જી, હવે સાહેબ આ જે વેલડી મગફળી છે એની નવી વિકસાવેલી જાતો જે છે GG41, GG42, એના મુખ્ય ગુણધર્મો શું છે?
0: ખેડૂત મિત્રો, જે GG41 અને GG42 એ વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે, એમાં GG41 વિશે વાત કરીએ તો મોટા કદના ગુલાબી દાણા ધરાવે, 120 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 51.4% છે, ત્યારે દાણાનો ઉતારો 72.8% છે અને હેક્ટરે સરેરાશ 2722 kg ઉત્પાદન આપે છે.

0: પાકે છે, જ્યારે જીજી 42માં મોટા કદના ગુલાબી દાણા છે 118 દિવસે પાકે છે અને તેલનું પ્રમાણ 49.7% છે, જ્યારે દાણાનો ઉતારો 70.5% છે અને હેક્ટરે સરેરાસ 2393 કિલોગ્રામ ઉત્પાદન આપે છે.
1: તો સાહેબ, વેલડી જે મગફળી છે એના વિશે વાત કરી, હવે અર્ધ વેલડી મગફળીના ગુણધર્મો પણ અમને કયો.
0: ખેડૂત મિત્રો, આપને ખ્યાલ છે અર્ધ વેલડી મગફળીમાં આપણે ખૂબ જ પ્રચલિત વેરાયટી એવી GG20 અને GG22, કોઈ પણ અત્યારે કોઈને તેલ ખાવું હોય તો પણ એમ કે છે અમને GG20નું તેલ આપો. બરોબર, GG20 વિશે જો આપણે માહિતી લઈએ તો એ મધ્યમ કદના ખાટા ગુલાબી દાણા ધરાવે છે, 109 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 50.7% છે, જ્યારે દાણાનો ઉતારો 73.4% છે અને હેક્ટરે સરેરાશ 1960 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી એવી જ વેરાયટી GG22 જેમાં મોટા કદના ખાટા ગુલાબી દાણા 118 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.2 છે, જ્યારે દાણાનો ઉતારો 72.5% છે, હેક્ટરે સરેરાશ 1770 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આ જાત PBND એટલે કે પીનટ બર્ડ નેક્રોસિસ ડિઝીઝ સામે પ્રતિકારકતા ધરાવે છે. હવે નવી જાતોની વાત કરીએ તો બે નવી જાત આપણે અર્ધવેલડીમાં વિકસાવેલી છે, GG23 અને GG24. GG23 જે મધ્યમ કદના ખાટા ગુલાબી દાણા અને 121 દિવસે પાકે છે, આ જાતમાં તેલના ટકા 49.7 છે, જ્યારે દાણાનો ઉતારો 69.4% છે અને હેક્ટરે સરેરાશ 2800 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે. હવે GG24 વિશે વાત કરીએ તો મધ્યમ કદના ખાટા ગુલાબી કલરના દાણા જોવા મળે છે અને 119 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 58.4% છે, જ્યારે દાણાનો ઉતારો 69.5% છે અને હેક્ટરે સરેરાશ 2555 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે. એટલે કે GG23 અને GG24 વધુ ઉત્પાદન આપતી અને વધુ તેલનું પ્રમાણ ધરાવતી જાત છે.
1: વાહ, તો સાહેબ આપણે વેલડી મગફળી, અર્ધ વેલડી મગફળીના ગુણધર્મો જાણ્યા, હવે ઉભડી મગફળીના ગુણધર્મો પણ અમને જણાવો.
0: ઉભડી મગફળીમાં આપણે વાત કરીએ તો GG2 એટલે G2 તરીકે ખૂબ જ પ્રખ્યાત આપણી વેરાયટી છે અને ખૂબ જ જૂની વેરાયટી છે. તેમાં મધ્યમ કદના ગુલાબી દાણા જોવા મળે, 110-115 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 49.6 છે, જ્યારે દાણાનો ઉતારો 72.8% છે, હેક્ટરે સરેરાશ 1947 કિલોગ્રામ જેવું ઉત્પાદન આપે છે તથા સુકારા અને પીડિયા સામે આ જાત પ્રતિકારક છે. હવે GG5 જે મધ્યમ કદના ગુલાબી દાણા અને 101 દિવસે પાકે છે એટલે કે વહેલી પાકતી જાત છે, આ જાતમાં તેલનું પ્રમાણ 48.8 છે, જ્યારે દાણાનો ઉતારો 73.7% છે અને હેક્ટરે સરેરાશ 1270 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. GG7 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે અને 100 દિવસે પાકે છે એટલે કે ખૂબ જ વહેલી પાકતી જાત કહી શકીએ અને આ જાતમાં તેલનું પ્રમાણ 48.5% છે, જ્યારે દાણાનો ઉતારો 67.9% છે અને હેક્ટરે સરેરાશ 2194 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી એક જે જાત છે GG9 જે મોટા કદના ગુલાબી દાણા ધરાવે છે, 103 દિવસે પાકે છે અને આ જાતમાં તેલનું પ્રમાણ 48.2 છે, જ્યારે દાણાનો ઉતારો 72.5% છે અને હેક્ટરે સરેરાશ 1632 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાત સુકારા સામે પ્રતિકારક મગફળીની જાત છે. તથા GG7 અને GG9 વિશે વાત કરીએ તો તેનો દાણો એકદમ ગોળ પ્રકારનો હોય છે એટલે કે એકદમ આકર્ષક હોય છે, તેથી તેનો આપણે અલગ અલગ યુઝમાં ખાવા માટે, સિંગ માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ.
1: વાહ, તો સાહેબ આપણે ઉભડી મગફળીની જ વાત કરીએ છે તો આ ઉભડી મગફળીની જે નવી ભલામણ કરેલ જાતો છે એના ગુણધર્મો વિશે પણ અમને થોડી વાત કરો.
0: ખેડૂત મિત્રો, ઉભડી મગફળીની વાત, નવી જાતની વાત કરીએ તો GG32 જે આપણા ખેડૂતોમાં BT32 તરીકે ખૂબ જ ફેમસ થયેલી અને સૌથી વધારે ઉત્પાદન આપતી આ જાત છે. આ જાતમાં નાના કદના ગુલાબી દાણા જોવા મળે છે, 112 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 53.9% છે એટલે ખૂબ જ વધારે છે, જ્યારે દાણાનો ઉતારો 68.5% છે, હેક્ટરે સરેરાશ 3392 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાત ટીકા અને ગેરુ સામે પ્રતિકારક મગફળીની જાત છે. આ ઉપરાંત આ જાત જ્યાં સુધી પાકે છે છોડવો ત્યાં સુધી એકદમ લીલો રહે છે એટલે તેનો ચારો પણ ખૂબ જ લીલા કલરનો રહે છે અને ખૂબ જ સારો ચારો પણ થાય છે, એટલે કે આપણે અલગ અલગ ઉપયોગ માટે આ જાતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજી જે વહેલી પાકતી જાતની વાત કરીએ તો GG35 જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા જોવા મળે છે, 105 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.8 છે, જ્યારે દાણાનો ઉતારો 71.4% છે, હેક્ટરે સરેરાશ 3177 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા નિકાસલક્ષી એક મગફળીની જાત કહી શકીએ આપણે. બીજી એક જાત છે GG38 જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા 106 દિવસે પાકે છે, આ જાતમાં તેલનું પ્રમાણ 49.9 છે, જ્યારે દાણાનો ઉતારો 72.3% છે અને હેક્ટરે સરેરાશ 2966 કિલોગ્રામ ઉત્પાદન આપે છે.

0: બીજી 101 જે મધ્યમ કદના ગુલાબી દાણા ધરાવે છે, 110 દિવસે પાકે છે અને આ જાતના તેલનું પ્રમાણ 49.5 છે, જ્યારે દાણાનો ઉતારો 71.7% છે અને હેક્ટરે સરેરાશ 2860 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. આ રીતે આ ઉભળી મગફળીમાં જીજેજી 32 ખૂબ જ વધારે ઉત્પાદન આપતી જાત છે અને 35 અને 38 એ વહેલી પાકી જાત કહી શકીએ.
1: વાહ, તો સાહેબ આ જે ઉભળી મગફળી છે એની નવી જાતોમાં કઈ જાત સૌથી વધુ ઉત્પાદન અને તેલનું પ્રમાણ છે એ વધુ ધરાવતી હોય છે?
0: આપણે આગળ જે વાત કરી ખેડૂત મિત્રો, એ પ્રમાણે સૌથી વધુ ઉત્પાદન ધરાવતી જાત એટલે કે જીજેજી 32, એટલે કે આપણે ખેડૂતોમાં બીટી 32 તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી, જેમાં 3392 કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપવાની ક્ષમતા છે. અને સૌથી વધુ તેલનું પ્રમાણ પણ આ જાતમાં છે, જે 53.9% છે, જે બધી જાત કરતા સૌથી વધારે છે. પરંતુ જો આપણે મોડા વરસાદ માટે વહેલી પાકતી જાત જોતી હોય તો આપણે જીજી 35 અને જીજી 38 ને પ્રાધાન્ય આપવું જોઈએ.
1: હવે સાહેબ વાત કરીએ કે એક્સપોર્ટ એટલે નિકાસલક્ષી, તો આ નિકાસલક્ષી અને મોટા દાણાવાળી મગફળી માટે કઈ જાતો ભલામણ કરવામાં આવતી હોય છે?
0: ખેડૂત મિત્રો, આપણે નિકાસ માટે મોટા કદના દાણા ધરાવતી જો મગફળીની વાત કરીએ તો આ જાતોમાં છે જીજેજી HPS1 અને જીજી HPS2. હવે જીજેજી HPS1 એ મોટા કદના ગુલાબી દાણા ધરાવે, 110 થી 120 દિવસ આસપાસ પાકે છે, તેમાં તેલનું પ્રમાણ 48.9% છે અને દાણાનો ઉતારો 67.6% છે. હેક્ટરે સરેરાશ 2125 કિલોગ્રામ ઉત્પાદન આપે છે અને આપણે સૌથી મોટા દાણાવાળી હોય નિકાસ માટે અનુકૂળ જાત છે. જો બીજી જાતની વાત કરીએ તો જીજી HPS2, જેમાં પણ મોટા કદના ગુલાબી દાણા હોય છે, આશરે 120 દિવસે પાકે છે, તેમાં તેલનું પ્રમાણ 48.8% છે અને દાણાનો ઉતારો 68.6% છે. હેક્ટરે સરેરાશ 2832 કિલોગ્રામ એટલે ખૂબ જ સારું ઉત્પાદન આપે છે અને મોટા દાણા અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાને કારણે એક ઉત્તમ નિકાસલક્ષી મગફળીની જાત આપણે કહી શકીએ. હવે જો આ બંને જાતોને ખાસ કરીને મોટા દાણા નિકાસલક્ષી બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી છે, જેમાં જીજેજી HPS1 એ વેલડી પ્રકારની જાત છે અને જીજી HPS2 એ અર્ધવેલડી પ્રકારની જાત છે. એટલે ખેડૂતોને કઈ જાત વાવી છે એ આધારે બે માંથી ગમે તે એક વેરાયટી વાવી શકે છે.
1: વાહ, હવે રાજાણી સાહેબ આપ મુખ્ય તેલબિયા સંશોધન કેન્દ્ર જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું છે એની સાથે જોડાયેલા છો, તો આપના કેન્દ્ર ખાતેથી કોઈ ચોક્કસ ગુણધર્મો વાળી જાત હોય એ આપવામાં આવેલ છે કે કેમ, અને જો હા તો એના લક્ષણો શું હોઈ શકે?
0: આપણે ખેડૂત મિત્રોને વાત કરવી જોઈએ કે ભાઈ આપણા કેન્દ્ર દ્વારા વિશિષ્ટ ગુણ ધરાવતી જીજી 39 એટલે કે સોરઠ ઉત્તમ જેવું નામ છે પણ એમાં ગુણ છે બરોબર, અને જીજી 40 એ બે જાત વિકસાવવામાં આવેલી છે જે આરોગ્યદાયક ગુણવત્તા ખૂબ જ સારી ધરાવે છે. આ બંને જાતના તેલમાં આપણે ઓલિક એસિડનું જે પ્રમાણ કહીએ છીએ તે 78% પણ વધુ જોવા મળે છે, જે અન્ય જાતોની સરખામણીમાં ખૂબ જ ઝાઝું છે. અને આ ઓલિક એસિડ છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું આપણે કહી શકીએ છીએ. તો આ બંને જાતોની જો આપણે વાત કરીએ તો જીજી 39 જે સોરઠ ઉત્તમ કે જેમાં મધ્યમ કદના ગુલાબી દાણા હોય છે, 113 દિવસે પાકે છે અને આ જાતમાં તેલના 51.5% છે, જ્યારે દાણાનો ઉતારો 66.5% છે અને હેક્ટરે સરેરાશ 2619 કિલોગ્રામ ઉત્પાદન આપે છે. બીજી જાત એવી જીજી 40 જે મધ્યમ કદના ગુલાબી દાણા છે, 113 દિવસે પાકે છે, આ જાતમાં તેલના 51% છે, જ્યારે દાણાનો ઉતારો 63% છે, હેક્ટરે સરેરાશ 2321 કિલોગ્રામ ઉત્પાદન આપે છે તથા આ જાતમાં પણ ઓલિક એસિડનું પ્રમાણ 80% વધુ જોવા મળે છે. તો આપણે જે સારું ઉત્તમ ક્વોલિટીનું જે તેલ જોતું હોય તો આ બંને જાતોમાંથી આપણે સારા ઓલિક એસિડ વાળું તેલ આપણે મળી શકે છે.
1: વાહ, તો સાહેબ આપણે ખૂબ વિગતવાર માહિતી અમને આ બધી વિવિધ જાતોની આપ આપી રહ્યા છો. હવે આપણી પાસે સમયની મર્યાદા છે એટલે અંતમાં એ પ્રશ્ન કરું કે જૂની અને નવી જે આ મગફળીની જાતો છે એમાં મુખ્ય તફાવત શું હોય?
0: ખેડૂત મિત્રો, નવી સુધારેલી મગફળીની જાતો ઉત્પાદન ક્ષમતા, દાણાની ગુણવત્તા, તેલનું પ્રમાણ, દાણાનો ઉતારો, રોગ જીવાત સામે પ્રતિકારકતા, વિવિધ વાવેતર સમય માટે અનુકૂળ તેમજ બજાર મૂલ્યની દ્રષ્ટિએ જૂની જાતો કરતા વધુ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ જાતો દ્વારા પ્રતિ હેક્ટરે વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેને કારણે ખેતીનો નફો અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર આપણે વધારો કરી શકીએ છીએ. તેથી ખેડૂતોને તેમના વિસ્તારની આબોહવા, જમીનનો પ્રકાર, વાવેતરનો સમય, પિયતની ઉપલબ્ધતા અને બજારની માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય જાતની પસંદગી કરવી જોઈએ. તો યોગ્ય પરિસ્થિતિને અનુરૂપ જાતની પસંદગી અને ભલામણ મુજબની ખેતી પદ્ધતિ અપનાવીએ તો વધુ ઉત્પાદન મેળવી શકીએ, સારી ગુણવત્તાવાળું આપણે પાક લઈ શકીએ અને વધુ આર્થિક લાભ મેળવી શકીએ છીએ.
1: વાહ ભાઈ વાહ. તો શ્રોતા મિત્રો, ચોમાસું મગફળીની અગત્યની જાતો અને તેના ગુણધર્મો

0: આ વિષયે ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી સાહેબે આપણને ખૂબ વિગતવાર માહિતી આપી. ઘણી બધી વિગતો અપાઈ ગઈ છે, ઘણી બધી જાતોની વાતો પણ થઈ ગઈ છે. તેમ છતાંય કોઈ મિત્રોને વિશેષમાં સાહેબ સાથે કંઈ વાત કરવી હોય, સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય, તો આપણે રાજાણી સાહેબનો મોબાઈલ નંબર બધા મિત્રોને આપીએ. ડૉક્ટર ચિરાગભાઈ રાજાણી, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલેબિયા સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક છે, એમનો મોબાઈલ નંબર છે 9317358971, અને અંગ્રેજીમાં કહું તો 9317587971. તો આ નંબર પર રાજાણી સાહેબનો આપ સંપર્ક કરી શકો. હવે રાજાણી સાહેબ સાથે સરસ મજાની વાત થઈ છે, ડાયરો જાયમો છે. એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળીએ અને છૂટા પડીએ. રાજાણી સાહેબને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
1: રામ રામ, રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
1: રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. રાજસ્થાનની મુલાકાત દરમિયાન તેઓ જોધપુર હવાઈ મથક પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદઘાટન કરશે. 480 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજના પણ શરૂ કરશે. તેઓ બાલોતરામાં લગભગ 1,06,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી પચપદરા ખાતે ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ દેશને સમર્પિત કરશે. શ્રી મોદી જયપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે, જેનો કુલ ખર્ચ 13,000 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાનમંત્રી રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં ભરતી કરાયેલા લગભગ 54,000 યુવાનોને નિમણૂંક પત્રો પણ સોંપશે. સાંજે પ્રધાનમંત્રી ગુજરાત પહોંચશે, જ્યાં અમદાવાદના સાણંદમાં તેઓ સીજી સેમી આઉટસોર્સ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટીનું ઉદઘાટન કરશે. આ ઉદઘાટન ભારતની સેમી કન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે વૈશ્વિક સેમી કન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેને કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. ભારતે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને સતત પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ આઈડબ્લ્યુટી સ્થગિત રહેશે. આજે સાંજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે સિંધુ જળ સંધિ પર ભારતની સ્થિતિ સુસંગત છે.
1: India's position on the Indus Waters Treaty.
2: सिंधु जल संधि पर भारत का रुख पहले की तरह स्पष्ट है. पाकिस्तान के लगातार सीमा पार आतंकवाद को मदद देने के जवाब में सिंधु जल संधि को रोक दिया गया था. पाकिस्तान को विश्वसनीय तरीके से सीमा पार आतंकवाद को मदद देना बंद करना पड़ेगा.
0: તિસ્તા નદી વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રોજેક્ટ્સ માટે ભારતની વિકાસ સહાય પર પરસ્પર સંમત થયેલા રોડમેપ પર આધારિત છે, જેની નિયમિતપણે સમીક્ષા

0: સમીક્ષા કરવામાં આવે છે.
1: India's development assistance.
2: बांग्लादेश में परियोजनाओं के लिए भारत की विकास सहायता आपसी सहमति से तय किए गए रोड मैप पर आधारित है. इसकी नियमित रूप से समीक्षा की जाती है. तीस्ता नदी प्रोजेक्ट पर हमारे विचार पहले ही बांग्लादेश को बता दिए गए हैं. तीस्ता मुद्दे पर अपने समग्र दृष्टिकोण में हम इससे जुड़े सभी घटनाक्रमों को ध्यान में रखेंगे.
0: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આંધ્રપ્રદેશમાં તોતાપુરી કેરીના ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોની તપાસ કરવા માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ ઉચ્ચસ્તરીય નિષ્ણાંત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીની તાજેતરની આંધ્રપ્રદેશની મુલાકાત દરમિયાન ખેડૂતોએ તોતાપુરી કેરીના ભાવમાં ઘટાડા અંગે જાણ કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે સમિતિની ભલામણોના આધારે કેરીના ઉત્પાદકોને ટકાઉ ટેકો પૂરો પાડવા, મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવા અને ક્ષેત્રમાં મૂલ્યવર્ધન, નિકાસ, રોકાણ અને રોજગાર માટે નવી તકો ઉભી કરવા માટે યોગ્ય પગલાં લેવાશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું કે ભારત એક વર્ષમાં ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવાના માર્ગ પર છે, જેમાં પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક નિકાસનો લગભગ 15% હિસ્સો નોંધાઈ ચૂક્યો છે. નવી દિલ્હીમાં વેપાર બોર્ડની બેઠકને સંબોધતા શ્રી ગોયલે નોંધ્યું કે આ માટે માલસામાનની નિકાસ લગભગ 440 અબજ ડોલરથી વધીને 530 અબજ ડોલર અને સેવાઓની નિકાસ લગભગ 421 અબજ ડોલરથી વધીને 470 અબજ ડોલર થવાની સંભાવના છે. શ્રી ગોયલે ભાર મૂક્યો કે સરકાર સ્થાનિક વ્યવસાયો, ખાસ કરીને એમએસએમઈને નિકાસ તકો, દસ્તાવેજીકરણ અને બજાર પ્રવેશ અંગે માર્ગદર્શન આપવા માટે જિલ્લાઓમાં પ્રશિક્ષિત નોડલ અધિકારીઓની નિમણૂક કરશે. તેમણે ઉમેર્યું કે 38 વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારોએ ભારતીય નિકાસ માટે નવી તકો ખોલી છે, જે ભારતની નિકાસને વેગ આપવામાં મદદ કરશે. પંચાયતીરાજ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં રાજ્ય પંચાયતીરાજ મંત્રીઓની કાર્યશાળાનું આયોજન કર્યું, જેથી 16મા નાણાપંચની ભલામણો પર ચર્ચા કરી શકાય. મંત્રાલયે માહિતી આપી હતી કે 16મા નાણાપંચ હેઠળ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 4,35,236 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવી છે, જેમાં 15મા નાણાપંચ હેઠળ 5 વર્ષની ફાળવણી કરતાં લગભગ 84% વધારો દર્શાવે છે. કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી રાજીવ રંજનસિંહે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે 16મા નાણાપંચે પંચાયતો માટે 80% મૂળભૂત અનુદાન અને 20% કામગીરી આધારિત અનુદાનનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ સંપાદન પરિષદે સંરક્ષણ દળોની યુદ્ધ સજ્જતા વધારવા માટે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. ભારતીય સેના માટે માનવરહિત હવાઈ વાહનો, ઇલેક્ટ્રોનિક્સ યુદ્ધ સિસ્ટમ આકાશ તારંગ, મેઇન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ, મધ્યમ રેન્જ સપાટીથી હવા મિસાઇલ શસ્ત્ર પ્રણાલી, ખૂબ જ ટૂંકી રેન્જની હવાઈ સંરક્ષણ પ્રણાલી, ટેન્કો માટે સક્રિય સુરક્ષા પ્રણાલી અને જેટ આધારિત કામિકાઝ ડ્રોન સિસ્ટમની ખરીદી માટે આ પ્રસ્તાવોને મંજૂર કરાયા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી આકાશ તારંગ સૈન્ય રચનાઓને અસરકારક સુરક્ષા પૂરી પાડશે. કેન્દ્ર સરકારે ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ, ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. એપ્લિકેશનોનો ઉપયોગ ઇ રિક્ષા સહિતના ઇ વાહનોને દુરસ્થ રીતે અક્ષમ કરવાના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એપ સ્ટોર્સને દૂર કરવાનો આદેશ અપાયો છે. તેમાં કહેવાયું છે કે સુરક્ષા ચિંતાઓ અને દુરૂપયોગની શક્યતાને કારણે આ નિર્ણય લેવાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ BARC ને ટેલિવિઝન રેટિંગ નીતિ 2026 હેઠળ તેનું લાયસન્સ રિન્યૂ ન થાય ત્યાં સુધી સમાચાર અને બિનસમાચાર શૈલીઓ બંનેમાં ટેલિવિઝન રેટિંગ પ્રકાશિત કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. જ્યાં સુધી રેટિંગ સંસ્થા લાયસન્સ રિન્યૂ કરાવે નહીં અને મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા નિયમનકારી માળખાનું સંપૂર્ણપણે પાલન કરતું હોવાનું પ્રમાણિત ન થાય ત્યાં સુધી આ નિર્દેશ BARC ની રેટિંગ કામગીરીને રદ કરે છે. આજે સવારે સત્તાવાર રીતે શરૂ થયેલી વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા નુનવાન, પહલગામ અને બાલતાલ એમ બંને રૂટ પરથી સરળતાથી આગળ વધી રહી છે. બેઝ કેમ્પથી નીકળેલા હજારો યાત્રાળુઓ બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ વચ્ચે મુશ્કેલ માર્ગો પર ટ્રેકિંગ કરી રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
3: બોલો અમરનાથ કી જય. हजारों की तादाद में यात्री इस समय धार्मिक उत्साह के साथ पवित्र गुफा में भगवान शिव के आशीर्वाद लेने और शिवलिंग के दर्शन करने के लिए आगे बढ़ रहे हैं। यात्रा के दोनों

0: सुपर यात्रियों को पानी, भोजन और विश्राम स्थल उपलब्ध कराए गए हैं ताकि इस कठिन यात्रा के दौरान उनकी सुविधा और सुरक्षा सुनिश्चित की जा सके। उत्साहित यात्रियों ने सुविधाओं और व्यवस्थाओं की सकारात्मक प्रशंसा की है। इस बीच आज सुबह जम्मू कश्मीर प्रशासन ने एक एडवाइजरी जारी करके यात्रियों से निवेदन किया है कि वो केवल अपनी पंजीकृत तिथियों पर ही यात्रा का आरंभ करें। आकाशवाणी समाचार के लिए श्रीनगर से महेश बागशा।
1: कर्मचारी जाहेर फरियाद અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું કે ભારતના સમગ્ર શાસનના અભિગમ હેઠળ વિવિધ વ્યક્તિગત અને સંસ્થાકીય ક્ષમતાઓના સંકલનની જરૂરિયાત છે, જ્યાં સંસ્થાઓ અને વ્યવસાયિકો સામાન્ય રાષ્ટ્રીય લક્ષ્યો તેમની સંબંધિત શક્તિઓ અને કુશળતાનું યોગદાન આપે છે. મંત્રીએ નવી દિલ્હીમાં ડેવલપમેન્ટ ઓફ એસ્પિરેશન નોલેજ સેક્શન એન્ડ હારમની દક્ષના ત્રીજા તબક્કાના ઉદઘાટન પ્રસંગે આ વાત કહી. ફૂટબોલના ફિફા વિશ્વકપમાં યુએસના આર્લિંગ્ટન ખાતે રાઉન્ડ ઓફ 32 મેચમાં આજે રાત્રે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત મુકાબલો રમશે, જ્યારે આર્જેન્ટિનાના મિયામી ગાર્ડન્સ ખાતે કાર્બોવર્ડે સામે ટકરાશે. આવતીકાલે સવારે કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના વચ્ચે મેચ રમાશે. અગાઉ આજે સવારે કેનેડાના વાનકુવરમાં રાઉન્ડ ઓફ 32માં સ્વિટ્ઝરલેન્ડે અલ્જેરિયાને 2-0 હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના જવાબમાં સિંધુ જળ સંધિ સ્થગિત રાખવાનો ભારતનો પુનરોચ્ચાર. સંરક્ષણ સંપાદન પરિષદે 52,000 કરોડ રૂપિયાના મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી. ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ બીએમએસ, ઇપોક આઈઆઈએન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ. અને ફિફા વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ઇજિપ્ત વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 354.6 એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમ સૂર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલે ગાયેલા પહેલી ફિલ્મના ગીતથી.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: સુર મધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો અફલાતુન ફિલ્મ ગીત। કલાકારો છે હરિહરન અને ચિત્રા।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: સુર મધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો બિચ્છુ ફિલ્મ ગીત। કલાકારો છે હરિહરન અને સ્વર્ણલતા।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: સૈયર મારી માડીએ ઓઢણી માટાકી।
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
4: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
3: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
4: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
3: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી। તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં।
4: મહત્વ
5: કાર્યક્રમના અંતમાં સાંભળશો શ્રેયા ઘોષાલના કંઠમાં સાવરિયા ફિલ્મ ગીત।

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
4: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
5: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
4: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
5: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
4: મહોતું. વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
5: મહોતું.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો। કાર્યક્રમની શરૂઆત કરીશું હંસા દવેએ ગાયેલી ભાસ્કર વોરાની રચનાથી, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ।
0: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: હસમુખ પાટડી અને સાથીઓના કંઠમાં હવે સાંભળશું મહેશ સોલંકીની રચના।

0: અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
2: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
3: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
2: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
3: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
2: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
4: મહોતું.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા રાજા રાની ફિલ્મ ગીતથી. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો આપકી કસમ ફિલ્મનું ગીત. શબ્દો આનંદ બક્ષીના, સંગીત આરડી બર્મનનું.

હવે સાંભળશો હસરત જયપુરીએ લખેલું, શંકર જયકિશને સંગીતબદ્ધ કરેલું લવ ઇન ટોકિયો ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: અને હવે સમજશો મોહમ્મદ રફી અને મુબારક બેગમે ગાયેલું સુશીલા ફિલ્મ ગીત. શબ્દો જાની સરકતરના, સંગીત સી અર્જુનનો.

કાર્યક્રમના અંતમાં સાંભળશો મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરે ગાયેલું જય વિજય ફિલ્મનું ગીત. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર રાજેશ રોશન.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

જુલાઈ 2026 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, શ્રી રામચરિત માનસગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 વાગે સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 પણ આપ સાંભળી શકશો સદાબહાર ગીત, 9 વાગે સવારે 9:30 ગુજરાતી ગીતો, 10:02 ફિલ્મ સંગીત, 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગીત ગઝલ, 12:12 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, કલાકાર અમી ફોજદાર, 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો, અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો કિશોરભાઈ ઝાપડિયા અને જ્યોત્સનાબેન કાપડી, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સૂરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો, 9:15 અંગ્રેજી વાર્તાલાપના કાર્યક્રમમાં ફિફા 2026 આ વિશે નિખિલેશ પાઠકનો વાર્તાલાપ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાળંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓસેટ ફેસિલિટીનું ઉદઘાટન કરશે તથા વ્યાપાર ઉત્પાદનની શરૂઆત કરાવશે. આ સમારંભનો રેડિયો રિપોર્ટ આપ સાંભળી શકશો આવતીકાલે રાત્રે 9:30 અને રાત્રે 10 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં પંડિત અર્ણબ ચટ્ટોપાધ્યાયનું ખયાલ ગાયન સાંભળશો. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 32.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 3.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે, વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના એકાદ બે ઝાપટા પડવાની સંભાવના છે. મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

વિગતો જણાવીએ કાર્યક્રમોની, હવે પછીના જ તે પહેલા સમય સાથે પણ તાલ મેળવી લઈએ. ત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:17 થઈ છે. કાર્યક્રમોની વિગતોમાં શરૂઆત કરીશું સૌપ્રથમ સુગમ સંગીતથી, જેમાં સાંભળીશું મનહર ઉદાસે ગાયેલા કેટલાક સુગમ ગીતો. મધ્યરાત્રિએ 12:05 ગુજરાતી નાટક મેરી રોઝ, લેખન વિભૂત શાહ, પ્રસ્તુતિ રમેશ ભટ્ટ. 1:00 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 2:00 વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું, જેમાં આપણે સૌપ્રથમ સાંભળીશું નાટક વેવિશાળ, સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણી લિખિત નાટકનો ભાગ 11-15 આપણે સાંભળીશું. ત્યારબાદ હશે સુગમ સંગીત, જેમાં રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ ગાયેલા સુગમ ગીતો રજૂ કરીશું. પરોઢિયે 5:00 હશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અંતર્ગત દમયંતીબેન બરડાઈ, દીપાલી સોમૈયા અને ચેતન ગઢવીએ ગાયેલ ભક્તિ રચનાઓ સાંભળીશું. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોને. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભૂત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોકસી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બહાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું. અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા. આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
3: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
3: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી. ચાલો, કોણ શરૂઆત કરે છે?
2: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
5: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિધવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ. તમે સુંદર છો.
3: નો નો મિસ્ટર ડીક.
0: વાય નો નો, યુ આર બ્યુટીફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર.
3: પ્લીઝ ડોન્ટ એમ્બેરેસ મી.
4: વેલ મિસ્ટર ડીક, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કેવું હોય તે તમે કહેજો.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો, પ્લીઝ પ્રોસીડ.
3: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું, અને એમાંથી જ આ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર?
5: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
3: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ છીએ.
5: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ.

0: ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
1: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
0: તો ચાલો હવે તમે તમારા વિશે કહો.
1: સોરી મિસ્ટર અંશુમાન, હું તુન્નાની જેમ કુમારી નથી.
0: પણ લાગો છો તો કુમારાજ, તુન્નાની જેમ
2: બ્યુટીફુલ ફ્લાવર.
3: તમે લોકોએ તો અરસપરસ પરિચયને બદલે એકબીજાને મસ્કો મારવાની પ્રવૃત્તિ અત્યારથી જ શરૂ કરી દીધી હોય એમ લાગે છે. મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
4: અરે મને એમ લાગે છે કે આ ડિક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપેડિશન માં આવ્યા છે.
0: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને, સોરી, અમને એમાં રસ છે.
1: થેન્ક્સ. હા તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
3: મુકુલ?
1: હા મુકુલ, મારા પતિનું નામ છે.
4: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
1: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપીડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
3: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ, મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
5: તમે ઇતિહાસકાર છો,
3: ને મારું નામ મુનીશ્વર ભટ્ટ.
4: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીક થી માડી ઇતિહાસકાર મુનીશ્વર ભટ્ટ. અરે આ આપણું એક્સપેડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
2: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
3: બોલો બોલો, કઈ વાત?
2: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
3: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
4: સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
3: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
4: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
5: યસ યસ.
4: હજી તો આપણે 4 વાગ્યા આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
2: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
0: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એટલે પ્રશ્નો પૂછવાના છે.
1: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે ને.
4: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકા જહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
3: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
4: ક્યાં ડૂબ્યું હતું?
3: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
2: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
3: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જહાજ પર ભોજન લીધું હતું.
5: એમ
4: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
3: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આજ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
1: This is really fantastic.
5: Yes.
2: Yes, really fantastic.
1: શું ખરેખર આ સત્ય ઘટના છે?
0: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
4: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જોઈએ.
3: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે. પણ એક વાત 100 એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી

0: કહેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
1: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. પાંચ જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
0: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
2: એ હજુ એક રહસ્ય છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે એ કેમ ડૂબી ગયું?
3: ના.
4: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
0: હા, ને તરત ફેંસલો.
3: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
5: હા હા, પૂછો.
3: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
5: હા, અલબત્ત, મારા મનમાં એવો લોભ છે. ખરો,
3: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
5: આ શ્રીમતી યામિની મુકુલને.
3: અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી આઠમાને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
5: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
1: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
4: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ પાંચ જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
5: નેતા?
1: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
3: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
0: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોકસી પોતે જ ભલે ને આપણા નેતા બનતા.
2: ધી યંગેસ્ટ લીડર
3: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
4: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં પાંચેયના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
5: હા, એવું જ કરો. હા, ચાલો લખો. ડીક, યસ, લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ. યસ યસ. અને હા, છેલ્લે મારું નામ. યસ, અંશુમાન.
4: ચાલો, બધી લખાઈ ગઈ.
5: હા, તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
1: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા, ચાલો લો. ડી
6: ડી.
2: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
1: સાયલેન્સ સાયલેન્સ. એલેક્ઝાન્ડર મેકી સાહેબ આવ્યા.
5: મેકી સાહેબ,
7: મેકી સાહેબ,
5: મેકી સાહેબ,
7: મેકી સાહેબ, મેકી સાહેબ.

0: देख
1: यस तो ना
0: आज चीमन ने डेक पर उभा उभा अने आ उछळता मोजा जोता जोता मने मन में शो विचार आवे छे एनी तने खबर छे
1: मने खबर छे तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ.
0: જા જા હવે, મને વખરા વિચાર નથી આવતા. હું અત્યારે મરવા નથી ઈચ્છતી.
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું. સારું, ચાલ જા જવા દે મારી આ વાત. ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હું આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે. અને આપણે બધા તો,
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે.
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે. આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે.
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો. તું ખરેખર ખૂબ સુંદર છે. તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર. તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું. અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું.
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે. તો હું પણ એક પ્રાણી જ છું ને?
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે અને સ્ત્રી આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
0: બસ બસ હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
1: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે.
0: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
1: ને પેલી યામિની દુકુલ એને ફોટા પાડે છે.
0: દુકુલ નહીં, મુકુલ.
1: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
0: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
1: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
0: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુના એટલે માછલી. નથી ઓળખતા આ માછલીને?
1: અરે માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
0: દીક,
1: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
0: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
1: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
0: હા, માછલીની. તુના નામે એક માછલીની. ડીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
1: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
0: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને આ માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબૂ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર આવે છે.
1: સ્વાર્થની બદબૂ? તું આ કહે છે ત્યારે મને
0: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને

0: દંભ કરવાની મજા આવે છે અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
1: બોલી લીધું.
0: હા,
1: હવે હું બોલું.
0: હા,
1: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તું ના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી, એથી મને દુઃખ થાય છે. દુઃખ?
0: તારી વાત તું જાણે.
1: અચ્છા, હવે મારી એક વાત કહું.
0: કે
1: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
0: હું શાંત જ છું.
1: તું ના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા સાલે છે અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને, પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપિડિશનમાં જોડાયો અને મારા સારા નસીબે
0: મેકી સાહેબે તને પસંદ કર્યો.
1: ના, તું મળી.
0: મારી પાસેથી તને શું મળવાનું હતું?
1: કહું?
0: કે
1: આ દરિયો.
0: દરિયો?
1: તું ના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
0: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
1: ના.
0: બીજો કોઈ સંબંધ?
1: મને ખબર નથી.
0: નવાઈ કહેવાય.
1: એ જે હોય તે. પરંતુ ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશોક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
0: એટલે કે દરિયો.
1: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરું?
1: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
1: એ તો બાર બાજુ ગયા. જો ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તો ના બેન.
0: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
1: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો પણ બરાબર નેતાગીરી કરતા નથી.
1: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાંય બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઊભા છો પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
1: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
0: રાજા રાણીની?
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો? ડિક સાહેબ, તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના.

0: શું કહો છો મુનેશ્વર, મને તો એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
0: અરે મુનેશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા,
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
1: બૂટ જોવામાં?
2: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે.

0: बोलो क्या हुआ कहीं?
1: छह भारे हसमुख पर मुनीश्वर तमे तमारी वात तो करो, तमे आ एक्सपीडिशन में शा माटे आव्या छो?
0: बहु साफ अने स्पष्ट वात छे, कीर्ति माटे। साची वात कहू छु, आपणे मेरी रोज शोधी काढीशुं तो आखा जगत में सनसनाटी मची जशे। 438 वर्षो पहला डूबेला जहाज पर हूँ एक सरस ऐतिहासिक लेख तैयार करीश, जे मोटा मोटा हिस्ट्री जर्नल्स में छपाशे, अने साथे साथे मारू नाम पण जग जाहिर थई जशे। हूँ तो नानो हतो त्यारथी बस एक ज धून मारा माथा पर सवार हती, प्रख्यात थव, बस प्रख्यात थव।
2: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી?
0: બીજી બધી ધૂનો જાઓ તમને અને ડીકને સોંપી।
1: મુનીશ્વર તમે ખરેખર ભેદી છો, અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી।
2: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને।
0: મેકે સાહેબ તમને મળ્યા હતા?
1: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે।
2: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
1: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
0: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
1: હા હા, કાલે બતાવીશ।
2: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ।
0: ડેક સાહેબ એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે।
1: હા, એ બંનેને સારું ફાવી ગયું છે।
0: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે। પણ અંશુમાનજી સવારે તો કમાલ થઈ ગઈ।
3: શું થયું?
0: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસ ખાર બરાબર ને? મેં કહું હા બેશક। પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજ રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ, ચાલો ત્યારે હું જાઉં, પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે। તમે તમારા બંને જણા બેસો, ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે નહીં?
2: સાલો ભેદીય છે ને ઈર્ષાળુ પણ છે,
1: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી।
2: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે, પાછું નામ કેવું રાખ્યું છે મુનીશ્વર।
1: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો।
2: ભાઈ મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી।
1: તો
2: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપીડિશનમાં આવ્યો છું, એ હું હસવામાં નહોતો બોલ્યો।
1: પૈસા માટે?
2: હા, પૈસા માટે। યામિની શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી। અભાવ અભાવ અભાવ, બસ સતત અભાવ પૈસાનો।
1: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
2: હા હા, બધું સુખ મળી જશે, મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ। યામિની હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ। યામિની મને તારામાં રસ છે, હું આવ્યો તને મળ્યો એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય।
1: તમને મારામાં રસ છે ને?
2: હા,
4: તો સાંભળી,
1: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું
2: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી।
1: ના ના, એવું નથી, ઉલટાનું પૈસા જ મારું સુખ છીનવી લીધું છે। હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું। ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપીડિશનમાં આવી છું।
2: દુઃખને ભૂલવા?
1: હા, દુઃખને ભૂલવા। મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ। ફોટોગ્રાફીનો શોખ એ પણ મારા દુઃખનું જ એક ફળ છે।
2: એવું તો તને શું દુઃખ છે યામિની?
1: પૈસો હંમેશા એના સુખની સાથે સાથે એના દુર્ગુણને પણ લઈને આવે છે। મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે, શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં એમાં એ વિધવિધ

0: સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
1: આમ તો જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
0: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
1: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળી અમીની, ડીક તો કુંવારો છે પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન જલ્દી આવી પહોંચો.
1: આ યામિની બેન જોજો, સંભાળજો ત્યાં. હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના, દરિયાઈ જાનવર કેવું હતું. બાપરે,
1: હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે.
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
4: લાવો તમારો હાથ, સંભાળજો. આ પથરો વાગશે, ખરબચડો છે.
2: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
4: જુઓ અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા, જાણે નાનું રમકડું.
3: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
4: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
2: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે આ ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
3: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા છો.
2: શી ખબર શું થયું.
4: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
2: ના ના, એવું તો નથી.
1: શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
3: મને એક વાત સમજાતી નથી.
4: કઈ વાત?
3: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
1: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
4: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલ્લોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
5: યસ યસ, અંગ્રેજીમાં અંડરકરન્ટ્સ કહે છે.
3: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
4: બરાબર એમ જ.
1: અને એમે ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
5: શક્ય છે.
2: મેકી સાહેબ ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
4: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
2: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
1: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
3: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
1: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
2: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
3: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
5: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
4: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
1: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
2: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
3: અમને બતાવજો.
2: જરૂર.
5: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
1: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
4: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
2: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
3: હા, એ બાજુ જ એ લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
1: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
2: હા હા, લગાવો.
3: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નેકી સાહેબ પણ કહેતા હતા.
4: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
1: અરે, મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
4: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતા

0: માં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેગ્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
1: હા હા, બોલાવતા જ લાગે છે.
0: ઓલ રાઈટ, ચાલો જઈએ, લેટ અસ ગો.
2: હા પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
0: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
3: હા જુઓ, પેલું પંખી ઉડી ગયું, ખબર એ ના પડી.
1: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય ખબર એ ના પડે. યામિની, ધીમે ધીમે, પાણી જેને ઊંડું છે.
4: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તુલના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તુલના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજુ પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમમાં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછેહટ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ, ધેટ્સ ઓલ.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહે ની આંખ સામે જોઈને કહું કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે, અને એક નેચરાલિસ્ટ તરીકે તેમણે ઘણી મદદ કરી છે. આ દરિયો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય, પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું. આ છે તારી પ્રેમ કરવાની રીત?
1: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
1: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઉભો કર્યો?
0: સંબંધ, સંબંધ, સંબંધ. મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીખ, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબુ આવે છે.
1: તને મારા સ્વાર્થની નરી બદબુ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબુ આવે છે. તું તારી બે ભૂખી આંખો મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
1: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું. પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીખ, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં

0: જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા, પશુ.
1: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ ભીસાઈ જશે, મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
0: ડીક, આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
1: તુન્ના?
0: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
1: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
0: ધેટ્સ ઓલ રાઈટ.
1: ચાલ હવે હું જાઉં.
0: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેય કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલું નહીં આવવા દો. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપીડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ
0: વાત. નહીં કહો તોય ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બંધ કરો, જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાવ. મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઉભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તો કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની, યુ.
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે અસહ્ય છે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે હવે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મને તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને ખૂબ નજીકથી ઓળખ

0: રાખું છું, તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોકસી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોકસી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનીશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાં અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનીશ્વર, સાચું કહું, માનશો, મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી, અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું, જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનીશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપેડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
1: મિસ્ટર અંશુમાન.

0: એક બીજી વાત પણ સાંભળી લો.
1: અરે મુનીશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપિડિશનમાં આવે ને, દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
2: મિસ્ટર અંશુમન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
1: ગજબનો છે આ માણસ, ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એને દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
1: જોજે પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
1: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
1: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
1: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
1: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપિડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
0: તો પછી અંશુમન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
1: એની મને ખબર નથી.

0: મેરી રોઝ અને આપણા બધાનું જયારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદરો અંદર એકબીજાને અભિનંદન આપીએ.
1: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડી.
0: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: Congratulations, Mr. D, Anshuman ji, Munishwar ji.
1: Thanks and warm and heartiest congratulations to you both.
2: Thanks. Kharo idariyo garji ki aavya, Mary Rose lai aavya.
0: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
3: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
4: મારી જમણી આંખ કેમ ફરકી નહી હોય?
5: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર નહીં પડી હોય.
6: મેકી સાહેબ ની ધીરજ, હિંમત અને ખમીર ને ધન્ય છે.
3: મેરી
0: રોઝ એક્સપીડિશન ની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે તો કેટલી રકમ કઈ ખબર છે?
3: ઠીક
0: યાદ આવ્યું, તમે પાડેલા દરેકે દરેક ફોટા નું આલ્બમ બનાવી પછી મને આપશો?
3: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
6: થેન્ક યુ.
3: No, sorry.
4: અરે દી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ. સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
0: કઈ વાત?
4: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
0: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝ ને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી. એટલે વધારે પડતા વજન થી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
5: ઠેઠ તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
0: એમ જ લાગે છે.
4: અરે મુનીશ્વર, મેરી રોઝ માં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
6: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની.

0: કહેવાય. ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝ ની બાંધણી
1: અને પેલા કેનેડિયન ના બૂટ તો ખરા જ.
0: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
2: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
3: હા, અમુક રોઝવુડ ની હતી, એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
4: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈ નું કઈ થઈ ગયું.
5: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે. એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
2: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
3: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું.
2: બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથે મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
0: મિસ્ટર ડિક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે, આપણે બધા છૂટા પડી જઈશું. પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
5: દુઃખ ભૂલવા?
0: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો. કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું, અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વિરલ રાવળ, અરવિંદ રાવળ અને વર્ષા પટેલ.

0: ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલિપાથી ધણી માયનો હોય એનું નામ કોઈ કાળે બધાયની હાજરીમાં લે જ નહીં. એક જ સવાલનો જવાબ મારે માટે બસ થઈ પડશે, પછી તો હું જોઈ લઈશ. મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
1: સુખા,
2: હા,
1: ગાડી ઉપડી ત્યાં સુધી ફુવા એક વેણ પણ ન ભૂલ્યા. જો કે એમનું ઉતરેલું મોં જોઈને હું સમજી ગયો કે જરૂર કઈક બન્યું છે. સુખા,
2: હા,
1: તને કઈ ખબર છે?
2: ના ના, મને બહુ ખબર નથી. ઘેર આવીને ઝટ દેશમાં જવું છે એવી વાત કરી, મને હારે આવવા કીધું પણ મેં ઘસીને ના પાડી દીધી. ધંધો છોડીને ગામડામાં ઠેબા ખાવા જવાનો કોઈ અરત ખરો? હે
1: સુખા,
2: હા,
1: 6 મહિનામાં તો તું અહીં ઓરડી રાખીને હોઉં ને તેડાવી લઈશ
2: એમ,
1: અને તારો હહરો જો વાંકો નહીં આલે તો અહીંયા જ વિવાહી જમાવી દઈશું. દોસ્ત,
2: હું વાત કરસ,
1: એક વાર વહુને હાથ કરી લઈ પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો હરો ને તારી હાવ.
2: ખુશાલ, હજી થોડી વધુ તપાસ કરવી પડશે.
1: મુદ્દાની વાત એક જ છે, સંતોકડીની આરે ભૂલો ભાઈ ભૂલો, સુશીલાની તારે મરજી જાણી લેવી જોઈએ. નાહકનું હાલ ઘરમાં ન પોહાય હો.
2: હું એવું જ વિચારતો હતો,
1: મરજી જાણ્યા વિના બધું નકામું.
2: સાચી વાત,
1: જીવતા સુધી હોવના લોહી પીવે અને પોતાનું પીવરાવે, ઈ ધંધે આપણે નથી ચડવું. ના ના, હું એમ કઉ છું કે નો મરજી હોય તો પછી ભલે ને ગુમાસ્તા હેરે પરિણામે, એમાં આપણને સી લેવા દેવા.
2: પણ હે ખુશાલ, સુશીલા ને ક્યાં ઠેકાણે મળવું, એના ઘરે કે બીજે ઠેકાણે?
1: પાયડા થઈને જીવવું અને અવસર ઉભો થાય તો બાખડીએ લેવું, ટંટો ફિસાદ થાય તો એની આબરૂ જવાની છે. આઈ મુંબઈમાં હજી તારી આબરૂ બંધાણી છે ક્યાં હે?
2: અને સુશીલા ના પાડે તો?
1: તો કોના બાપની ગુજરાત? અરે હારી 1700 કઈના હું ગામડે ગામડે હળે દે, વાત તો બહુ બહુ બે કોથળીની છે ને, થઈ રહી છે. ભાઈ સુખા, અહીં તો અમે આપણા 50 એક ભાઈઓના ડૂબતા વાહણ પાર ઉતારી દીધા છે. ચાળા જૂથની મજા જી છે ને.
2: સાચી વાત,
1: પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો સુખા.
2: કઈ?
1: હા, પણ હુતોન હુતી બે થયા એટલે તું જાણ કે એકલો હાંતાકુરુજ રેવા વયો જાઉં તો ઈ વાત ભરમાન ફેરે નહીં બને હો.
2: અરે ભાઈને છોડીને જવાનો સવાલ જ નથી.
1: હો બસ,
2: મધરાત થઈ ગઈ તોય તોય ઊંઘ આવતી નથી. સુશીલાનો વિચારો જંપવા દેતા નથી. સુશીલા, સુશીલા, સુશીલાની મારી હારે વિવાહ ન કરવાની મરજી હશે તો પછી, તો પછી તંત મૂકી જ દેવો પડશે ને.
3: પણ સુખલાલ, તારામાં સુશીલાને જતી કરવાની હિંમત છે? દરિયામાં ડૂબતો માણસ તડખલાને મૂકી શકતો નથી તો એને મૂકવાનો વિચાર કરનાર તું કોણ?
2: પણ મને તો મૂકી દેવામાં આવ્યો છે ને.
3: તો પછી સુશીલાને મૂકવા ન મૂકવાની હૈયા બળતરા કાં કરે છે?
2: પણ ચંપક શેઠે મને મૂકી દીધો છે, સુશીલાએ ક્યાં મને જાકારો આપ્યો છે?
3: તું કોને મળવા માંગે છે, સુશીલાને કે તારા મોટા સસરાને? સુશીલા હજીએ તારી છે એમ કેમ વિચારે છે?
2: જો ઈને મારી કોર ખેંચાણ ન હોય તો ઉજાણીમાં કા આવી હતી મારી હારે વાતો કરવા? ઇસ્પિતાલમાં હા માટે ચોર મુલાકાત લીધી હતી, એ પછી એ ફરી ઇસ્પિતાલે આવીને નરસલીનાને મળીને ક્યાં ગયા ક્યાં ગયા એવા સવાલો વારંવાર કા પૂછતી હતી?
3: તો હવે તું શું કરવા માંગે છે?
2: શું કરવા માંગુ છું? હું નર્સ બાબાને જઈને મળીશ, એમને પૂછીશ કે ઇસ્પિતાલમાંથી મને છૂટો કરવામાં આવ્યો, એ પછી સુશીલાના મને મળવા આવી તો એના મોં ઉપર કેવા રંગ ઘોળાતા હતા, હે આંખોમાં મને મળવાના તલ

0: પ્રતિસાદ ઉભરાતો હતો કે નહીં?
1: ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં?
2: હિન્દુ કન્યાએ જેને માલી પાતી ધણી માયનો હોય એનું નામ કોઈ કાળે બધાયની હાજરીમાં લે જ નહીં.
1: એક જ સવાલનો જવાબ મારા માટે બસ થઈ પડશે, પછી તો હું જોઈ લઈશ. મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
3: My son, જો તું જીવતો હોત તો આજે સ્માર્ટી જેવડો છો. સ્માર્ટીને કમાવું છે, કેમ કે એને પરણવું છે. તું એ આજે પરણવા જેવડો છો. ના ના દીકરા ના, તારે હજી 2 વર્ષની વાર હોત. માય સન, જો તું અપંગ બન્યો હોત તો હું તને રઝળતો મુખત કાંઈ, તારી સ્ત્રીને સુવાવડ આવત તો હું જ દોડીને આવત. હું તો મારું હરેક વર્તન એમ સમજતી જ કરું છું કે તું મધર મેરીના ખોળે બેઠો જોતો હોઈશ અને તને એ ગમતું હશે. વાસણો વેચતા સ્માર્ટીને મેં બોની કરાવી. મારે કઈ વધારાના વાસણોની જરૂર હતી, પણ મનમાં થયું કે એને આ શહેરમાં સેટલ થવાનું છે, મેરેજ કરવાના છે, એને હેલ્પ કરવી જોઈએ ને.
4: ના વાસણો

0: ઉપર આવ સ્માર્ટી, જાણે સંભારતાશ તું આવ્યો.
1: એ આવ્યો આવ્યો, આવું છું ઉપર આવું છું.
0: ગોડ, ગ્રેટ જીસસ, તે મારા એક દીકરાને તો તારી પાસે બોલાવી લીધો છે, પણ મારા બીજા સન સ્માર્ટીને સુખી કરજે ગોડ. આવું છું સ્માર્ટી.
2: હા નર્સ બાબા.
0: તું આટલા બધા દિવસ અહીંયા રહ્યો, છતાંય મને કાઢવા ન દીધું. હું તારા પર ગુસ્સે થઈ છું.
2: કેમ?
0: તે મને કેમ જણાવવા ન દીધું?
2: પણ હું નર્સ બાબા.
0: તારું તરકાર.
2: હે?
0: મેં તને ઠરાવી ઠરાવીને પૂછ્યું હતું તે દિવસે બપોરે, કે સ્માર્ટી તું કેમ રડે છે? પેલી ભાઈ આવી ત્યારે તું શા માટે આંસુ પાડવા મંડી પડ્યો હતો? તે મને બનાવટી જવાબ વાળેલો કે દરદ પડ્યું હતું? તે મને ખબર જ ના પડવા દીધી કે એ આવનાર કોણ હતી અને તારે શું થતી હતી.
2: ના ના,
0: તે મારી સાથે આવી બનાવટ કેમ કરી સ્માર્ટી?
2: મેમ સાહેબ, મને માફ કરો. ઈ વેળાએ મારા મનની હાલત હાલક ડોલક હતી.
0: સ્માર્ટી,
2: હા,
0: સાચી ખબર તો મને કાલે પડી.
2: હું
0: કાલે હે છોકરી ફરીવાર હોસ્પિટલે આવી હતી. હે તારી ફિયાન્સી છે એ વાતની મને મોડી ખબર પડી.
2: નર્સ બાબા,
0: સ્માર્ટી, મેં તો તને એનો નોકર માનેલો. હે, મને શા માટે તારું ઠેકાણું પૂછવા આવે છે? હું તારી કોણ સગી છું કે મને ચીડાઈ ચીડાઈને પૂછે છે? શું મેં તને છુપાવ્યો છે?
2: ના.
0: તું શું એનાથી રિસાયો છે સ્માર્ટી?
2: ના.
0: તને એ નથી ગમતી?
2: ના ના.
0: તો એ એમ કેમ કહેતી હતી કે હું સાહુકારની પુત્રી છું? હે જ મારું દુર્ભાગ્ય છે. એ કાલે કેમ ઉશ્કેરાયેલી હતી?

0: કેટલી બધી વેદના ભરી લાગતી હતી સ્માર્ટી.
1: તમે તમે એને મારી વાત કરી?
0: મેં તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મેં કહ્યું કે તારે જલ્દી પરણવું છે, તે માટે તો તું તનતોડ મહેનત કરીને કમાવા નીકળ્યો છે. હેણે તો એ સાંભળીને ફાળ ખાધી. હે, થોડી વાર તો વિચારમાં પડી ગઈ.
1: કેમ?
0: હેણે મને અચકાતા અચકાતા પૂછ્યું કે પરણવા માટે પૈસા ભેગા કરે છે કોને? પરણવા કોઈ બીજે ઠેકાને પરણવાનો છે? હું એને સો જવાબ આપું. તું એવો મારો કયો સગો કે તારા પેટની રજે રજવાત તું મને કરીને જતો હોય?
1: બાબા,
0: કોણ તું અને કોણ હું? કોણ એ? હું તે આ મામલામાં ક્યાંથી પેસી ગઈ?
1: બાબા, પણ તમે

0: પેટની રજે રજવાત તું મને કરીને જતો હોય?
1: બાબા,
0: કોણ તું અને કોણ હું? કોણ એ? હું તે આ મામલામાં ક્યાંથી પેસી ગઈ?
1: બાબા, પણ તમે મને ઈ તો કયો કે હું ધંધે ચેડું એને ગઈમું કે નહીં?
0: સ્માર્ટી,
1: હા,
0: હે પૂછતી હતી કે એને વેચતા આવડે છે? મેં કહ્યું કે આવડતું નથી, હે તો પૂરો બેવકૂફ છે. પણ એને છેતરવાનું તો ખુદ ઘરાકનું જ દિલ નહીં ચાલે, એવો વાલો પણ છે.
1: અમને બેયને તમારા જ આશ્રય સ્થાનમાં મેળવી આપશો? એવો પ્રશ્ન મારા હોટ સુધી આવ્યો અને મને થયું કે એવું એમને કેમ પૂછાય. નર્સ બાબા, તમે એને મળવાના છો?
0: કદાચ એ માંદી પડે અને મને પેડાવે તો મારાથી મળી શકાય. સ્માર્ટી, તું થોડો વખત એનાથી દૂર જ રહે, હું એને કહું ને કે તું બીજે પરણવાનો છે તો એ તને મળવા દોડી આવશે.
1: સુશીલા પોતે મને તજનાર છે કે હું એનો ત્યાગ કરું છું એવી વાત નથી લાગતી. લાગે છે કે એ ફારગતીની વાતથી અજાણ છે. શું મોટા શેઠે જ એનામાં ઝેર રેડી દીધું છે? આ બધા સવાલોનો જવાબ તો અમે એકબીજાને મળીએ ને તો જ મળે. પણ મળીએ ક્યાં?
0: શું વિચારે છે સ્માર્ટી? તારા કપાળની નસો આટલી બધી કેમ ઉપસી આવી છે ડાર્લિંગ?
1: મેમ સાહેબ, મારે એને મળવું છે. મહિલા વિના બધી બાબતોના ખુલાસા નહીં થાય મેમ સાહેબ.
0: પણ સ્માર્ટી, તું એને ક્યાં મળશે?
1: ઈને ઘેર.
0: બ્રેવો માય સન, બ્રેવો, શાબાશ મારા દીકરા. ગોડ બ્લેસ યુ માય સન.
1: નર્સ બાબા,
0: God bless you. God

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, કેશવસિંહ પરમાર, જ્યોતિ રાવળ, વિરલ રાવળ, અરવિંદ રાવળ. વેવિશાળ

0: બચ્ચાડા જીવ,
1: બોલા ચાલીએ કરી આવી બસ. બે ચાર દીનીએ ધીરજ ન રહી. અરે ભાગમાં ભમરો હોય ને બીજું શું થાય? ઈ છોકરીના ભાગમાં વિજયચંદ્ર જેવો જુવાન ક્યાંથી હમાય? અરે રે, મારી આટ આટલી મહેનત પાણીમાં જવા બેઠી છે. મેં કેટ કેટલી કૈનાના માગા ભુહાડા, ન કરવાના કામા કર્યા, ન રમવાની ખટપટું ખેલો કે કોઈ પણ વાતે આપણો પગ રહી જાય, પણ છોકરીના કપાળમાં
0: થોભો કઈ ન બોલાય. છોકરીના કપાળના લેખ ભાંડવાને બદલે એનું ભલું વાંચો. એ સૂજે તોય આપણું પેટ છે.
1: આપણું પેટ? અરે આપણે પેટે તો પાણોય નથી, એથી તો મનના તાણા વાણા પીડે છે ને.
0: મારું ધણી, મારું ધણી હવે જતી ઉંમરે વાંચ્યા મેળા મારે છે. હે નાથ, ધણીની પોતાની હઠીલાઈ ન હોત તો હું એમને ફેરદાણ ફેરાવા વયના રેત ખરી? મારા પેટમાં લગી રહે એક પાપ હતું. હે પ્રભુ,
1: પણ હું એમ પૂછું છું કે એવડી બધી શી બોલા ચાલી કરી આવી? મને ખબર પડે કે નહીં? આજ લગી મોમાં જીભ નહોતી છોકરીને અને બીજે કાંઈ નહીં ને ન્યાજ જઈને કાં ભકભકી આવી? તમે કાં કાંઈ બોલતા નથી? મોમાંથી કાક તો ફાટો.
0: હું તે શું કહું?
1: કઈ માથું ભાંગે એવી બાયડી મળી છે મારા બાપ. અરે કઉ છું મનમાં જ કાં ઝેર ભરી રાખો.
0: પણ હું તે શું બોલું, મને જ બરાબર હમજામાં નથી આવતું ને. પૂછ્યું હશે છોકરા થાય ગમે કે નો થાય ગમે, અટકાવશી જ પાડો છો. આ ધણી માથે વેમ તો નહીં આવ્યા કરે ને. લગન કેડે તમારે ભાભુના પડાવેલા જૂના સંસ્કાર છોડી દેવા પડશે ને પછી તો તમારે મારા કીધામાં રહેવું પડશે. વિજયચંદ્ર તો મારા મા જણ્યા ભાઈ જેવો છે. તમને છોડવા પડે તો છોડે, પણ અમારો નાતો તો અકબંધ રહેશે. અને તમે વારે ઘડીએ હરકિશનદાસ ઇસ્પિતાલમાં નરસ પાસે કાં આટા ફેરાવ કરો છો? આ તમારા પૈણમાં કોઈક રોગ બોગ તો નથી ને? ને જો કઈ છાનું દર્દ હોય તો અટાણથી જ કહી દેજો, લેડી ડાક્ટરને દેખાડી જોઈએ. અને
1: અને અને શું?
0: અને એમ કે પછી તો વિજયચંદ્ર આવી ગયા હશે, તો એમની સામે જ ઈ બાએ પૂછ્યું હશે કે તમારા બાપા તમને પેરામણી કેટલી કરશે, વિજયચંદ્રને વિલાયત ભણવા જવાનો ખર્ચ આપશે કે નહીં. અમને તો ઘણીએ ફેશન વાળી છોડ્યું મળે એમ છે. હા તો તમારા બાપુજીએ કરગરી કરગરી ને બે હાથ જોડીને અમને રોકી રાખ્યા છે. હા, એ છેવટની વાત સુશીલાને જરાક વહમી લાગી હશે કે એ કઈક બોલી પડી હશે.
1: શું બોલી પડી હશે?
0: બોલી હશે કે મારા બાપુજી હાથે પગે લાગ્યા હોય તો એની મને ખબર નથી. હું તો કોઈને કરગરવા નથી આવી. મને આ એટલા હારું મોકલી છે એની એ મને ખબર નહોતી. હું તો તમારી પાસે ભણવા કરવાનું છે એમ સમજીને આવીતી. ને ઈ કારણ બાઈએ કીધું હશે કે તમારે ગુમાનીમાં ન રહેવું જોવે. આ ભણેલા ભાયડા રેડા નથી પડ્યા.
1: પછી શું થયું? પછી
0: પછી તો આપણી સુશીલા ચા પીધા વગર ઉઠીને હાલવા માંડી હશે ને તઈએ વિજયચંદ્ર મારા હમ કરતા આડા ફેરા હશે. તે સુશીલાનો ધક્કો લાગતા ઈ બચાડા જીવના હાથમાંથી ચાનો પિયાલો પડી ગયો હશે ને એના લુગડા બેગડા હશે કે ઈ બિચારાથી બોલાઈ જવાનું હશે કે આ ધોઈ દેવા તમારે આવવું પડશે. એના જવાબમાં સુશીલા જરાક ઊંચે હાથે બોલી હશે.
1: શું બોલી હતી એ છોકરી?
0: કે ધોઈ દેશે તમારી આ બોન કે જી હોય ઈ.
1: ઠીક, તે તો ભમરો ભૂહીને આવી. ઈ છોકરી કઈ નર્સ હારે હળી ગઈ છે?
0: ઈ તો આમથી હું હારે હતી અને એકવાર ગયાતા અમે.
1: ક્યાં?
0: હરકિશનદાસ ઇસ્પિતાલમાં. સુખલ હતા અહીંયા.
1: એનું નામ સિદ્ધ લેવું પડે છે.

0: પોતાને ગરીબ કઈ ગુમાન શું કરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય તેને જઈને કા નથી પૂછતા?
1: બોલો, શું ખોબો પડી ગયો કે આપણી છોકરી ના જાતિ બંધ થઈ ગઈ?
0: એના પેટની તો બીજી શી રીતે ખબર પડે, પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી.
1: ન્યા એને કોઈ મારે જ, કૂટે જ, ગાળ ભેળ દે જ, શું કરે છે કે ન્યા જવું ગમતું નથી?
0: મને તો શી ખબર, પણ પહેલી વાર ગયેલી ત્યારે કંઈક બોલાચાલી થઈ લાગે છે. મારે કૂટે તો શું કોઈ

0: ઈ બચાડા જીવ.
1: હવે બેસ બેસ બચાડા જીવ વાળી, ખબરદાર કઈ રાખું છું કે એ છોકરાનો ટાંટિયો મારા ઘરની દિશામાં ન જોઈ. હા, ને એનું નામ મારા ઘરના કોઈની જીભે નહીં, નીકર જીભ ખેંચી કાઢીશ.
0: પણ ઈને આપણું શું બગાડ્યું છે? ઈને ઠેકાણે ને આપણે આપણા ઠેકાણે.
1: બેસ બેસ હવે. આમથી તો રાય જેવડી જીભ નહોતી ને આજે એટમ બોમ્બની જેમ ભડાકા કરો છો. છોકરીને ફસાવા હજી એણે ઇસ્પિતાલની નર્સુને સાધી છે એમને. હું શું ગધેડો છું? અરે 3% ડ્રાઈવર પણ તારા જેવો આંતળો નથી.
0: પણ સુશીલાને જે વાત નો ગમતી હોય એ આપણે કાં કરવી, ને જે ગમતું હોય એમાં વાંધો શો?
1: ચૂપ રહે જ કે નહીં?
0: નકામો ઉત્પાત.
1: લે લે દીજા.
0: અરે રે બચાડા જીવ.
2: અરે શું કામ આવ્યા? કહું છું અત્યારે અહીંથી ચાલ્યા જાઉં, કહું છું ઝટ ચાલ્યા જાઉં.
3: મને જતા રહેવાનું કાં કયો છો? છેલ્લી વાર મળી લેવા પૂછી જોવા આવ્યો છું.
2: પણ કહું છું અત્યારે નહીં.
3: અરે હું કામ જાઉં? મેં કઈ ગુનો નથી કર્યો.
2: અરે
3: તમારા મોટા બાપુ છે કે નહીં? મારે એમને મળવું છે.
2: પણ કેમ મળવું છે?
3: આજે બધી બાબતનો ફેસલો કરી નાખો છે.
2: જે કામ હોય એ નિપટાવવા સવારે વહેલા આવો. અત્યારે જાઓ, મોટા બાપુનો મિજાજ ઠેકાણે નથી. પણ મળવાની આટલી બધી ઉતાવળ કેમ છે?
3: તમે બધે ફરિયાદ કરતા ફરો છો ને એટલે.
2: જો મારો ગુનો કેવો હોય એ કહીને જતા રહ્યો. જટ બોલો, જો લિફ્ટ આવે છે.
3: મારા બાપુની પાસે તમે લખાવી તો લીધું ને હવે મને ગરીબને ટોણો મારો છો?
2: પોતાને ગરીબ કહીને ગુમાન શું કરો છો?
3: હે,
2: સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી? તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય ને તેને જઈને કા નથી પૂછતા?
3: અરે પૂછવા જાણવાને ચોખવટ કરવા તો આવ્યો છું.
2: સાંભળો, અત્યારે તો મોટા બાપુ કાળ ઝાડ છે, મારા બાપુ પતળા પીઠ ચાલે છે. તમે ઝટ નીકળી જાઓ, તમારા માથે કાળ ભમે છે. જો વળી લેફ્ટ ઉપર આવી.
4: સબૂર સબૂર, ગભરાશો નહીં, સુખલાલ મારી હારે રહે છે. હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉં, ને જૂના નાતાને હિસાબે હું તમારો મામો પણ થાઉં. બેન સંતોક,
2: હું તો તમને નથી ઓળખતી, પણ તમે બે કટાણે આવ્યા છો, મારા લીધે ઘરમાં દંગલ ખેલાય છે.
4: છે તો આળેથી હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું પચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.
2: હા સુશીલા, બારના બાર કા ઊભી છે. અરે આ કોણ? આ તો સુખલાલ જ લાગે છે. ઉજાણીના દાડે અને માંદગીના ખાટલે કેવા ફિક્કા સૂકા હળદૂત અને માંદલા લાગતા હતા, અને અટાણી તો મો પર તેજ લભુક ઝબુક થાય છે. જરાય ઓળખાય એવા નથી.
5: આવો સુખલાલ, આવો. ભલા ભૂલા પડ્યા, નરવા છો ને?
3: હા હો.
4: કેમ છો ઘેલી બેન? ઓળખતા તો ક્યાંથી હો? તમારું મોસાળ ઉપલેટે ને મારું મોસાળ ઉપલેટે. મારી બેન હેમી બેન ની દીક્ષામાં તમે આવેલા.
5: હેમીબાઈ સ્વામી ના ભાઈ તમે? ઘોઘાભાઈ ને?
4: હા ઘેલી બોન, હા. નામ તો બરાબર યાદ રાખ્યું છે ને શું? હે
5: બેહો બેહો ભાઈ.
4: બે બે સુખલા, હેમી બેન ની હારે તમને દીક્ષા લેવાના ભાવ ઈટાણે હતા, એવા તમારા બે ના બેનપણા. તમે જરાક નાના હતા એટલે વળી મનાવી લીધા. મારી હેમી બેને જેવો સંયમ ઉજાડ્યો ને એવો ઘેલીબેન તમે ભલો સંસાર ઉજાણી જાડ્યો. હું તો ઘણા વખત થી તમને મળવા માંગતો હતો, પણ પગ ઉપડતા નહોતા. આજ ઓચિંતો ભટકાઈ ગયો, જોઈને આખું ઠરે દેવો, જાણે મારી હેમી બેન ને મળતો હોય ને એવું.
5: સુખલાલ,

0: લ્યો પાણી.
1: જી,
0: આ તમે તો ઓળખાય એવાય નથી રહ્યા. આ ભલું થયું, તમને મુંબઈનું પાણી સદી ગયું.
2: ખેલી બેન, સુખો સ્વતંત્ર થયો ને એટલે એનું શરીર જરાક વળ્યું.
0: સારું સારું,
2: બાકી તો
0: આ ધંધો કરે છે એમ ને
2: ત્યારે રસ્તા અસર થઈ ગયો.
0: બહુ સારું,
2: 5 પૈસા એના બાપ ને મોકલતો થઈ ગયો અને 5-25 નોખાય મૂકી હકે એવો ઠેકાણે પૂકી ગયો. લ્યો હવે વાંધો નથી, તમારા પુન પ્રતાપે સુખનો રોટલો રડી લીએ દે.
0: સુશીલાના મોટા બાપુએ મારી ઉપર પહેલી વાર ચપ્પલનો કા કર્યો, એ આ સુખલાલને લીધે જ ને. સુખલાલ અહીં હાજર છે, એને નજરે જોશે તો કાળો કેર નહીં ગુજારે. મહેમાન ઝટ જાય એટલા હારું તો ઊભી અને ઊભી છું, પણ મહેમાન તો અડીગો જમાવીને જ બેઠા છે, ઉઠવાનું નામે લેતા નથી.
2: કેલી બેન,
0: હા
2: શેઠિયા હજુ પેઢીએથી આવ્યા નથી,
0: હા
2: ક્યારે આવશે?

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો અરવિંદ રાવળ, કેશવસિંહ પરમાર, વિરલ રાવળ અને મિલન ત્રિવેદી. વેવિશાળ

0: કહો ચંપકભાઈ, આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવો કે આ જમાઈ ને અહીં તમે દેશ માંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાઈ ને છેવટ ની બધી વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં. તમારા પૂર્વજો ના પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારા કરમ મોળા એટલે આખો દી ઢહળા કરવા પડે. લ્યો
1: બોલો, કઈ કામ હતું?
0: દરિયા જેવડા મુંબઈમાં કામ હોય તો જ મળાય ને. ઘણી વાર આવવાનું મન થાય પણ તાકડો બાજે જ નહીં. પછી આ તો નક્કી કર્યું કે થાવી હોય થાય. ચંપકભાઈ ને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યા નથી. હા, એકવાર નાતના જમણમાં આપણે બે પડખો પડખ બેઠેલા અને અમારું વાહનું હથાણું તમને તે દી બહુ ભાવેલું, પછી તો મળવાનો મોકો જ ન મળ્યો. આજ તો હિંમત કરી અને આ સુખલાલ ને ભેળો લીધો.
1: જે વાત કરવી હોય ઝટ કરો, મારું માથું ભમે છે.
0: કામ તો બીજું હું હોય, હું હમણાં જ મારા ઘેલી બેન ને કહેતો હતો કે હવે તો સુખલાલ લાઇન્સર થઈ ગયો છે, હવે તો તમારું ઘર પુત્રવંતુ બનાવો એટલે હોનો ભાર હળવો થાય. હજાર માણું હજાર જાતની વાતો બોલે. લ્યો, તમને તો કોઈ કેવા ન આવે

0: મારે તો જાખ મારીને બજારમાં સાંભળવું જ પડે ને ચંપકભાઈ.
1: એ વાત મારે સાંભળવી નથી, એ વાત તો પતી ગઈ છે.
0: પતી ગઈ છે કોની હારે?
1: આના બાપા હારે.
2: હું એ જ જાણવા આવ્યો છું કે મારા બાપા હાથે તમે હું સમજાવટ કરી છે.
1: શું કામ છે?
3: એમને મળવું છે. ચંપક શેઠ કોણ છે?
1: હું છું, પણ મારું આ મોડી રાતે શું કામ છે?
4: વિજય ચંદ્ર દલપત નામનો જુવાન આપને ત્યાં આવે જાય છે.
1: કેમ?
4: એ આપનો ભાવિ જમાય છે, એ વાત સાચી છે.
1: પણ આ બધું મને કેમ પૂછો છો?
4: છેલ્લે અહીં ક્યારે આવેલા?
1: મને કઈ યાદ, કઈ યાદ?
4: તમારા પુત્રી ઘરમાં છે.
1: છે ને?
4: એમને થોડા સવાલો કરવાના છે.
1: સુશીલા!
2: ઇન્સ્પેક્ટર સાહેબ, એને આપ હું પૂછવા માંગો છો અને ક્યાં આધારે પૂછવા માંગો છો?
0: આપ તો સાહેબ ધાસ્તી પમારવા જેવું કરો છો. અમને જે જે પૂછવું હોય તે પૂછો ને, પણ આ શી વાત છે વિજયચંદ્રની?
4: તમે કોણ છો?
0: ઈ જાણવું હોય તો હાલો હું આપના ભેડો કમિશનર સાહેબની કચેરી પર આવું, ત્યાં જ મારી હાચી ઓળખાણ પડી જાહે. કાયદેસર જે કરતા હોય તે કરો ને.
4: તમારે વાત જાણવી જ છે ને?
0: બેલાશક.
4: તો સાંભળો, વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી ગ્રેજ્યુએટ પોતાના લગ્નની લાલચમાં સારા સારા કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાના મા બાપો પાસેથી પરદેશ અભ્યાસ કરવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક ધર્મની બહેનને ઘેર શિક્ષણને બહાને તેડાવે છે. એ બા એક ભણેલી વિધવા છે, પોતે કન્યાઓને ટ્યુશન આપતી હોવાનો દેખાવ કરે છે.
0: તો કરે ભાઈ, મુંબઈ નું પેટ બહુ મોટું છે. મુંબઈ બધી ટાઈપના માણસો ને હંકરે છે. રાવ સાહેબ,
4: એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મેરેજ કરવાની ઝાળ એ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વેવિશાળ બીજે ઠેકાણે થયું હતું. છોકરીની વિધવા માતાને જાણ થવા દીધા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવી અને વિજયચંદ્ર અને તેની ધર્મની બહેન કાલે રાત્રે ક્યાંક ચાલ્યા ગયા હતા, આજે સાંજે પકડાયા છે.
0: પણ ઈ વાતની હારે આ ચંપક શેઠ અને એના કુટુંબને શી લેવા દેવા હે?
4: હું એ જ વાત હવે કરું છું. હું તમને કોઈને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વેવિશાળ થયું છે ને એણે આ બીજી કન્યાના ઘરેણા તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યા છે એવો શક પડવાથી હું અહીં આવ્યો છું. એ છોકરીનો મરહુમ પિતા મારો મિત્ર હતો.
0: વાહ સાહેબ વાહ, મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે ને, એનો આ ફક્કડ નવું ન દેવો.
4: તમે ફાવે તેમ કેમ બોલો છો?
0: આપે જે પગ માથા વગરની બાતમી મેળવીને અહીં સુધી આવવાની તસ્દી લીધી ને, એટલે કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં અહીં મૂકતા નથી ને, એને પરિણામે આવે ફજેતા થાય છે સાહેબ.
4: હું કઈ સમજો નહીં.
0: એ તમને અમારા મોટાભાઈ સમજાવશે. કહો ચંપકભાઈ કહો, બેન સુશીલા નું વેવિશાળ કરે કેટલા દહક તો વરસ થયા જ છે ને?
1: 11 મુ જાય છે.
0: કહો, આ સામે બેઠા એ સુખલાલ તમારા જમાય કે બીજા કોઈ? કહો ચંપકભાઈ.
1: ઈ જ.
0: કહો હવે એ કહી દો કે આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવી દો કે આ જમાય ને અહીં તમે દેશમાંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાય ને છેવટની બધી જ વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં?

કરવા છે? હું કોણ છું ભાઈ? એનું તમારે શું કામ છે? આજે હોય તે કહી દો. અરે ભાઈ હું શેઠ ને કહી દઈશ. અરે ભાઈ અત્યારે ખોટી લપ કરો મને એ કહું છું ભાઈ. અત્યારે પોલીસ નો મામલો છે શેઠ સાહેબ, નવરા નથી. આ તમારી હારે પછી

0: પડશે. આમ
1: કોનો ફોન હતો?
0: કદાચ તમારા કોઈ લેણિયાતનો ફોન હતો. હા, નામ તો ન બોલો, પણ ભારે ઉશ્કેરાટ કે ગભરામણમાં બોલતો હતો. તાકીદનું કામ છે, મુશ્કેલીમાં છું, એવું એવું બોલીને ટેલિફોનમાં હુકમ ચલાવતો હતો. ચંપકભાઈ, તમે ફોન ન ઉપાડશો, લપિયાની યારે હું માથા કટ કરવી. ઇન્સ્પેક્ટર સાહેબ, આપ જ ફોન ઉઠાવો, જેથી આપને એમ ન લાગે કે અમે કઈ ડાકો ઢૂંઢો કરીએ છીએ.
2: કોઈની પર્સનલ બાબત સાથે કશી લેવા દેવા અમે રાખતા નથી. પોલીસ ખાતા વતી હું એટલે જ અહીં આવ્યો હતો કે બીજાની જેમ તમે પણ વિજય ચંદ્રની છેતરામણીનો ભોગ ન બનો.
0: ચંપકભાઈ, આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તમને કહે છે એ જરા કાને ધરજો, અમે તો બહાર ના કહેવાય ને.
1: રાવ સાહેબ, એ વિજય ચંદ્રને આ ઘરની હારે કાંઈ લેવા દેવા નથી, અને છતાંય હવે કાંઈ બનશે ને તો તમને જરૂર ફોનથી જાણ કરશું.
2: થેન્ક યુ વેરી મચ, જરૂર પડશે તો ફરી આવીશું.
0: લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા એ તો હજુ બાકી જ છે.
3: પણ મારે બાકી રાખીને નથી જવું શેઠ. સાંભળો, હું બે બાબતો માંગવા આવ્યો છું.
1: કઈ?
3: એક તો મારા બાપે કરી આપેલી ફારગતિ પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતિ કરવા તૈયાર છું. ને બીજું, મને એ ડાક્ટરી સર્ટિફિકેટ બતાવો જે મારી નામરદાઈ સાબિત કરવા તમે ઊભું કર્યું છે.
1: શેની ફારગતિ? શેનું સર્ટિફિકેટ?
3: શેનું સર્ટિફિકેટ એ મને પૂછો છો શેઠ? અરે અરે, કહેતા તો મારી જીભ તૂટી પડે છે. તમે ઊભું કરેલું નામરદાઈનું એ સર્ટિફિકેટ ચીરી ફાડીને હું એ ડાક્ટરનું નામ જાણવા આવ્યો છું.
0: નામરદાઈનું સર્ટિફિકેટ અને શેની ફારગતિ?
3: મારા વેવિશાળની ખુશાલ, મારા બાપને રાતે પાણીએ રોવરાવી એ સર્ટિફિકેટની ડરામણી આપીને આ ચાલાક શેઠે મારા બાપ પાસે ફારગતિ લખાવી લીધી છે.
0: તું ધીરો થા ભાઈ, ધીરો થા.
3: હું ધીરો નથી રહી શકતો ખુશાલ. આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું, હારી. આ માટે તો મારા બાપને આ શેઠે આહુડા પડાવ્યા, અને અને મને મને પીલી પીલીને કૂતરાને ઢરડેને એમ ઢરડીને દવાખાને નખાયો હતો, ને ને આટલાથી ધરવ નો થયો ને હવે.
0: શુક્રાલ, શાંત થઈ જા. ચંપકભાઈ, ક્યાં છે કાગળિયા? હવે કઈ આ વાતુના ભવાળા શોભશે બાપા? સુખા તો છાનો રે, છાનો રે. શેઠ, એ બેઉ કાગળો રજૂ કરે એના તું તારા હાથે ચિરાડિયા કરી નાખજે ને. પછી શેઠ ની મરજી ફારગત થવાની હોય તો તું હાથે જ ફારગતિ લખી દેજે ને.
3: મારે ફારગતિ આપવી જ છે અને અને ફારગતિ મેળવવી જ છે.
0: બરાબર. બધા પોત પોતાના દરજ્જા ને સંસ્કાર ને બંધ બેસતો સંસાર માંડે એમાં સુખ છે. તું તો સાણો જવાન છો ભાઈ સુખા. લ્યો ચંપકભાઈ, હવે અત્યારે ટાણું હાંચવી લ્યો બાપા. ત્રણ ઉપરાંત ચોથું ચકલું જાણશે નહીં. ઈ દસ્તાવેજના નાશના આપણે ત્રણ જ સાહેબ રહીશું. જ્યાં ભૂકા હોય ત્યાંથી લઈ આવો. જાઓ.
3: જો જો જો ખુશાલ, હજી આ મીંઢાનું રૂવાડું ફરકતું નથી.
0: કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. અત્યારે ને અત્યારે ઉતાવળ નથી. ચંપકભાઈ, અત્યાર સુધીમાં તો તમે મને પૂરેપૂરો ઓળખી ગયા છો. પોલીસના હાથમાંથી મેં તમને બચાવ્યા અને પોલીસ સામે તમે સુખલાલનો જમાઈ રૂપે સ્વીકાર કર્યો છે અને વિજય ચંદ્ર સાથે કોઈ વ્યવહાર નથી એવું તમે કબૂલી લીધું છે. હવે તમે કાલ રાત સુધીમાં વિચારી લેજો. હાલ સુખા, હાલ
3: હાલ.
0: હારા માણાના મકાનમાં મારા જેવા નાગા આદમીનું કામ નહીં. હાલ.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ, કેશવસિંહ પરમાર અને સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો 14.
1: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તો તમે મને નહીં છોડો.
2: વચન આપવું બાકી છે ગગી? સૌને છોડી હું તને નથી સાચવતી.
1: અરે રે ખુશાલભાઈ, તમારી જાત માટે આવા હીણા વેણ કાં કાઢ્યું?
3: ના કેલીબેન, હું જૂઠું નથી બોલતો. તમે ક્યાંથી જાણો કેલીબેન? તમે કલ્પીએ ક્યાંથી હકો કે તમારી બેનપણી હેમીબાઈ સાધ્વીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક નાગો આદમી ગણાતો હશે? પણ વાત ખરી છે, કોઈ આબરૂદારના ઘરમાં મારો રાત વાસો જોય નહીં. એમાં કઈ નવાઈ પામવા જેવું નથી કેલીબેન. સાપનો ગુણ જ એને કોથળીનું ઝેર છે ને, અને એનું દૈવત પણ એ ઝેર જ છે. તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાય જ હોય છે. નિકર પોલીસ અમલદાર એક ગામડિયા કાઠિયા વાળેથી થોડી જ બીવાનો હતો. આવજો બેન.
1: આવજો ભાઈ.
3: ચંપકભાઈ માં તો કાંઈ કરતા કાંઈ પલટો નહીં આવે, પણ આ સુખલાલ ભણી જેવો ભાવ છે એવો રાખજો. કાલે બધું પતાવે છૂટકો છે ને બેન? સુખા, હું ઘેલી બેન અરે વાતું કરતો તો ત્યારે તું બારણાની બહાર કેમ નીકળી ગયો તો?
4: ખુશાલ, ખુશાલ કોણ જાણે કેમ, પણ મને એ ઘર પર તિરસ્કાર આવે છે. વિજયચંદ્ર જેવો ચારિત્ર્ય વિનાના અને દગાખોર માણસ પર હજી ચંપક શેઠને હેત કેમ છે? હું તઈએ બરણા બહાર સીડી સુધી પહોંચી ગયો હતો ત્યારે મને ખબર પડી કે સુશીલા મને બહાર વળાવવા આવી હતી.
3: શું કઈ બોલી તો નહોતી ને?
4: ખુશાલી એવું બોલી કે એના વેણ મારા હૈયા હોહરવા નીકળી ગયા હો. ઈ બોલી,
3: સુશીલા અને બીજા બાબુ.
4: ખુશાલ, તારો હું મત પડે છે?
3: સુશીલા ને કોઈ કાળે છોડતો નહી સુખા. હું વર્તી હકું છું, કઈનામાં કેવા પણ નહીં રીએ એને બસાડી નહીં, ખુડી વસે હોપારી જેવું થયું લાગે છે.
5: આજે એવું લાગે છે જાણે 6 મહિનાનો મંદવાળ ભોગવીને હું ઉઠો હું. કાગળોની ઘડી ઉખેડતા ને હંકેલતા જે ખરખરાટ થાય છે એ આંબળીને થાય છે કે જાણે એક હારે બે હરફ ફૂફાડા દે છે.

0: હવે મને સમજાયું કે મોટા બાપુ તિજોરી ઉઘાડવાસ કરીને ક્યાં કાગળો જોઈ જોઈને પાછા મૂકી દેતા હતા. એ દાડે મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઉઠેલા આકરણ સ્વરોનું રહસ્ય હવે સમજાય છે. સુખલાલની આવેગ ભરી આજની વેદના વાણી પરથી મને બરાબર સમજાયું કે મારા મોટા બાપુ મારી સગાઈની નવી તજવીજો કરે છે. બાબુ, ઓ બાબુ.
1: હા હા ગગી, તે મને બોલાવી.
0: હા બાબુ, મારે તમને થોડું કહેવું છે.
1: બોલ બેટા.
0: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તોય તમે મને નહીં છોડો.
1: વચન આપવું બાકી છે ગગી? હવને છોડીને હું તને નથી સાચવતી.
0: બાબુ બાબુ, એલા હેમીબેનની જેમ તમે દીક્ષા લેશો ને તો હું એ તમારી હારે દીક્ષા લઈશ. પછી છે કઈ?
1: ઘેલી થઈ દીક્ષા? જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને. ઘર જેવું કોઈ દેવસ્થાન નથી ગગી. બીક રાખ્યા વગર નિરાતે સુઈ જા. હો નમો અરિહંતા.
2: એલા, આટલી મોડી રાતે કોણ બોલે છે?
3: હું વિજયચંદ્ર બોલું છું. આવું હોય કે છે જ? ટેલિફોન કરી કરીને થાકી ગયો. આખરે કોઈને જામીન મેળવીને છૂટો છું. આપે મને મદદ કરવી જ પડશે. મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે. કાલે સવારે 10 વાગે મળવા આવું છું.
2: આપાજી વિજયચંદ્ર, પોતાના બચાવ માટે મને ને મારી લાડલી સુશીલાને પોતાના સાહેબ રૂપે અદાલતમાં જરૂર ખેંચી જશે. સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કોર્ટમાં મારી સુશીલા? જીવથી એ વધુ વાલી મારી સુશીલા અદાલતમાં? એક તો ખુશાલ ને સુખલાલે મારા અભિમાનના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. પોલીસ આ ઘરનો ઉમરો વળોઠીને અંતર આવી ગઈ છે. વિજયચંદ્રના કળા કરતૂત જેલના દરવાજા સુધી પહોંચી ગયા છે. ને કાલે અદાલતના ખંડ સુધી પહોંચી જશે. હે અરિહંત, અટાણે મને એવું લાગે છે કે હું જી ઓરડામાં હૂતો છું એના ખપેડામાં કાળો નાક ઘૂમે છે. તમે જાગો છો?
1: હા હા, હું હમણાં જ આંખ મળી હતી. તમે તમારા ઓરડામાં જાઓ, હું ત્યાં આવું છું. નાહકની સુશીલા જાગી જશે. નમો અરિહંતાણમ. બોલો, શું કેવું છે?
2: સવારની ગાડીમાં તમે ને સુશીલા દેશમાં જાશો? ઉપડી શકશો સવારની ગાડીમાં?
1: અરે હા, હારું નહીં. તમે કહેતા હો તો.
2: હું અટાણે કહું છું એનું કારણ બદલી ગયું છે. મને હવે અહીં સુશીલાને રાખવામાં આપણી આબરૂની રક્ષા નથી લાગતી. હું એમ કહું છું, તમે બે જણા થોડા દિવસ થોરવાડ જઈ આવો. તેજપુરની આપણી દુકાન પર હું તાર કરી દઉં છું. મેં તો આજને આજ થોરવાડના મકાનની સાફસૂફી કરાવી દેશે.
1: ભલે.
2: તો અટાણથી તૈયારી કરો.
1: હા, બધું જ તૈયાર છે. લુગડા લત્તા સિવાય તો કંઈ લઈ જવાનું નથી. થોરવાડના નવા ચણાયેલા ઘરમાં તવેથાથી માંડીને થર્મોમીટર સુધીની તમામ ચીજો વસાવેલી છે.

0: તમને કઈ મુશ્કેલી તો નહીં પડે ને?
1: ના રે, પોતાના ઘેર જવામાં શી અડચણ થાય? ભાઈને અને વહુને વાત કરી છે?
0: એ તો હવારે કહી દેશો. ભાઈ તો હમી હાજનો ઘોટાઈ ગયો છે. એને બાપડાને ક્યાં ખબર છે કે આ દી છે કે રાયત?
1: તમે તમારી તબિયત સાચવજો.
0: એ તો હચવાશે.
1: એક વાત કહેવા દો તો કહું.
0: ના, એ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી. મારા મનમાં નિગંઠ ગાંઠ પડી ગઈ છે. ઈ રોચાના ખંઢેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી. ઈ તું વજ્રલેપ જાણજે. આજ રાતે છોકરો જી બોલી ગયો ને, એથી મારા કાનમાં ફળફળતું લોહી રેડાણો છે. તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ જૂનાગઢમાં ઠેકાણા ઘણા છે. તપાસ રાખજે. હું અહીં બેઠો બેઠો તજવીજ કરીશ.
1: હેમની ચરણ રજ માથે ચડાવી ત્યારે ખબર પડી કે હેમના પગના તળિયા કેવા ધકધકતા છે. હાર્ટ આટલું એકહારે થયું, પણ હેમના અંતરમાં એક એક ઘૂંપણ ફૂટી નહીં. ગર્વની ઘાયલ થયેલી ફણા ફરી પાછી ટટ્ટાર થઈ ગઈ છે. અમારો આ મેળાપ છેલ્લી વારનો છે. ફરી વાર શું આખરમાં આવવાનું નથી? અમારા ઘરમાં સૌથી વધુ દયાપાત્ર જણ હોય તો તે મારા પિતા છે. મોટા ભાઈની સામે, પોતાની પત્નીની સામે મારા પિતા એટલા બધા લાચાર બની ગયા કે તેઓ મને આવજે બેન સાચવીને રહેજે જેવા લાડ વચન પણ ન બોલી શક્યા. પિતાના જેવો એકલવાયો ને દુઃખી જણ આ ઘરમાં કોઈ નથી. ગાડી ઉપડવાને ફક્ત 3 મિનિટની વાર છે ને આ દુષ્ટ વિજયચંદ્ર એકાએક ક્યાંથી આવી ચડ્યો? અરે, એ તો 10 વાગે ઘેર આવવાનો હતો ને અત્યારે અહીં કાંટડ્યો.
2: વારે વાહ શેઠિયા, મને ખબર પણ ના આપ્યા.
0: તમને રેલવે સ્ટેશનનું કોણ કીધું?
2: ના ના શેઠે, પણ કેમ એકાએક?
0: શરીરે ઠીક નથી રહેતું એટલે હવા ફેર કરવા.
2: અરે પણ અહીં ક્યાં ડોક્ટરનો દુકાળ છે? નાહક દેશની 5 શેર ધૂળ ખાશે. મને પૂછવું તો હતું. હજુ કહું છું કે દાદર સ્ટેશને એને ઉતારી લઈએ.
1: મને હજુ પોતાની માલિકીની ચીજ માને છે
0: ને વળી અમારા દેવના દશેરાના નિવેદ પણ કરવાના.

0: લ્યો ત્યારે હું એ ટ્રેનમાં ચડી જાઉં, મારે દાદર થોડું કામ છે.
1: હા નાલાયક તો અમારા ખાનામાં જ બેઠો. હા બાબુ, આપણે ધોરવાડ ક્યારે પહોંચશું? સાંજ પડી જાય તો તેજપુરમાં રાતવાસો કરશું.
0: આવજો ત્યારે, નિવેદ પતાવીને વેલા વેલા આવજો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ અને પૂનમ ચૌહાણ. વેવિશાળ

0: સુશીલા, તને સુખલાલની દયા આવે છે? એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
1: બાપુ,
0: મને તારા પેટની શી ગતાગમ પડે બેન?
1: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
0: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ત્યાં સુધી.

0: સુશીલા, હા, તે વાર્તાઓની ચોપડી હારે લીધી નથી તો તું રસ્તો કેમ કરીને ખૂટાડીશ?
1: બાપુ, આ જગતમાં આટલા બધા માણસો ભર્યા ભર્યા છે એની મને જાણ કે ખબર જ કેમ નહોતી. કેટલા ઉતારોની ચડ ઉતર છે, મને ગંદા બાળકોની જરાય સુખ કેમ નથી આવતી બાબુ? અને કોઈના નાના છોકરાઓ માટે ઉપલા પાટિયા પર ખોયું બાંધવામાં મને કેટલી બધી ખુશી થાય છે. ગામઠી બાયુ હારે એમના છોરાઓની ઉંમર, ખાનપાન, મજૂરી, દવાદારૂ વગેરેની જાણકારી મેળવીને મને એમ લાગે છે કે જાણે હું જૂની દુનિયામાં જ છું બાબુ.
0: બહુ ડાયતે, મુંબઈમાં તો માણસ ગંદી થઈને ઘરમાં ફરાઈ રહેતી હતી.
1: કોણ જાણે કેમ બાબુ, પણ એ ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે. આ ધાવણ ભર્યા મોવાળા છોકરાઓની સોડમ મને મીઠી લાગે છે.
0: દીકરી, મને લાગે છે કે ઘણા વર્ષે મુંબઈ બહાર નીકળી તું ઘેલી થઈ ગઈ છે. નીકળ, ડોસીમાનું પોટલું ઉપાડી એમને ઉતારવામાં મદદ કર ખરી.
1: હા હો,
0: કોઈ બાઈને પ્લેટફોર્મ પર સાવચેતીથી ઉતારી એનું છોકરું અંબાવ ખરી.
1: બાબુ,
0: શું કહેતી હતી ગગી?
1: હા, ના ના, કઈ નહીં.
0: હજીએ તું મારાથી પેટ ચોરે છે, કઈ નાખને બાઈ.
1: હે,
0: પેટમાં હંગરીને સૂતી રહીશ તો નીંદર ક્યાંથી આવશે? ને આવા નાનપણમાં જ મનને લોચ લોચ કરતા ન શીખીએ બાઈ.
1: બાબુ, મને મારા મોટા બાપુ સાંભળી આવ્યા, અત્યારે ઘેર શું થતું હશે? હે,
0: કા શું થતું હશે?
1: તમે તો સવાલ સામે સવાલ કરો છો, મારી મૂંઝવણ તો સમજો. પણ
0: બોલ, તારી શી મૂંઝવણ છે?
1: પેલા બે જણ ઘેર આવ્યા હશે ને, રાતે પાછા આવશે એમ કીધું તું ને.
0: સુશીલા, એમ તો મને કેટલીય બાબતો મૂંઝવે છે. એક રાતમાં ખેટ કેટલું બની ગયું. પરોઢના 3 વાગે તારા મોટા બાપુની મેં ચરણ રચ લીધી. તઈએ મને એવું વહાણ થયું હતું કે આ ઘરમાં હું હવે ક્યારેય પાછી નહીં આવું. મારા મનમાં કેટલી મૂંઝવણ હોય, પણ શું હું એ તને કહી શકું? સુઈ જા સુશીલા, સુઈ જા તું તારે. એમાં બીવા જેવું હું છે? તારા મોટા બાપુને તો તું ઓળખીશ ને. એ બે જણા આવીને જો કાંઈ 3-5 કરશે તો એને રાંધવા હારે બાંધી ને પકડી જનારા પોલીસ એ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે. છોકરી, તું ભારે પક્કી છે. તારે નામ લેવું છે તારા મોટા બાપુની ચિંતાનું, અને અંદરથી દાજે છે તો પેલા બે દુશ્મનોનું.
1: બાપુ,
0: બોલ, સાચી વાત છે ને?

0: બાબુ, મને જ મારા મનની ખબર પડતી નથી, ત્યાં તમને હું શું કહું?
1: અને તું તારી બાને નથી ઓળખતી? હા, તારા મોટા બાપુ ઉપર ઈ બે જણા જો હાથ ઉપાડે ને તો તારી બા તેજાબનો શીશો લઈને હળી કાઢે એવી છે.
0: હે,
1: ને તેજાબની છાલક છાંટે તો શું થાય એની તને ખબર છે? ઈ સુખલાલના મો ઉપર તો કાયમનું ચિત્રામણ જ કરી દે, ને બળ વળતા ફોલ્લા જ ઉપડી આવે, અને આંખમાં પડે તો તો ઈ.
0: અરે બાબુ, તમે શું જેમ આવે એમ બસ બોલે જ જાઓ છો?
1: કા, તને શું થયું?
0: કેવું બીક લગાડે એવું બોલો છો તમે?
1: આ બીક લગાડે એવું કેમ? આ હું તો તારા મોટા બાપુનું ક્ષેમ કલ્યાણ વાંચું છું.
0: હા હા,
1: હેમનું એક રૂવાણું તો કોઈ હલાવી જોઈએ, ખબર છે? આખો મોહલ્લો ગજાવી મૂકી ને એ બે જણાને માથે ખૂન કરવા આવ્યાનું આળ જ મૂકે, ભલે ને 50,000 ખર્ચવા પડે, એક વાર તો એ સુખલાલને 2-4 વર્ષની જેલ ટીપાવી દે.
0: અરે પણ
1: ખબર છે, પણ સુશીલા, તું જરાય વિશમાં
0: હા
1: કેમ કઈ બોલતી નથી? હજીએ તારા મોટા બાપુની ફિકર કરી રહી છે.
0: તમને તો ક્યાં કોઈની ફિકર થાય છે?
1: સુશીલા, મને તો લાગે છે કે તારા મોટા બાપુ અગમચેતી રાખીને વેળા સરજ પોલીસ ખાતામાં જઈને કહી આવ્યા છે કે આજે રાતે અમુક સમયે અમારે ઘેર 2-4 મવાલી આવનાર છે, માટે મારે ઘેર છુપી પોલીસ બેહાડો.
0: ઓહો,
1: અને અત્યારે તો એ રેઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને માફ કરો માફ કરો કે તો ઊભો જ હશે.
0: હા, પણ એ કોઈથી ગાંજા જાય એવા છે નહીં હો, અને એમની હારે પોતાની જાતને નાગા લેખાવતા પેલા ખુશાલભાઈ તો હશે ને?
1: તું જોજે ને, તારા મોટા બાપુના પગમાં માથું મૂકીને બે આહુડાથી પગ ધોઈ ધોઈને માફી માંગશે, પછી સુખલાલના હાથે જડબે સલાક ફારગતી લખાવી લેશે.
0: એમ,
1: એમના હાથ બહુ લાંબા છે અને કોઈથી ગાંજ્યા જાય એવા નથી. ઈ સુખલાલની તો બધી ઉફાન બેહારી દઈ ને મુંબઈનો કેળો જ છોડાવી દે.
0: અરે, આજે બાબુને આ શું થઈ ગયું છે? કોઈ દાડો સુખલાલનું વાઇટું નથી ને આજે તો લસણની જેમ એમને લસોટીએ જ રાખે છે. હું બાબુની સામે ક્યારેય એક કેવી વેણ બોલી નથી, પણ હવે તો હદ થાય છે. બાબુ સામે હાલીને એમની આમન્યા તોડાવવા માગે છે, પણ એ ગમે તે બોલે, હું એમની સામે એકે વેણ નહીં કાઢું. લાવ, માથા સુધી ચાદર ઓઢીને હુંય જ જાઉં.
1: ઈ તો સારું થયું કે ઈ સુખલાલે બારના બાર લિફ્ટ આગળ તારી કઈ છેડતી ન કરી. એ તો તને ભરમાવીને નીચે લઈ જવા માંગતો હતો ને, ને પછી ફોસલાવી પટાવી ને મોટરમાં ઉપાડી જઈ ને તારી હારે લગ્ન કરી લેવાનો જ એનો મેલો ઈરાદો હતો ને. પણ આ તો તારા મોટા બાપુ પહોંચતા માણસ એટલે પછી એને.
0: પણ મને સંતાપવાથી તમારા હાથમાં શું આવે છે?
1: તને સંતાપું છું? અરે બેન, હું તો ઉલટાની તારી ચિંતાનું ટાળણ કરું છું, તને હિંમત આપું છું.
0: આવે મોટા હિંમત દેનારા.
1: હું ક્યાં મોટી છું? મોટા તો તારા મોટા બાપ.
0: મારે એ કોઈ વાત સાંભળવી નથી.
1: પણ ચિંતા તો તું જ કરતી હતી ને ગગી.
0: કરતી હતી, પણ મોટા સમજે તો ને.
1: પણ હું તો તારા પેટની વાત સમજું બાય, કે તું નામ લેતી હઈશ તારા મોટા બાપનું, તારા મોટા બાપુની ચિંતા, અને ચિંતા કરતી હોઈશ કોક બીજાની.
0: હા લ્યો, તમારા ખોડામાં માથું મૂક્યું, હવે જે કરવું હોય કરો મારા મોટામાં.
1: કાઠિયાવાડની હવા અડી ન અડી, ત્યાં તો છોકરાઓ કેવા દૂધતા બની જાય છે. હે, બોલ તો ખરી, તારા મોટા બાપુનું હેમખેમ વાંચશ કે બીજાનું? સાચું કહી દે.
0: તમે બાબુ, તમે તો ભારે ધર્મી છો. કોક બીજાને તેજાબ છાંટવાની અને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે તમારા મોઢામાં.
1: સુશીલા, તને સુખલાલની દયા આવે છે એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
0: બાબુ,
1: મને તારા પેટની શી ગતા ગમ પડે બેન?
0: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
1: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ને ત્યાં સુધી. હું તને કાઠિયાવાડમાં કેમ લઈ જાઉં છું એ જાણે છે?
0: કેમ?
1: તારા વેવિશાળનું

0: કોઈ હારું ઠેકાણું નક્કી કરવા.
1: એમ કરો તો ખરા, હું જોઈ લઈશ. મને વાઘણ બનતા વાર નહીં લાગે હો.
0: શું કરીશ, તું તો હાવ એકલી છો.
1: તમે તો મારી હારે છો, તે વખતે જે સૂચ છે એ કરીશ.
0: તારા મોટા બાપુ તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માંગે છે.
1: એ તો એમની આબરૂ વધારવા માંગે છે, મને તો માત્ર આબરૂ વધારવાનું જાણે હથિયાર સમજી બેઠા છે.
0: આબરૂદાર તો આબરૂદારને જ ગોતે ને.
1: બાબુ, હું કહી રાખું છું તમને, મારે માટે ક્યાંય જોશો નહીં હો, અને કોઈને મને જોવાય બોલાવશો નહીં.
0: પણ તારા મોટા બાપુએ તો મને ઈ હાટું જ દેશમાં તારી હારે મોકલી છે.
1: એ તો પોતાની આબરૂ બચાવવા, ખુશાલભાઈ વગેરેને જવાબ દેવાથી બચવા, અને વિજયચંદ્રનો મામલો ટાઢો પડે ત્યાં સુધી આપણને દેશમાં મોકલ્યા છે. આપણું દેશમાં આવવું એ તો ઢાલરૂપ છે, જેથી કાળજાળ હથિયારો એમને ઊની આંચ ન પોગાડી શકે.
0: ને સુશીલા, આ હું તને જોવા મૂર્તિયાઓ બોલાવીશ તો તને
1: તો હું બોબડી, બેરી અને લૂલી હોવાનો ઢોંગ કરીશ. ઢોંગ હું બૂમ બરાડા પાડીશ. બાબુ, એવું કરીશ કે આવનારા તો ભાગી જ જવાના.
0: તો પછી તે શું ધાર્યું છે?
1: બાબુ, શું તમે જાણતા નથી? જે તમે ધાર્યું છે એ જ મેં ધાર્યું છે. આમ અજાણકા બનો?
0: સુખલાલ તો નહીં? તું મૂંગી રહી, એમાં જ તારો જવાબ મળી ગયો.
1: બીજાના પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડ્યું છે એ કેમ કોઈ દિવસ કહેતા નથી?
0: મારું કહ્યું શા કામનું? તે નક્કી કર્યું હશે એમાં મારે કહે શું થવાનું છે?
1: એમ હોય તો હું આજ સુધી સાસારું ખમતી હોત.
0: ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે?
1: મારે વાટ ક્યાં જોવાની જ છે? હું તો તમારી હારે જડાયેલી છું. તમે ધારો તોય કે હું ધારું તોય તમને છોડીને આખી પાછી થઈ શકું તેમ નથી.
0: એટલે તું કહેવા શું માંગે છે? હું તને ન ગમતું હોય તેવું કરવાનું કહીશ તોય તું કરીશ?
1: એકવાર મને નાણી તો જોવો. હું કહું છું એનો અર્થ તમે સમજી ન શકો એવું હું માનતી હતી. બાબુ, જો મને તમે ના પાડશો તો પણ કાયમને માટે તમારા ચરણોમાં જ પડી રહીશ.
0: ઠીક ત્યારે 4 દિવસની વાટ જોજે. જેવું હશે તેવું તને આજથી બરાબર 4થા દિવસે કહીશ.
1: બાબુ, બધાએ નિર્ણય કર્યા પછી, મારા બધા પ્રશ્નો તમારે ચરણે ધરી દીધા પછી પણ મને એક જ બીક છે.
0: જે હોય તે કહી દે દીકરી, અંદર ને અંદર ઠાંસી ન રાખીશ. ને મારી કસોટી કરવી હોય તો એ પણ કરી લે દીકરી.
1: તમે મારા મોટા બાપુની એટલી બધી ભક્તિ કરો છો ને
0: કે હું તને એના હાથમાં સોંપી દઈશ એમ ને? સુશીલા, સુશીલા, હું એમની ભક્તિ જરૂર કરું છું, પણ ભક્તિના પાત્રને દૂરથી નમસ્કાર કરાય અને પ્રીતિ પાત્રને છાતીએ લગાડાય.
1: બાબુ,
0: જો એમ જ હોત તો આટલા દિવસ શા માટે જવા દેત? તો એમના પગનું,
1: બાબુ, એ ચપ્પલનો છૂટો ઘા તમને નહીં, પણ જાણે મારા કાળજે વાગ્યો તો.
0: બસ બસ બેટા, શાંતિથી સુઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ થયું નહીં હોય. તારા મોટા બાપુ બપોરે જ નાસિક જવાના હતા. કોઈ વાણિયાનો દીકરો કજિયો કરવા બેઠો ન રહે બેન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.